નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરત પણે ચાલતું.

ગુડ મોર્નિંગ પારણપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દિલ તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા મૃતમના અધ્યયન ક્રમમાં આપણે નવમો અધ્યાય પૂરો કરી

અને દસમા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. છેલ્લે છેલ્લે આપણે જોયું હતું કે ઈશ્વરે કૃષ્ણને એમ કહ્યું કે પરમેશ્વર એકમાત્ર તત્વ છે જે જગતનું આદિ કારણ છે. આ પરમ તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં, એમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. વ્યક્તિ સહિત જેને હું ને તું થી ઓળખીએ એના સહિત બધું જ એ જ પરમેશ્વરમાંથી ઉત્પન્ન થયું છે. ત્યાં સુધી કે દેવો પણ, બ્રહ્મર્ષિઓ પણ, મહર્ષિઓ પણ, સપ્તર્ષિઓ પણ એમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અને એટલે એ આ પરમેશ્વરના જન્મને જાણી શકે નહીં, એનો જન્મ જ ન હોય. તો એના પ્રભાવને જાણે કેવી રીતે? જે પરમ આદિ છે એની ઉત્પત્તિ કેવી રીતે હોય? ન હોય. જે જાણીએ તે આપણે જે તે સ્વરૂપમાં ઈશ્વરે અવતાર ધારણ કર્યો હોય તો એ અવતાર તરીકે જાણીએ આપણે, પણ એ તો મનુષ્ય દેહ છે. ઈશ્વર એનાથી અલગ છે, એનાથી ઉપર છે, જેમાંથી એનો જન્મ થયો છે. એટલે બીજા શ્લોકમાં આપણે આ જોયું હતું દસમા અધ્યાયના કે ન મે વિદુઃ સુરગણા પ્રભવમ ન મહર્ષયઃ. સુરગણાઃ દેવતાઓ, કે મહર્ષયઃ કે મહર્ષિઓ, એ મારા પ્રભવને, મારી ઉત્પત્તિને, મારા જન્મને સાચી રીતે જાણતા નથી. કારણ કે અહમ આદિર્હી દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. કારણ કે હું બધી રીતે સર્વશઃ, સર્વ રીતે આ દેવોનો કે આ મહર્ષિઓનો પણ આદિહી મૂળ છું, એનું પણ કારણ, એમનું પણ કારણ હું છું. પછી એ મારા ઉત્પત્તિના ક્રમને કેવી રીતે જાણી શકે? એમના ક્રમને હું જાણી શકું? તો યો મામ અજમ અનાદિમ ચ વેત્તિ લોક મહેશ્વરમ અસમૂઢ સમર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અને એટલા માટે થઈને હું કેવો છું? મામ અજમ, હું અજ છું. અજ એટલે અજન્મા, જેનો જન્મ નથી, જેની ઉત્પત્તિ નથી, જે અનાદિ છે, અને જે અનાદિ છે માટે અનંત છે. ઈશ્વરનો, પરમેશ્વરનો કોઈ આદિ ના હોય, ઈશ્વરનો કે પરમેશ્વરનો કોઈ અંત ન હોય, તો મન, હું તો અજ છું, અજન્મા છું, અનાદિ છું, જેનો કોઈ આદિ નથી, જેના પૂર્વે કશું નથી, જેની પ્રકૃતિ કંઈ નથી. એવો અજન્મા અને અનાદિ એવો હું છું, એવું ઈશ્વર તત્વ છે, એવું જ્ઞાન જેને થયું છે. આ પ્રકારે કે ઈશ્વરીય તત્વ સિવાય, પરમેશ્વર તત્વ સિવાય, પરમ તત્વ સિવાય બીજું કશું અજન્મા નથી, કારણ કે એનામાંથી બધું ઉત્પન્ન થયું છે. અને આ પરમ તત્વ છે, એને કોઈ જન્મ મૃત્યુ છે નહીં. એવું જે જાણે છે તે અસમૂઢ છે, એટલે તે સિવાયના બધા મૂઢ છે, મૂર્ખ છે, સમૂઢ છે, મોહયુક્ત છે. એમના ઉપર મોહનું આવરણ છવાયેલું છે, એમના જ્ઞાન ઉપર મોહનું આવરણ છે. કારણ કે હું છું તે લોક મહેશ્વરમ, આ સમસ્ત લોકનો મહેશ્વર છું, પરમ ઈશ્વર એટલે મહેશ્વર. એટલે આ બધું જેની અંદર સમાયેલું છે, જે તત્વ છે, મૂળ તત્વ છે, તે એવું જે જાણે છે, વ્યક્તિ એટલે આવા ઈશ્વરીય તત્વને જે વ્યક્તિ

જાણે છે અથવા તો બીજા અર્થમાં કહીએ તો જાણી લે છે, જેને અનુજ્ઞાન થયું એને તો શું જ્ઞાન થયું કે પોતાની જાત પણ એનાથી અલગ નથી, પોતે એનાથી અલગ નથી એવું એને જાણી લીધું, પછી એને મોહનું આવરણ રહે ક્યાંથી? તો એ કહે છે કે અસમૂઢ સ મર્ત્યેષુ, બાકીના બધા મર્ત્ય છે, મર્ત્ય એટલે મૃત્યુ પામનાર, આજ નહીં તો કાલ એમનો અંત નિશ્ચિત છે, મર્ત્યેષુ બધા જ તત્વો જે કઈ છે તે મરણશીલ છે, ત્યાં સુધી કે ઉપર કહ્યું એમ દેવોને પણ આદિ છે એટલે દેવોને પણ અંત છે, મહર્ષિઓને આદિ છે એટલે મહર્ષિઓને અંત છે, બાકીના બધા મર્ત્ય, આ મર્ત્ય તત્વોની અંદર તું એક, જેણે આ જ્ઞાન થયું તેને ખબર પડી કે હું તો હું છું જ નહીં, જે છે મર્ત્ય તો આ બધી વસ્તુઓ જે ઉત્પન્ન થયેલી, જેમાં શરીર પણ આવી ગયું, જેમાં ઇન્દ્રિયો પણ આવી ગઈ, જેમાં અંતઃકરણો પણ આવી ગયા, જેમાં મન બુદ્ધિ અહંકાર ચિત્ત પણ આવી ગયા, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, તો એ પછી જે આત્મા છે એ મરણશીલ રહ્યો જ નહીં, આપણને મરી ગયા મરી ગયા ગયા ખતમ થઈ ગયા એમ કહીએ છીએ, એ તો શરીરોને માટે કહીએ છીએ, પણ એ આત્માની સાથેનો એક સંબંધ છે એ આપણને અનુભવ થતો નથી, માટે આમ કહીએ છીએ, માટે પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલે છે, પણ જે પરમેશ્વરને આ બધાના અનાદિ તરીકે ઓળખી લે છે, એક વખતે ઈશ્વરને જાણી લો, ઓળખી લો, આત્મસમર્પણ કરી લો, પછી કંઈ કરવાનું રહેતું જ નથી, આપમેળે બધું થયા કરે છે, બુદ્ધેર જ્ઞાનમ સમૂહ ક્ષમા સત્યમ દમશમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશો યશ ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિદાહ ભૂતાનામ ભાવાહ, જે ઉત્પન્ન થયા છે એ બધા તત્વોની અંદર આ પ્રમાણેના જે ઉપર કયા તે બધા ભાવો છે, પૃથગ્વિદાહ જુદા જુદા પ્રકારના, આ જુદા જુદા પ્રકારના ભાવ એમની અંદર છે, પણ મતહેવ તે પણ મારાથી જ છે, મારા થકી છે, મારા વડે છે, મારા માંથી છે, આ સમજ, એટલે જ્ઞાન જો હોય તો તે પણ નાશવંત છે એમ સમજી લેવું પડે, યોગ કહે છે ને કે બધી યોગ ચિત્તવૃત્તિ નિરોધ એમ કે, ત્યારે ચિત્તવૃત્તિ નો નિરોધ કરવાની વાત કરતી વખતે જ્ઞાનને પણ ચિત્તવૃત્તિ ગણવી પડે, એ વૃત્તિનો પણ નાશ થાય એટલે ત્યાં સમર્પિત થઈ જાય, ત્યારે પછી મોક્ષને પામી શકે, ત્યારે યોગ સિદ્ધ થયો એમ કહેવાય. તો આ કહે છે કે આ બધા ભાવ છે જુદા જુદા જે ગણાવ્યા ઉપર, પૃથક વિદાહ ભાવાહ, અનેક પ્રકારના પૃથક વિદા જુદા જુદા પ્રકારના, પૃથક એટલે જુદું, જુદા જુદા પ્રકારના ભાવો એ પ્રાણીઓની અંદર હોય છે, એ મત્તા એ મારા થકી છે, કેવા છે? દાખલા તરીકે છે, આ તો બધા ઉપરાંત પણ હોઈ શકે, કયા છે? બુદ્ધિ, બુદ્ધિ શું કરે? બુદ્ધિ, બુદ્ધિ નિશ્ચય કરે, આપણે માનો કે આંખે એક વસ્તુ જોઈ, તો માનો કે આંખે માટીનો એક ઘડો જોયો, આંખ તો છે દૂરબીન જેવી છે, એ વિષયનું ગ્રહણ કરીને પહોંચાડે બુદ્ધિ સુધી, અને બુદ્ધિમાં નિશ્ચય થાય કે ઓહો પેલો ઘડો છે અને એ ઘડો છે એવું મને જ્ઞાન

થયું છે ઘટક જ્ઞાનવાન હમ, એવો નિશ્ચય જયારે થાય, આ નિશ્ચય જ્યાં થાય છે તે બુદ્ધિ છે, અને આ બુદ્ધિ છે એ પેલાનો સમગ્ર મોટા વિશાળ માયાનો અંશ છે, માટે એ અજ્ઞાન પણ જ્ઞાનમાં ખપી જાય તો નિશ્ચયાત્મકતા, નિશ્ચય કરવાની શક્તિ, એ બુદ્ધિ જે અનેક ભાવ ગણાયા છે એમાંનો એક ભાવ બુદ્ધિ, નિશ્ચય કરવાની શક્તિ, જ્ઞાનમ, જ્ઞાન બુદ્ધિથી જે થાય છે તે જ્ઞાન યથાર્થ જ્ઞાન છે ના પણ હોય. આપણે વારંવાર દાખલો આપ્યો છે એનો, એ દાખલો લઈએ તો રજ્જુની અંદર, દોરડાની અંદર સાપ દેખાયો તો એ વખતે સાપ છે એવી બુદ્ધિ આપણામાં થઈ, પણ એ સાચી નહોતી, કારણ કે એ દોરડું હતું. તો સાચું જ્ઞાન થાય ત્યારે એને આપણે એના માટે શબ્દ વાપરીએ જ્ઞાન. બુદ્ધિ નિશ્ચયાત્મકતા, નિશ્ચય કરવાની શક્તિ, અને જ્ઞાનમ યથાર્થ જ્ઞાન થાય તે અસમ્મોહ, સમૂઢ ન હોવાપણું, મોહ ન હોવાપણું, આવરણ ન હોવાપણું, મોહનું આવરણ ન હોવાપણું, એને અસમૂઢતા કહેવાય. મૂઢતા, મોહ એ પણ ભાવ છે અને એમાંથી બહાર નીકળી ગયા તો એ અસમોહ, એ પણ એક ભાવ છે પ્રાણી માત્રનો. સારા પ્રકારના સંસ્કારયુક્ત પ્રાણીઓ છે, એમનામાં સારા ગુણો ઉત્પન્ન થયા છે એટલે સારા ભાવ ઉત્પન્ન થયા છે, તો એ પણ છે. દાખલા તરીકે ક્ષમા, સત્યમ, ક્ષમા, કોઈ પણ પ્રાણી માટે ક્ષમા ભાવ, બીજા માટે ક્ષમા ભાવ, અઘરો જોકે છે પણ ક્ષમાનો ભાવ પણ ભાવ છે, અને પ્રાણી માત્રમાં હોય, ઉત્તમ વ્યક્તિમાં, ઉત્તમ પ્રાણીમાં હોય. સત્યમ, સત્ય, દમઃ, શમઃ, ઇન્દ્રિયોનું દમન અને ઇન્દ્રિયોનો સંયમ બે જુદી વસ્તુ છે. શમ દમાદી એમ કરીને સાધન સંપત્તિમાં વાત થાય છે, તો શમ અને દમ એ પણ જુદી વસ્તુઓ છે. શમ એટલે સંયમ અને દમ એટલે દમન, દબાવી દેવાનું. દબાવી દેવામાં આવે ત્યારે પછી એનો વિસ્ફોટ થવાની શક્યતાઓ રહે. ઇન્દ્રિયોનું દમન અને ઇન્દ્રિયોની ઈચ્છાઓનું શમન, આ બંને બંનેને ગણાયા છે યોગશાસ્ત્રે. શમઃ દમઃ, સુખમ દુઃખમ, સુખ અને દુઃખ, ભવઃ અભાવઃ, ભવ ઉત્પત્તિ, અભાવઃ પ્રલય. ભવ એટલે જન્મવું, ઉત્પન્ન થવું, અને અભવ અભાવ એટલે એનું પોતાના કારણમાં લીન થતા જવું. ભવઃ અભાવઃ, ભયમ અભયઃ, ભય અને અભય, ભય હોવાપણું અને અભય હોવાપણું, ભય અને અભય. આપણે બધા ભય તો હોય છે, પછીથી જે સંપત્તિ આસુરી દૈવી સંપત્તિ ગણાવવાના છે કૃષ્ણ, એની અંદર સૌથી પહેલું આવશે દૈવી સંપત્તિઓમાં, અભયમ સત્વ સંશુદ્ધિ અભયમ. અંધારામાં બીક લાગે એ માત્ર ભય નહીં, આપણે જીવીએ છીએ તે આપણું શું થશે આપણી સામે લટકતા ભય છે, એમાંનો એક મૃત્યુનો ભય છે. મૃત્યુ વાસ્તવિકતામાં છે જ નહીં, પણ આપણને એનો ભય છે, મૃત્યુનો ભય સૌથી મોટો. તો આ ભય પણ અને એનાથી તદ્દન વિપરીત અભય પણ,

ભાવ છે પણ સાત્વિક ભાવ છે પણ છે, દૈવી ભાવ છે પણ છે. તો અભયમ ભયમ, ભયમ ચા ભયમેવ ચ,

કશાની પણ હિંસા કરવી નહીં. શારીરિક હિંસા પણ હોય અને માનસિક હિંસા પણ હોય. કોઈનું વડીલનું કહ્યું ન માને અને પોતાની ઈચ્છાથી કરે તો પણ તે વડીલની હિંસા થઈ કહેવાય. અહિંસાનો ભાવ ઉદય થાય ત્યારે બધાના માટે કયો ભાવ પેદા થાય? સમતા. સમતા પેદા થાય. તુષ્ટિ તપઃ દાનમ યશઃ અયશઃ. તુષ્ટિ બિલકુલ સંતોષ, જે કઈ છે તે જ બરોબર છે એને તુષ્ટિ કહેવાય. તુષ્ટિ સંતોષ. તપઃ તપશ્ચર્યા પોતાની ઇન્દ્રિયોને સંયમમાં લેવા માટે થઈને માણસ એને તપાવે. સોનાને તપાવીને જેમ શુદ્ધ કરવામાં આવે તેમ ઇન્દ્રિયને મનને વગેરેને તપાવી તપાવીને એને શુદ્ધ કરવામાં આવે એને તપ કહેવાય. તો એ તપ પણ યશ અને અપયશ, યશો યશ, યશ અયશ, યશ અને અપયશ. યશ ગમે, અપયશ ના ગમે. આ બધા ભાવ જે છે, આ બધા ભાવ મેં તમને કહ્યું એ સિવાયના પણ ભાવ હોઈ શકે છે. આ તો ઉદાહરણ તરીકે કયા છે અને શ્રેષ્ઠ કે અશ્રેષ્ઠ છે એવા કયા છે, ઉત્તમ ભાવ પણ કયા, જ્ઞાનને પણ ભાવ કયો ને, તપને પણ ભાવ કયો. હિંસા સમતા વગેરેને પણ ભાવ કયા. આ બધા ભાવ છે, મનની અંદર હોય છે. ભૂ ભવતી અસૌ ઇતિ ભાવઃ. જે થાય છે, જે ઉત્પન્ન થાય છે આપણામાં અને જે ઉત્પન્ન થાય છે તે નાશ પામે. તો આવા બધા ભાવ જે છે એ પણ આ બધા જ ઉત્પન્ન થતા ભાવો કોનામાં હોય છે? ભૂતાનામ. જે પોતે ઉત્પન્ન થયા છે તે પ્રાણી માત્રમાં, જીવ માત્રમાં, મનુષ્ય માત્રમાં. આપણે મનુષ્ય માત્રમાં કહીએ ત્યારે તો સૃષ્ટિને થોડી ટૂંકી કરી નાખીએ છીએ, માત્ર માણસો એમ કહીએ છીએ. પણ ભૂત માત્રની અંદર ભાવ તો હોય છે, આ બધા જ ભાવ હોય છે કોઈ ને કોઈ પ્રકારે. ભય તો હોય જ છે ને પ્રાણીઓમાં, ભયના આધાર ઉપર તો જીવતા હોય છે. ભય ન હોય તો જીવે જ નહીં. તો આ બધા જે ઉપર ગણાવ્યા તે બધા ભાવો પ્રાણીઓમાં હોય છે. પૃથક વિધાહ, વિવિધ પ્રકારના ભાવો છે, અનેક પ્રકારના ભાવો છે. આ અનેક પ્રકારના જુદા જુદા ભાવો પણ, જેમ ભૂત એટલે પદાર્થ રૂપે વ્યક્તિ જન્મ્યો હોય કે વસ્તુ હોય, તો એની અંદર રહેલા ભાવ પણ મત્તઃ મારા વડે છે, મારાથી જન્મેલા છે. વસ્તુ તો જન્મે પણ વસ્તુની સાથે જો એની અંદર ચેતનત્વ હોય તો ભાવ પણ જન્મે. માટીનો ઘડો ઉત્પન્ન કરવામાં આવે તો માટીના ઘડામાં હોવાપણાનો ભાવ હોય પણ બીજો કોઈ ભાવ ના હોય, કારણ કે એની પાસે મન નથી.

તો ભાવ પણ આપણી અંદર જો આવે છે તો એ પણ આવાગમનશીલ છે, એ પણ પરિવર્તનશીલ છે, અને એ પણ પરમેશ્વરના અસ્તિત્વની સાબિતી છે. ઈશ્વર છે માટે આ ભાવ છે, એ સારા હોય કે નરસા હોય, ગમે એવા હોય કે ન ગમે એવા હોય, પણ આવા બધા ભાવ જે છે એ પણ એનું પણ આદિ એ મારી અંદર એટલે ઈશ્વરની અંદર જ છે. શું શું ઉત્પન્ન થયું તમને પુરાણોએ જે વાતો કરી છે એ પુરાણોએ કરેલી વાતો જે છે એ પ્રમાણે આ બધું ઉત્પન્ન થયેલું છે એ મારાથી ઉત્પન્ન થયેલું છે. દાખલા તરીકે જેમ કે મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્થ મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમે પ્રજા. સપ્ત મહર્ષિઓ, સપ્તર્ષિ આપણે આકાશમાં જોતા હોય ને, આપણે કહીએ કે સપ્તર્ષિઓ એ જગતના આદિમાં હતા, સપ્તર્ષિઓનો જન્મ થયો, બ્રહ્માજીના પેલાથી જન્મ થયો, એમ કરીને દરેક પુરાણ પુરાણ લઈએ ને આપણે, એટલે પુરાણ છે એની શરૂઆત જ આ રીતે થાય, સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ. સર્ગ પર્વ મનુ પ્રતિસર્ગ મન્વંતર કલ્પ એટલે આ જગતની સૃષ્ટિ કેવી રીતે થઈ એનો આખો ક્રમ દરેક પુરાણ વર્ણવે. પુરાણમ પંચલક્ષણમ અથવા પુરાણમ દશલક્ષણમ, પંચલક્ષણમ મુખ્ય છે, એમાં સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ કલ્પો મન્વંતરાણી ચ કેવી રીતે સર્ગ એટલે સર્જનની પ્રક્રિયા થઈ અને કેવી રીતે પ્રતિસર્ગ એટલે પ્રલયની થઈ, તો એની અંદર દરેકની અંદર કલ્પ થાય, એની અંદર દરેકની અંદર મનુ આવે. પુરાણો પ્રમાણે અત્યારે જે ચાલે છે એ વૈવસ્વત એટલે વિવસ્વાન નામના મનુનો મન્વંતર ચાલે છે. આ તો સમયની ગણતરી છે, યુગોની ગણતરીમાં સમયની ગણતરી આવે. પછી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલી પ્રથમ ચરણે, આવું આપણે બોલીએ છીએ. આ સમય છે કે આ મન્વંતર ચાલે છે, આ કલ્પ ચાલે છે, શ્વેત વારાહ કલ્પ છે, આ જે કલ્પ છે એ શ્વેત વારાહ કલ્પ છે. આ બધું જે સર્ગ પ્રક્રિયા છે એ સર્ગ પ્રક્રિયા બધી જ મૂળભૂત રીતે મારાથી છે. દાખલા તરીકે જે મહર્ષિઓની વાત આવે સર્જન પ્રક્રિયાની અંદર, તો એ બધા મહર્ષિઓ સપ્ત સાત મહર્ષિઓ છે, તો એ મારા વડે છે. મન્વંતરો મારા વડે છે, ચૌદ મન્વંતરો છે એમ કહેવાય છે, ચતુર્દશ મન્વંતરાણી, એના પહેલા પણ ચાર એ મારા વડે છે. મદભાવાહ માનસાહ જાતાહ, આ બધાને મદભાવાહ ને મારામાં પોતાનો ભાવ એટલે હોવા પણ એનું મારામાં હોય છે, અને માનસાહ જાતાહ અને મારા માનસ પેલામાંથી મારામાં માનસ ભાવથી એ જન્મે છે. એટલે મારો સંકલ્પ, ઈશ્વરનો સંકલ્પ, ઈશ્વરની મન મનસ્થિતિ, તો એ મારા સંકલ્પ વડે એ જન્મેલા છે. યેષામ જેમની લોક ઇમાહ પ્રજાહ, લોકે આ જગતની અંદર ઇમાહ પ્રજાહ આ સંસારની અંદર જે પ્રજા ઉત્પન્ન થઈ છે તે બધી એમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે માનો કે આખો જ્ઞાન સર્ગ એક બાજુ મૂકી દઈએ અને પુરાણો પ્રમાણે કલ્પીએ તો જગતના સર્જનની જે આખી પ્રક્રિયા ચાલી છે એ પ્રક્રિયા એને મારા માનસ સંકલ્પ તરીકે ઓળખી લો. પેલું તો પરમ તત્વ છે, એને મન નામનું કોઈ અંતઃકરણ હોય નહીં,

પણ જે કઈ ભાવ થાય છે એ બધા ભાવ તો થાય છે એમાં, તો એને કારણે એ સંકલ્પથી ઇમાહ પ્રજાહ એ ઉત્પન્ન થાય છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્.

0: यो व्यक्ति जे जाने छे जे यह यो यो એટલે यह जे तत्वतः व्यक्ति तात्विक रीते जाने छे संपूर्ण रीते जाने छे ते शेने जाने छे तो मम एताम विभूतिम मारी आ विभूति ने मारा परम ऐश्वर्य ने मारा परम ऐश्वर्य स्वरूप विभूतियों ने जे जाने छे कारण के एना माथी उत्पन्न थेला भूत धातु छे मूल मा तत्वतः वेत्ति जे तात्विक रीते जाने छे सह ते अविकम्पेन योगेन अविकम्प निश्चल योग थी मारी साथे जोड़ाए छे युज्यते अविकम्पित निश्चल स्थिर दृढ़ योग पूर्वक भक्ति योग थी कर्म योग थी निश्चल योग थी युज्यते मारी साथे जोड़ाए छे एनी अंदर कोई शंका नथी नात्र संशय एटले तमे जाणी लो के ईश्वर नु होवू अने एमांथी ज आखा जगत नु नी नी विभूतियों नु उत्पन्न थवू ए निश्चित छे एम जाणवू जोईए आवू जे जाणे छे તે સમ્યક પ્રમાણે જાણે છે દસમો અધ્યાય જે છે એ દસમો અધ્યાય ઈશ્વરના પ્રભવના ઈશ્વરના પ્રભાવના ઈશ્વરની વિભૂતિઓના વર્ણનનો યોગ છે એટલા માટે જ થઈને આ અધ્યાયને વિભૂતિ યોગ તરીકે ઓળખવામાં આવ્યો છે ઈશ્વરની વિભૂતિઓ એટલે ઈશ્વરની ના સર્જનની અંદરના શ્રેષ્ઠ તત્વો એને ઓળખવાની વાત છે એની વાત ક્રમે ક્રમે આપણે કરીશું અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ હવે આગળ ઉપર જોઈશું હવે પછીના પેલા
1: શ્રોતા મિત્રો તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો
2: હેલો હાય નમસ્કાર વેલકમ ટુ માય ટોક શો વિથ આરજી એન્જલી વાતો જે જાણવા જેવી છે વાતો જે કરવી જરૂરી છે ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર હેલો હાય નમસ્કાર ધીસ ઇઝ આરજી એન્જલી અને આજે હું તમારી માટે લઈને આવી ગયો છું એવું વ્યક્તિત્વ જે મલ્ટી ટેલેન્ટેડ છે યસ વડગામથી આજે સ્પેશિયલી આપણા રેડિયો સ્ટેશન પર આવી ગયા છે પીરોસ કાકા હવે એ મલ્ટી ટેલેન્ટેડ કેમ છે એ વાતો કરતાં કરતાં તમને ખ્યાલ તો આવી જ જશે પરંતુ શરૂઆત હું કરું એ પહેલાં તમને આજે રેડિયો પર આવીને કેવું લાગે છે અને પહેલાં તો એ કહો કે તમે અમારું રેડિયો સાંભળો છો
3: સાંભળીએ છીએ કાયમ સવારમાં જે ભજનો છે અને ગીતો કૃષ્ણ ભગવાનના ગીતો અને હું કૃષ્ણ પ્રેમી વધારે છું
2: અરે વાહ
3: તો એમાં સાખીઓ બી છે પહેલાં તો હું પરિચય છે કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો પરિચય છે મંદિરોમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું પણ તમારા પ્રતાપે બધા ઓળખે છે શૂન્ય પાલનપુરીની ગઝલ છે
2: યસ યસ અને તમે જેમ કીધું કે તમે અમારો રેડિયો સાંભળો છો 90.4 ઓલવેઝ સાંભળો છો અને જે લોકો હમણાં આપણને સાંભળી રહ્યા છે શરૂઆતમાં જેમ મેં કહ્યું કે તમે મલ્ટી ટેલેન્ટેડ હવે એમને એ જણાવવાનો વારો છે કે તમે મલ્ટી ટેલેન્ટેડ કેમ છો તમે આવ્યા છો વડગામથી તમે શરૂઆત જ્યારે કરી આ બધું જે સાહિત્ય લખવાનું સાહિત્ય વાંચવાનું અને તમે મિમિક્રી કરી શકો છો તમે ગાઈ શકો છો અને જે તમે ગીત ગાન કરો છો સાથે સાથે તમે ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડી શકો છો તમારા જ ગળાથી તો એ એક ખાસ છે અને અમારા જે શ્રોતાઓ છે એમને આપણે શરૂઆત પહેલાં ત્યાંથી જ કરી કે તમે કંઈક ગાઓ સાથે સાથે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાગે તો એ બહુ સારું રહેશે
3: બરાબર

0: पन मा मोरलियो टहू के वनराते वन मा मोरलियो टहू के वहाड़ी वगाड़े नंदलाला कन्हैया ओ नंदलाला।
1: वाह वाह वाह वाह, बहुत सरस। हवे आपणे तमारी વાત કરીએ
2: જી,
1: તો તમારા વિશે થોડું જણાવશો ને તમે પહેલા શું કરતા હતા અને તમને સાહિત્યમાં રસ કેવી રીતે જાગ્યો?
2: મને સાહિત્યમાં હું જે વખત ભણતો હતો અને એ વખત અમારે સ્કૂલમાં બી લાઇબ્રેરી હતી, ત્યાંથી મારું વાંચન પ્રક્રિયા ચાલુ છે અને સ્કૂલમાં હું અંતાક્ષરીમાં ઊભો રહેતો તો આખો વર્ગ શાંત થઈ જતો અને એ વખત મારો અવાજ એકદમ તીણો હતો, બધા સાંભળતા હતા અને એમને હું ચેલેન્જ કરતો કે અંતાક્ષરીમાં મારે હાથે કોઈ જીતી નહીં શકે, ગમે તે શબ્દ મને આપો તમે, તો એવું ટેલેન્ટ હતું મારે અને બચપણથી જ મારે આ સાહિત્યનો અને વાંચવાનો પછી ગીતો લખવાનો ચિત્રની અંદર 100 માંથી 100 માર્ક લીધેલા છે મેં।
1: એટલે આર્ટમાં તો તમે આગળ હતા જ, પછી સાહિત્યમાં પણ તમારો રસ પૂરાતો ગયો। તો તમારું ભણતર ક્યાં સુધી છે?
2: ભણતર મારું ઓન્લી ફોર 8 ક્લાસ પાસ,
1: બરાબર
2: 9માની 3 માર્ક પરીક્ષા આવી અને હું બોમ્બે જતો રહ્યો।
1: પછી એટલે 9મું 8 પાસ કર્યા પછી તમે બોમ્બે જતા રહ્યો છે અને પછી ત્યાં સેટલ થઈ ગયા અને પછી ત્યાં તમે ડ્રાઇવિંગ સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું કે પછી?
2: ડ્રાઇવિંગ મેં સ્ટાર્ટિંગમાં એટલે હું તમારે ગામના બાજુમાં ઇસ્લામપુરા છે એમની ગાડીઓ હું સાંજે ડ્રાઈવર લઈને આવ્યો હતો એનો હિસાબ લેતો, સવારે 3 વાગે ઉઠી 15 થી 16 ગાડીઓ હું ધોતો, એ વખત 1 ગાડીના 2 રૂપિયા મળતા મને, પણ 2 રૂપિયામાં તો આખો દિવસ મારે જમવાનું બધું થઈ જતું, એ વખત સસ્તાઈ હતી બોમ્બેની અંદર અને દિવસે હું પેટ્રોલ ગેરેજની અંદર કામ કરતો, એમાં આગી પાછી ગાડી કર્યામાં હું ડ્રાઇવિંગ શીખી ગયો અને પછી લાઇસન્સ બી લીધું અને 1976ની અંદરથી મેં હું ટેક્સી ચલાવવાનું ચાલુ કર્યું 1982
1: અને એ વખત અમે કિલોમીટર ના 40 પૈસા લેતા હતા।
2: अपना भारत देश और दुनिया के ये गीत समर्पित करता हूँ।

હવે તમે અલગ અલગ અવાજ પણ કાઢી શકો છો એનિમલ્સના, એટલે તો એ પશુ પંખીઓના તમે જે અવાજ નીકાળો છો એના કંઈક અવાજ અમારા જે શ્રોતાઓ તમને સાંભળી રહ્યા છે એમના સુધી

0: તમે હમણાં આપણી વાતચીત થઈ બિફોર કે તમે આવ્યા ત્યારે ત્યારે તમે પેલું કહેતા હતા મિમિક્રી વાળું એક સોંગ સાસુ વાળું એ ગાઈને સંભળાવશો
1: યાદ તેરી આયેગી મુજકો બડા સતાયેગી એ તરજ ઉપર એક મિમિક્રી ગીત બનાયેલું છે સાસ મેરી આયેગી મુજકો બડા સતા

0: વાહ વાહ વાહ, હવે તમારામાં ઘણા બધા ટેલેન્ટ મેં જોઈ લીધા છે કે આજે તમને ઘણું બધું ટેલેન્ટ છે તમારામાં. એક ખાસ જે ટેલેન્ટ છે, એક પેલું કે તમે ખંજરી વગાડી શકો છો તમારા ગળાથી અને ગાઈ પણ શકો છો, એ તો આપણે લાસ્ટમાં સાંભળીશું. પરંતુ તમને આ બધું જે કરવાનું મન થયું કે સાહિત્ય પ્રત્યે તમારો જે રસ જોડાયો એ નાનપણથી જ છે, એ તમે કીધું કે અંતાક્ષરીમાં તમારાથી કોઈ જીતી ન શકે. છતાં પણ જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હતા, જ્યારે મુંબઈમાં તમે આટલા વર્ષો ડ્રાઇવિંગ કર્યું, ત્યારે કોઈ એવો અનુભવ રહ્યો કે ત્યારે તમને સાહિત્ય પ્રત્યે વધારે રસ જાગ્યો હોય અને પછી તમે અહીંયા આવ્યા ને વધારે ઊંડાણમાં તમે કીધું કે તમે લાઇબ્રેરીમાં વાંચવા પણ જાઓ છો, કયા કયા ક્ષેત્રોમાં તમને વધારે રસ છે? કેમ કે સાહિત્ય ક્ષેત્ર ઘણું મોટું છે, એમાં તો વધારે
1: એમાં વધારેમાં વધારે હું જે આ લોકગીતો છે, ભજનો છે, એ સાહિત્ય હું વધારે લેતો હતો.
0: બરાબર, ઓકે. અને તમારા ગામમાં પણ હવે તમે બહુ ફેમસ થઈ ગયા છો એ પણ અમને જાણવા મળ્યું છે. તો ઘણી બધી જગ્યાએ જવાનું થતું હતું, તમારી વાતચીતો થતી હશે. આજની જે પેઢી છે એ સાહિત્ય પ્રત્યે એમનું જે ધીમે ધીમે જે રસ છે એ ઓછો થતો જાય છે, એના પ્રત્યે તમે શું કહેવા માંગો?
1: અમારે વડગામમાં જે લાઇબ્રેરી અદ્યતન બનાવેલી છે એમાં અત્યારે એક સાઈડમાં છોકરાઓ છે અને એક સાઈડમાં બહેનો છે, તે રોજ એ બહેનો અને છોકરાઓ ત્યાં વાંચવા આવે છે. અને મારે બી એક ભત્રીજો હતો તો એને બી પેલી જે રેલવેની જે પરીક્ષા આપવાની હતી તો એમાં એને મેં એડમિશન જાતે જઈને અલવડાવી. અને
0: હવે એક નવું છે કે તમે મિમિક્રી સમાચાર એ પણ તમે સારા એવા પ્રેઝન્ટ કરી શકો છો, તો એ પણ અમને સંભળાવશો?
1: આજના આડા અવળા અને ઊંધા સમાચાર આ પ્રમાણે છે. રેલવે સેન્ટિંગ કરતા એક ભાઈનું અડધું શરીર કપાઈ જવાથી તેમને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે શોધખોળ કરતા બીજું કાંઈ ન મળવાથી બકરીનું અડધું શરીર જોડી દેવામાં આવ્યું છે. તે દિવસે રેલવે સેન્ટિંગ કરે છે અને રાત્રે 2.5 કિલો દૂધ પણ આપે છે. ગિરનાર ઉપરથી ગબડી પડેલું ગધેડું અને તાત્કાલિક પશુ દવાખાનામાં લઈ જવાયું અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ અહેવાલે મળ્યા છે કે એના પેટમાંથી 45 ડબ્બા પામોલીના મળી આવ્યા છે અને એની પાંસળીઓમાંથી સિમેન્ટનો મોટો જથ્થો મળવાની સંભાવના છે. ધોરાજીમાં વીજળી ચાલી જતા સાસુ સાથે જમાઈ પરણી ગયા. અમદાવાદની લાલ લટક લાગતી કીડીઓને માલપુરના મકોડા ઉપાડી ગયા. અમદાવાદની શાક માર્કેટમાં ભયંકર તોફાન ફાટી નીકળતા 150 સુરણ, 100 ટામેટા અને 10 બટેટાનો કચરાણા વળી જવાથી એક મરચાભાઈ તથા એક રીંગણાભાઈને રિમાન્ડ પર લેવામાં આવેલ

0: છે. અમદાવાદના કોકરિયા તળાવમાં આગ લાગવાથી કાચબા, દેડકા અને માછલા બધા બાવળના ઝાડ ઉપર ચડી ગયા છે. પેટ્રોલના લાઈફ બંબા બોલાવવામાં આવે છે, પણ હજુ સુધી આગ કાબૂમાં આવેલ નથી. પોલીસ સમાચાર આ પ્રમાણે છે. દૂધેશ્વર સ્મશાન ગૃહમાંથી ચાર મરદા ભાગી છૂટ્યા છે. પોલીસ તેમની તપાસમાં ગઈ છે. ચાર મરદા સિદ્ધપુરની માર્કેટની અંદર શોપિંગ કરીને પાછા આવી ગયા છે. પોલીસનો હજુ સુધી કોઈ પત્તો નથી. આજના હવામાન સમાચારની આગાહી એ જણાવે છે કે ગિરનારની સામેથી 400 માઇલની ઝડપે વાવાઝોડું આવી રહ્યું હોવાથી તેને ઉપાડી અને ગિરનારની બાજુમાં મૂકી દેવામાં આવ્યું છે. પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામજનોને જણાવવાનું કે આજે દિવસે આકાશ વાદળછાયું રહેશે અને રાત્રે હળવો ગુલાબજાંબુનો વરસાદ થવાની સંભાવના છે. તો અગાસીમાં ભાઈ બહેન શ્રોતાઓને નમ્ર વિનંતી, મોઢા ખુલ્લા રાખી અને સુઈ રહે. સમાચાર સમાપ્ત.
1: બહુ જોરદાર. અને દરેક જે લિસનર છે, આ મિમિક્રી સમાચાર છે એટલે આને બરાબર સાંભળજો. રિપીટ જ્યારે અમે ટેલિકાસ્ટ કરીશું ત્યારે ફરીથી સાંભળજો. અને બહુ જ મજા આવશે એવા સમાચાર એમને આજે સંભળાવ્યા અમને, જે રોજ આપણે સાંભળીએ એનાથી કંઈક અલગ અને કંઈક ગજબ એવું આજે સાંભળવા મળ્યું.
0: ગાડી જે ચલાવતા હોય, ગાડી જે ચલાવતા હોય અને એમને શું ધ્યાન રાખવું એના ઉપર એક શાયરી છે કે દબા લે જીતના જી ચાહે, દબા લે જીતના જી ચાહે, મંજિલ તક પહોંચા દૂંગી ઓર જરા સા નીંદ કા ઝોકા આયા તો કયામત તક સુલા દૂંગી. અમીરો કી જિંદગી બિસ્કિટ ઓર કેક મે, ઓર હમારે જૈસે ઢાવરો કી જિંદગી સ્ટેરિંગ ઓર બ્રેક મે. ગિરી જો સબનમ સે ફૂલ પે પત્તિયાં નમ નહીં હોતી, ગિરી જો સબનમ સે ફૂલ પે પત્તિયાં નમ નહીં હોતી, જુદાઈ લાખ હોતી હૈ મગર મોહબ્બત કમ નહીં હોતી. ક્યા ખતા હુઈ મુજસે જો ખત આના બંધ હૈ, રેલવે હડતાલ હૈ કે ડાકખાના બંધ હૈ, યે દોસ્ત તેરી દોસ્તી મિસલે અંગૂર હૈ, મિલને કો જી ચાહતા હૈ લેકિન રાસ્તા બહોત દૂર હૈ.
1: વાહ વાહ વાહ વાહ. અબે આપણે જતા જતા પેલું ખંજરી જે અવાજ આવે છે અને થોડું તમે સાથે સાથે ગાઈ પણ લો છો, એ આપણે આપણા જે લિસનર્સ છે એમને સંભળાવવાનું બિલકુલ નહીં ચૂકીએ. તો આપણે જતા જતા લાસ્ટમાં એ સાંભળીશું.
2: અમે મૈયારા કસરા જાના વાલા કોઈને

અને પછીથી ભજાશે નહીં, કાયા થશે તારી જર્જરી, એને બેઠું રહેવાશે નહીં. ગૌરી તારા પુત્રને અને મધુરા સમરે મોર, દિવસે સમરે બાટુ વાણિયા અને રાત્રે સમરે ચોર. ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત, આ જીવ ઉપર જમડા.

0: ભરે જેમ તેતર ઉપર બાત, સાચી પ્રીત સેવાળની જળ સુકે સુકાય, અને માયલો હાંસો સ્વાર્થી જળ સુકે ઉડી જાય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.
1: આજે તો ખરેખર મજા આવી ગઈ એમની જોડે વાત કરીને, અને આટલું બધું ટેલેન્ટ એક સાથે જ્યારે જોવા મળે સાંભળવા મળે ત્યારે વધારે જ મજા આવી જતી હોય છે. અને ભીરુ સાકા આપણી સાથે ફરીથી જોડાવાના છે આપણા ઇનકમિંગ પ્રોગ્રામ્સમાં, એટલે તમે ચિંતા બિલકુલ નહીં કરતા. આ અવાજ અને બીજું ઘણું બધું એમના અવાજમાં તમને જરૂરથી સાંભળવા મળશે. આજે અત્યારે આટલું જ, તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું એમની સાથે, અને એમની જ વાતો બીજી ઘણી બધી સાંભળવાની છે. જો તમારી પાસે પણ આવું કોઈ ટેલેન્ટ છે, તમે આવું કંઈ જાણતા હોય, તમે લખતા હોય, અથવા તો તમારે પ્રેઝન્ટ કરવું હોય એટ ધ રેડિયો, તો અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com પર, અથવા અમને વોટ્સએપ કરો 9592966888 પર. હું આરજે અંજલિ, આજ માટે આટલું જ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
0: જય હિન્દ, જય ભારત.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નેટ હો યા ના હો, રેડિયો તો બજતા રહેગા આપકે દિલ કી ધડકનો મે, ઓર ઇસે ધડકતે રખેંગે હમ, યાની કી રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ ઓર સુનતે રહીએ રેડિયો પાલનપુર 90.4 FM.
4: આપ સુન રહે હે અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાએ ઓર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે, સિર્ફ યહી, સિર્ફ હમારે સાથ બને રહે ઓર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
5: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે 3 ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે 3 અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનો તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં. ચાલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s ઇરાનો આ ફેમસ

મજા આવી કે નહીં. હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયો ફેમસ સોંગ છે.

0: કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે
1: સાંભળ્યો. આપ સૌનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા દેશના વિકાસ સાથે સીધો સંબંધ ધરાવે છે, ભ્રષ્ટાચાર. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ઘણા લોકો એવું માને છે કે માત્ર કરોડોના કૌભાંડો જ ભ્રષ્ટાચાર છે, પરંતુ હકીકતમાં કોઈ પણ કામ ઝડપથી કરાવવા માટે આપવામાં આવતી નાની લાંચ પણ ભ્રષ્ટાચાર જ છે, ભલે તે 100 રૂપિયા હોય કે 1000 રૂપિયા. વિચાર કરો, જ્યારે આપણે નિયમોને બાજુ પર મૂકી પૈસા આપીને કામ કરાવીએ છીએ, ત્યારે આપણા અજાણતા જ ખોટી પ્રથાને મજબૂત બનાવીએ છીએ. તેનું નુકસાન માત્ર સરકારને જ નહીં, પરંતુ આખા સમાજને થાય છે. યોગ્ય વ્યક્તિને ન્યાય મળતો નથી અને અયોગ્ય વ્યક્તિ આગળ વધી જાય છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈ માત્ર કાયદાથી નહીં, પરંતુ આપણા પોતાના નિર્ણયથી જીતાશે. જો આપણે લાંચ ન આપવાનો અને ન લેવાનો સંકલ્પ કરીએ, તો પરિવર્તનની શરૂઆત આપણા ઘરથી જ થઈ શકે છે. ચાલો આજે એક નાનકડો સંકલ્પ કરીએ, ઈમાનદારીને પોતાની ઓળખ બનાવીશું, નિયમોનું પાલન કરીશું અને ભ્રષ્ટાચારને ક્યારેય પ્રોત્સાહન નહીં આપીએ. કારણ કે યાદ રાખો, દેશ બદલવાની શરૂઆત હંમેશા પોતાના બદલાવથી થાય છે. ફરી મળીએ.

સરકારી કચેરીઓ લોકોની સેવા માટે બનાવવામાં આવી છે, પરંતુ ઘણી વખત એવું સાંભળવા મળે છે કે કોઈ ફાઇલ આગળ વધારવા, પ્રમાણપત્ર મેળવવા કે કોઈ કામ ઝડપથી કરાવવા માટે લાંચ માંગવામાં આવે છે. આવી પરિસ્થિતિ માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ પણ ઓછો કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું છે? હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ઉકેલની શરૂઆત આપણાથી જ થાય છે. શક્ય હોય ત્યાં સુધી તમામ કામ નિયમ મુજબ અને સત્તાવાર પ્રક્રિયા દ્વારા કરાવવું જોઈએ. લાંચ આપવાથી બચવું જોઈએ અને જો કોઈ ગેરરીતિ થાય તો યોગ્ય સત્તાધિકારી પાસે ફરિયાદ કરવી જોઈએ. આજે ઘણી સરકારી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી પારદર્શિતા પણ વધી રહી છે. સાથે સાથે સરકારી કર્મચારીઓ માટે પણ એ યાદ રાખવું જરૂરી છે કે તેમની ફરજ લોકોની સેવા કરવાની છે. ઈમાનદારી અને જવાબદારીથી કરવામાં આવેલી સેવા જ સાચી દેશ સેવા છે. ચાલો આપણે સૌ મળીને એવો સમાજ બનાવવાનો સંકલ્પ કરીએ જ્યાં કામ માટે ઓળખ જરૂરી હોય, પૈસા નહીં, જ્યાં વિશ્વાસ જીતવામાં આવે, વેચવામાં નહીં. આશા છે કે આજનો આ વિચાર આપને જરૂર સ્પર્શ્યો હશે. ફરી મળીશું નવા વિષય અને નવા વિચાર સાથે.

આપણે વાત કરીશું એવા વિષય પર જે દેશના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે, શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર. કહેવાય છે કે શિક્ષણ એ સમાજનો પાયો છે, પરંતુ જ્યારે આ પાયામાં ભ્રષ્ટાચાર પ્રવેશે છે ત્યારે આખી વ્યવસ્થા નબળી પડી જાય છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવા, નકલી પ્રમાણપત્રો બનાવવાના કિસ્સાઓ, પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ કે નોકરીની ભરતીમાં અપ્રમાણિકતા જેવી ઘટનાઓ મહેનતુ વિદ્યાર્થીઓના સપનાઓને ઠેસ પહોંચાડે છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. વિચાર કરો, જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, જો તેની જગ્યાએ કોઈ ગેરરીતિ કરીને આગળ વધી જાય તો તેની મહેનતનું શું મૂલ્ય રહે? ઘટનાઓ યુવાનોમાં નિરાશા પેદા કરે છે અને સમાજનો શિક્ષણ પ્રત્યેનો વિશ્વાસ પણ ઓછો કરે છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર કડક કાયદાથી જ નહીં, પરંતુ સામૂહિક જવાબદારીથી પણ શક્ય છે. શિક્ષણ સંસ્થાઓમાં પારદર્શિતા હોવી જોઈએ, પરીક્ષા પ્રણાલી મજબૂત હોવી જોઈએ અને દરેક વિદ્યાર્થીએ ઈમાનદારીને પોતાની સૌથી મોટી તાકાત બનાવવી જોઈએ. યાદ રાખો, ડિગ્રી સફળતા આપી શકે, પરંતુ સાચું જ્ઞાન અને ઈમાનદારી જે વ્યક્તિને સાચો માન સન્માન અપાવે છે. આપણે સૌ મળીને એવો સંકલ્પ કરીએ કે શિક્ષણને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવામાં આપણો પણ ફાળો રહેશે. આ જ વિચાર સાથે હું મળું છું ફરી એક નાનકડા વિરામ બાદ.

આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલો છે, આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે ડૉક્ટર અને હોસ્પિટલ પર વિશ્વાસ રાખે છે, પરંતુ જો ક્યાંક સારવાર કરતાં નફાને વધુ મહત્ત્વમાં આપવામાં આવે, બિનજરૂરી તપાસો લખવામાં આવે, દવાઓમાં ગેરરીતિ થાય અથવા અન્ય કોઈ અપ્રમાણિકતા જોવા મળે, તો દર્દીનો વિશ્વાસ ડગમગી શકે છે. આ વાત પણ એટલી જ સાચી છે કે દેશના મોટાભાગના ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મીઓ સંપૂર્ણ ઈમાનદારી અને સમર્પણથી દર્દીઓની સેવા કરે છે. તેથી થોડા કિસ્સાઓના આધારે સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને એક સરખી રીતે જોવું યોગ્ય નથી. આરોગ્ય ક્ષેત્રમાં પારદર્શિતા, નૈતિકતા અને દર્દીના હિતને સર્વોપરી રાખવું ખૂબ જ જરૂરી છે. દર્દીઓએ પણ સારવાર વિશે માહિતી પૂછવી, જરૂરી દસ્તાવેજો સાચવવા અને શંકાસ્પદ ગેરરીતિ જણાય તો યોગ્ય અધિકારીઓ સુધી વાત પહોંચાડવી જોઈએ. યાદ રાખો, આરોગ્ય સેવા માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવતાની સેવા છે. જ્યારે વિશ્વાસ, ઈમાનદારી અને કરુણા

ચાલો આપણે સૌ મળીને એવી આરોગ્ય વ્યવસ્થાના નિર્માણમાં પોતાનો ફાળો આપીએ જ્યાં દર્દીઓનો વિશ્વાસ સૌથી મોટી સંપત્તિ ગણાય. મળીએ.

વાત કરીશું આપણા દેશની સૌથી મોટી શક્તિ વિશે, યુવાનો અને તેઓ ભ્રષ્ટાચાર સામે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે એક વ્યક્તિ શું ફેરફાર લાવી શકે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી જ થઈ છે. યુવાનો પાસે નવી વિચારસરણી છે, નવી ટેકનોલોજી છે, અને સૌથી મોટી વાત, બદલાવ લાવવાનો જુસ્સો છે. જો દરેક યુવાન નક્કી કરે કે તે ક્યારેય લાંચ નહીં આપે, કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં ભાગ નહીં લે અને હંમેશા ઈમાનદારીથી પોતાનું કામ કરશે, તો ભ્રષ્ટાચાર સામેની સૌથી મજબૂત દીવાલ ઊભી થઈ શકે છે. આજે સરકારની ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેના કારણે પારદર્શિતા વધી રહી છે. યુવાનો આ ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરીને નિયમ મુજબ પોતાના કામ કરાવી શકે છે. જો ક્યાંય ગેરરીતિ જોવા મળે તો કાયદેસર અને યોગ્ય માધ્યમથી તેની જાણ કરવી પણ એક જવાબદાર નાગરિકની ફરજ છે. મિત્રો, દેશનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી, દરેક નાગરિક અને ખાસ કરીને દરેક યુવાનની જવાબદારી છે કે તે સત્ય, ઈમાનદારી અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનમાં સ્થાન આપે. ચાલો આજે આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ, અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ, સહન નહીં કરીએ અને ઈમાનદારીથી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપીએ. આજ આશા અને વિશ્વાસ સાથે ફરી મળું છું એક નાનકડા વિરામ.

આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે આધુનિક ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ડિજિટલ યુગમાં ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. એક સમય હતો જ્યારે સરકારી કે અન્ય કામ માટે કચેરીઓના અનેક ધક્કા ખાવા પડતા હતા, પરંતુ આજે ટેકનોલોજી ઘણી સેવાઓને ઓનલાઈન બનાવી દીધી છે. વીજળીનું બિલ ભરવું હોય, સરકારી અરજી કરવી હોય કે વિવિધ સેવાઓનો લાભ લેવો હોય, ઘણું બધું હવે ડિજિટલ રીતે શક્ય બન્યું છે. જ્યારે પ્રક્રિયા ઓનલાઈન થાય છે ત્યારે પારદર્શિતા વધે છે, દરેક વ્યવહારનો રેકોર્ડ રહે છે, જેના કારણે ગેરરીતિની શક્યતા ઓછી થઈ શકે છે. પરંતુ ટેકનોલોજીનો લાભ ત્યારે જ મળે જ્યારે તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવામાં આવે. આ સાથે એક બીજી બાબત પણ એવી જ જટિલ છે, સાયબર સુરક્ષા. કોઈપણ વ્યક્તિએ પોતાની બેંકની માહિતી, પાસવર્ડ કે ઓટીપી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. ડિજિટલ સુવિધા જેટલી ઉપયોગી છે એટલી જ સાવચેતી પણ માંગે છે. મિત્રો, ભ્રષ્ટાચાર સામેની લડાઈ માત્ર કાયદા કે ટેકનોલોજીથી નહીં, પરંતુ આપણા જાગૃત વર્તનથી જીતાશે. નિયમોનું પાલન કરીએ, ડિજિટલ સેવાઓનો યોગ્ય ઉપયોગ કરીએ અને કોઈ ગેરરીતિ જણાય તો યોગ્ય માધ્યમથી તેની જાણ કરીએ. ચાલો મળીને એક એવા ભારતના નિર્માણમાં યોગદાન આપીએ જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ

આપણે એક મહત્વના વિષય પર ચર્ચા કરીશું, ભ્રષ્ટાચાર દેશના વિકાસને કેવી રીતે અટકાવે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. કોઈ પણ દેશનો વિકાસ માત્ર ઊંચી ઇમારતોથી કે પહોળા રસ્તાઓથી થતો નથી. સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે દરેક નાગરિકને સમાન તક, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારી આરોગ્ય સેવાઓ અને ન્યાય મળે. પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર વધે છે ત્યારે આ વિકાસની ગતિ ધીમી પડી શકે છે. જ્યારે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી અથવા ગેરરીતિઓ થાય છે ત્યારે વિકાસ માટે બનાવવામાં આવેલી યોજનાઓની અસર ઘટી શકે છે. તેનો પ્રભાવ રસ્તા, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જાહેર સેવાઓ પર પણ પડી શકે છે. સાથે સાથે લોકોનો વ્યવસ્થામાં વિશ્વાસ પણ ઓછો થઈ શકે છે. દેશનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી, દરેક નાગરિકની પણ એટલી જ જવાબદારી છે કે તે નિયમોનું પાલન કરે, ઈમાનદારીથી પોતાનું કાર્ય કરે અને ગેરરીતિને પ્રોત્સાહન ન આપે. મિત્રો, યાદ રાખો, ભ્રષ્ટાચાર દેશને નબળો બનાવે છે, જ્યારે ઈમાનદારી દેશને મજબૂત બનાવે છે. જો આપણે આપણા રોજિંદા જીવનમાં સત્ય અને નૈતિકતાને સ્થાન આપીએ તો આપણે પણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકીએ. ચાલો આજે એક સંકલ્પ કરીએ કે આપણે જવાબદાર નાગરિક બનીને ઈમાનદારીનો માર્ગ અપનાવીશું અને એક સશક્ત, પારદર્શક અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપીશું. ફરી મળીએ.

આજે આપણે એક આશાવાદી વિષય પર વાત કરીશું, ભ્રષ્ટાચાર મુક્ત ભારત. સપનું કે શક્યતા? હેલો ભાઈ, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ઘણા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે ક્યારે ખતમ થઈ શકે નહીં, પરંતુ ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે સમાજમાં જાગૃતિ આવે છે અને લોકો પોતાના કર્તવ્યને સમજે છે ત્યારે મોટા પરિવર્તનો શક્ય બને છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો અર્થ માત્ર લાંચ ન હોવો એટલો જ નથી, તેનો અર્થ છે ઈમાનદારી, પારદર્શિતા, જવાબદારી અને કાયદા પ્રત્યેનો આદર. જ્યારે દરેક નાગરિક પોતાનું કામ નિયમ મુજબ કરે, જાહેર સંપત્તિને પોતાની સંપત્તિ સમજીને સાચવે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિને પ્રોત્સાહન ન આપે, ત્યારે પરિવર્તનની શરૂઆત થાય છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન સેવાઓ, પારદર્શક પ્રક્રિયાઓ અને જાગૃત નાગરિકો દેશને વધુ જવાબદાર અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ કોઈ પણ વ્યવસ્થા ત્યારે જ સફળ બને છે જ્યારે તેમાં લોકોનો સહકાર હોય. મિત્રો, દેશ બદલવા માટે હંમેશા મોટી જવાબદારીની જરૂર નથી, ઘણી વખત નાના નાના સારા નિર્ણયો જ મોટા પરિવર્તનનું કારણ બને છે. જો આપણે સૌ ઈમાનદારીને જીવનનો આધાર બનાવીએ તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત માત્ર એક સપનું નહીં, પરંતુ ધીમે ધીમે હકીકત બની શકે. ચાલો આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ, સત્યનો સાથ આપીશું, ઈમાનદારીથી જીવીશું અને એક સ્વચ્છ, પારદર્શક અને જવાબદાર ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપીશું. આજ આશા સાથે હું આપની પાસે વિદાય લઉં છું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક વખત એક ગામમાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતા. કૂતરો તેના ઘરનું રક્ષણ કરતો અને ગધેડો તેના કામમાં જે કંઈ ભારે કપડાં હોય તે ઊંચકવાનું કામ કરતો. ધોબી તેના કૂતરાને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે ધોબીને જોતો હતો ત્યારે તે કૂતરો ધીમેથી ભસતો અને તેની પૂંછડી પટપટાવતો અને તેને વાલ કરતો અને ધોબી પણ તેના માથે હાથ ફેરવતો અને વાલ કરતો. ગધેડો આ જોઈને ખૂબ ચીડાઈ જતો અને તેને કૂતરાની ઈર્ષ્યા આવતી. તે મનમાં વિચારતો, અરે રે, મારા નસીબ કેવા છે. મારો માલિક મને તો કેવું દુઃખ આપે છે. મારી ઉપર કામનો બોજો મૂકે છે અને મજૂરી કરાવે છે. મારે પણ મારા શેઠને ખુશ કરવા માટે કૂતરા જેવું કરવું જોઈએ. હવે એક વખત ધોબીને આવતો જોઈ તેને પણ કૂતરાની જેમ પૂંછડી પટપટાવી અને થોડું ભોંક્યો અને તેના પગ ઊંચા કરી અને તેના માલિક પર મૂકવા લાગ્યો. પણ પેલો ધોબી ગધેડાનું આવું વર્તન જોઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે આ ગધેડો ગાંડો થઈ ગયો છે. તેણે તેને લાકડી વડે ખૂબ માર માર્યો અને ગધેડાના રામ રમી ગયા.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ. કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો. બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્ટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિધ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિધ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતર

શત્રુ છે એમ કહી ઘુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ઘુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ઘુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ઘુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતા કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ઘુવડની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ઘુવડની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ઘુવડે ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ઘુવડને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ઘુવડ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા

0: લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ઘુવડ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ઘુવડ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ઇન્ગ્રેડિયન્ટ્સ તમને કહું છું આ નાનકડા વિરામ બાદ. એક મસ્ત મજાનું ગીત સાંભળી લો અને ત્યાર પછી આપણે શરૂ કરીએ છીએ આપણી બધી જ છોકરાઓની ફેવરેટ રગડા ચાટ બનાવવાની રેસીપી. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: શરૂઆત કરીએ આપણી રગડા ચાટ બનાવવાની રેસિપી. હવે આની અંદર આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ જોઈ લઈએ. તો આ રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં તમારે સફેદ વટાણા, વટાણા બે ટાઈપના આવે છે, એક લીલા વટાણા હોય છે અને એક સફેદ વટાણા હોય છે. તમે લીલા વટાણા યુઝ કરશો તો લાઈક હવે શિયાળાની સિઝન આવવાની શરૂઆત થશે તો ત્યારે તમને લીલા વટાણા બજારમાં બહુ જ જોવા મળશે. તો આ સમયે જ્યારે તમે લીલા વટાણા યુઝ કરો એની કરતાં તમે જ્યારે સફેદ વટાણા ચાટની અંદર યુઝ કરો છો તો એ થોડો વધારે સારો ટેસ્ટ આપતા હોય છે. અને જો તમારે લીલા વટાણા યુઝ કરવા છે તો તમે કરી શકો છો. પછી પાણી, બટાકા જોઈશે, મીઠું, તેલ, જીરું, હિંગ, સમારેલા લીલા મરચા, બારીક સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, બારીક સમારેલી કોથમીર, આમલીની ચટણી, લીલા ધાણાની ચટણી, પછી લીંબુનો રસ, સેવ, દહીં અને એકદમ ફ્રેશલી ચોપ કરેલી, આપણે આગળ બી કીધું એ પ્રમાણે, કોથમીર. ઓકે, તો આટલી વસ્તુઓ તમારે જોઈશે. અને તો બી તમને એવું લાગે કે આની અંદર હજુ કંઈક નવા મસાલા ઉમેરવાની જરૂર છે કે ચાટ મસાલો ઉમેરવાની જરૂર છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ઓકે, તો આ રગડા ચાટ બનાવવાની આપણે શરૂઆત કરીશું આ નાનકડા વિરામ બાદ. હું તમને અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.
1: दुर्घटना है, मुश्किल बचना है, चला ऐसा झक्कर उठी ऐसी आंधी, बड़ी हमका करनी, बड़ी कूदा फांदी, बड़ी लंबी चौड़ी हुई भागा दौड़ी, दिन रात जो हमने जाग जाग की ऐसी भागम भाग कि हम कभी आ गए, कभी हुआ गए, कभी आ गए, कभी हुआ गए, कभी इधर भागे, कभी इधर भागे, फिर तुमने दिया ये पान तो आई हमरी जान में जान, तो आई हमरी जान में जान, तो आई हमरी जान में जान। खाई के पान बनारस वाला, खाई के पान बनारस वाला, खुली जाए बंद ये कल का ताला, वो खाई के पान बनारस वाला, खुली जाए बंद ये कल का ताला, फिर तो ऐसा करे धमाल सी सबकी चाल, छोरा छोरा छोरा गंगा किनारे वाला, छोरा गंगा किनारे वाला।

Gott, Gott, Gott, Gott.

0: घड़ी में पड़ गया पढ़े लिखो से पाला मीठी छुरी से, मीठी छुरी से हुआ हल्ला छोरा गंगा किनारे वाला, छोरा गंगा किनारे वाला के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। नवेली बड़ी अलबेली करे अटकेली उसकी बड़ी है धूम है ऐसी मन भावन सब देखें उसको पलट पलट और घूम घूम। वो नगर नगर जाए टगर टगर और अंग अंग में ज्योति चमके जगर जगर सुंदर बाला बलकों मिलिए एक स्वप्न लोक अधरों मिलिए यौवन हाला। इठलाती है बलखाती है तन का चंदन वो छलक छलक झलकाती है वो नैन द्वार से तन में आके मन में ज्वाला जगाती है वो चंद्रमुखी है वो मृगनेनी है वो चंद्रमुखी है वो मृगनेनी है वो रूपवती है वो मधुमती है। धिंता धिंता धिंता एक कन्या कुमारी हमरी सूरत मर गई है, एक मीठी कटारी हमरे दिल में उतर गई
1: શરૂઆત કરીએ આપણા રગડા ચાટ બનાવવાની। તો રગડા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સફેદ વટાણા લઈ લો, આખી રાત તમે એને પલાળીને રાખો તો એ થોડા સોફ્ટ થઈ જશે, કારણ કે જે સફેદ વટાણા હોય છે એ બહુ કડક હોય છે। તમે એને ડાયરેક્ટ બાફીને જો ટ્રાય કરવા જશો તો ક્યાંક એ કાચા રહી જવાનો ડર રહે છે, તો તમે એને બેટર છે કે રાતે તમે એને પલાળી દો, અને જો તમારે ઇન્સ્ટન્ટલી જોઈએ તો તમે એને ગરમ પાણીમાં પલાળી દો તો એ જલ્દી વધારે સોફ્ટ થઈ જશે। અને સવારે ઉઠી અને એનું વધારાનું પાણી કાઢી દો। હવે કૂકરને ગેસ પર મૂકો, તેમાં પલાળેલા વટાણા, બે કપ જેટલું પાણી, ઝીણા સમારેલા બટેકા અને એક ચમચી જેટલું મીઠું ઉમેરો। હવે કૂકર બંધ કરી અને 3-4 સીટી વાગવા દો। પછી 3-4 સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી અને કૂકર ખોલી દો અને તેને બાજુમાં મૂકી દો। એક વખત વટાણાને ચેક કરી લો કે બરાબર સીજી ગયા છે કે નહીં, પછી કૂકરમાંથી વટાણાને કાઢી અને સાઇડમાં રાખી દો। હવે એક પેનને મધ્યમ આંચ પર રાખો, તેમાં એક ચમચી તેલ ઉમેરો અને એને સારી રીતે ગરમ કરી દો। તેલ ગરમ થયા પછી તેમાં એક ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, બે લીલા મરચાં, એક ઝીણી સમારેલી ડુંગળી એ મૂક નાખી અને એને મધ્યમ તાવ ઉપર વ્યવસ્થિત સાંતળો, ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી ડુંગળી એ બ્રાઉન કલરની ના થઈ જાય। ત્યારબાદ તેની અંદર આદુ મરચાંની, જે આદુ લસણની અને મરચાંની આપણે પેસ્ટ બનાવી હતી એને નાખી દો। ડુંગળીની અંદર જે બારીક સમારેલી ડુંગળી તમે જે સોનેરી થવા દીધી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું

અને ટામેટા નાખી અને બરાબર સાંતળો, ટામેટા જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી એને સાંતળી જાઓ. 1 મિનિટ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા પાવડર અને 1 ચમચી જેટલું જીરું ઉમેરો અને વ્યવસ્થિત એને ફ્રાય થવા દો. નોર્મલી આપણે જ્યારે રાંધતા હોઈએ ત્યારે આપણે શું કરતા હોઈએ કે ફટાફટ ખાવાને બનાવવાનો ટ્રાય કરતા હોઈએ અને આપણા જે મસાલા હોય છે એને આપણે વ્યવસ્થિત બેક નથી થવા દેતા. કોઈ પણ રસોઈનો સ્વાદ ત્યારે આવે છે જ્યારે તમે તમારા મસાલાને વ્યવસ્થિત બેક થવા દો, અને એની માટે તમારે મધ્યમ આંચ ઉપર એને ધીરે ધીરે બેક થવા જોઈએ. તમારો મસાલો બેક થઈ ગયો છે કેવી રીતે ખબર પડે? તો તમારો મસાલો જ્યારે તેલ છોડવાની શરૂઆત કરે ત્યારે એ વ્યવસ્થિત બેક થઈ ગયો છે એને ખબર પડે. આજે મિશ્રણમાંથી તેલ અલગ થવા લાગે ત્યારે બાફેલા જે બટાકા છે અને વટાણા છે એને એની અંદર ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી દો. હવે તમારી ચાટને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધો, ગેસ બંધ કરી દો, ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો અને કોથમીર એને ગાર્નિશ કરો. હવે તમારો રગડો જે છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો એક બાઉલ લો, એમાં રગડા ચાટ ઉમેરી દો, એમાં લીલી મરચાની જે ચટણી છે એ, આંબલીની ચટણી, બટેકાની ચિપ્સ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચાં અને આ બધું નાખો. આ સિવાય ફુદીનાની ચટણી બી તમે નાખી શકો. પછી તેમાં સ્મૂથ કરેલું દહીં, બારીક સમારેલા ટામેટાં અને આ બધું નાખી લીંબુનો રસ અને સ્નાયલોન સેવ આનાથી તમે ગાર્નિશ કરો અને તમારી રગડા ચાટ એ તૈયાર છે. આશા રાખું છું કે રેસીપી સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી ગયું હશે અને તમને એમ થયું હશે કે ક્યારે હું જલ્દીથી આ રેસીપી બનાવું. મને બી થયું છે અને મને બી એમ થાય છે કે હવે ફટાફટ બનાવીને ખાઈ લઉં. તો આ જે રગડા ચાટ છે નોર્મલી બધાને આવડતું જ હોય છે, પણ મને એક વસ્તુ આની અંદર બહુ ગમે છે કે આનો જે ખાટો મીઠો જે મિક્સ ટેસ્ટ આવે છે એ નોર્મલી આપણને બધાને બહુ ભાવે છે. તો આવતી વખતે તમારી માટે કંઈક નવું લઈને આવીશ અને એવું લઈને આવીશ કે તમને મજા પડી જાય. તો ફરી મળું છું આવતા રવિવારે તમારી સાથે રસોઈની રંગતમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાજસ્થાનની ધરતીનું આ લોકગીત સાંભળ્યો ઘટ માય કટે ભાળવા જાઉં રે, પણ આ જ સ્વર આ જ રાગી રાજસ્થાનની ધરતીમાંથી તમે હાલતા હાલતા હાલતા ગુજરાતમાં આવો એટલે ગુજરાતનો પહેલો પ્રદેશ આવે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતમાં આ જ સ્વરમાં આ જ રાગમાં

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમે ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે સૌમ્યા. સૌમ્યા આજે આપણને ફરમાઈશ કરી રહ્યા છે લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું ગીત આજા પિયા. આ ગીત એ લતા દીદીના અવાજમાં ગવાઈને જે

આવ્યું છે એનાથી સુંદર કોઈ વાત ના હોઈ શકે. જ્યારે લતા મંગેશકર પોતાનો અવાજ કોઈ ગીતને આપતા હોય ત્યારે એ ગીત ઓલવેઝ સદાબહાર બનવાનું જ છે, એ નક્કી જ છે. લતા દીદી હવે આપણી વચ્ચે તો નથી રહ્યા, પરંતુ એમના ગીતો એ આપણને એમની યાદ જરૂરથી અપાવે છે. એમના ગીતો હંમેશા આપણા દિલની અંદર રહેશે, ગુંજતા રહેશે, ભલે એ ગમે એટલા જૂના હોય. આ ગીતની વાત કરીએ તો આ ગીત એ બહારો કે સપને, એ મૂવી આવેલું 1967માં, એનું ગીત છે. તો ચાલો સાંભળીએ સૌમ્યાની ફરમાઈ.

આજના બીજા ફરમાઈશ કરતા છે નિકુંજ. નિકુંજે આપણને ફરમાઈશ કરી છે કલંક મૂવીના ટાઇટલ ટ્રેકની. કલંક મૂવી જે 2019ની અંદર આવ્યું હતું અને આની અંદર મલ્ટી કાસ્ટિંગ હતું. આની અંદર આલિયા ભટ્ટ અને વરુણ ધવન એ લીડિંગ રોલની અંદર હતા, અને આ સિવાય સંજય દત્ત, માધુરી દીક્ષિત, કિયારા અડવાણી અને બીજા ઘણા બધા

આયા હતા. આ મૂવીની વાત કરીએ તો મૂવી એ નોર્મલી ભારતના ભાગલા વખતનું બતાવવામાં આવેલું છે અને એ સમયની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ગીતની વાત કરીએ તો આ ગીત ગવાયું છે અરિજિત સિંઘના અવાજમાં. તો ચાલો સાંભળીએ નિકુંજની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પ્રીતમ. પ્રીતમે આપણને ફરમાઈશ કરી છે નેના સોંગની. નેના સોંગ જે ધાકડ મૂવીની અંદર આવેલું હતું કે જે અરિજિત સિંહ આવાજમાં ગવાયું છે. ધાકડ મૂવીની વાત કરીએ તો કે આ મૂવી જે છે એ બે બહેનો જે રેસલર છે ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ એમની ઉપર બનાવવામાં આવેલી છે આ ધાકડ મૂવી. બે દીકરીઓને જ્યારે એના પિતા એ રેસલર બનાવે છે અને બંને એકબીજા સાથે મળીને આ દેશનું નામ ઊંચું કરે છે અને પોતાના પિતાના સ્વપ્નને પૂરું કરે છે. આ મૂવીની વાત કરીએ તો મૂવીની અંદર ઘણા બધા સર્કમસ્ટેન્સીસ બતાવવામાં આવે છે. જ્યારે છોકરીઓ નાની હોય છે ત્યારે એમને ટ્રેનિંગ જેના પિતા આપે છે એ બહુ મજેદાર છે. તો આ મૂવી એ બધા એક વખત ચોક્કસથી જોવું જોઈએ અને આપણા દેશનું ગૌરવ વધારનારા આ દરેક પાત્રોને આપણે સરાહીએ. તો ચાલો સાંભળીએ પ્રીતમની ફરમાઈશ.

બહુ મજા આવે, અને સ્પેશિયલી જ્યારે કિશોર કુમારના ગીતોની ફરમાઈશ આવે, કારણ કે કિશોર કુમારના અવાજમાં ગવાયેલા ગીતોને અત્યારે બી તમે સાંભળો ત્યારે તમને એવી જ મજા આવે. મને એવું લાગે છે કે એ જ્યારે ગાતા હશે ત્યારે એમને કેવી મજા આવતી હશે. એમને આ ગીતોને કેટલા દિલથી ગાયેલા છે કે એમની ફિલિંગને આપણે હજી બી અનુભવી શકીએ છીએ. કિશોર કુમારનો અવાજ હોય અને મધુબાલા એ કોઈ મૂવીની અંદર હોય તો એ ગીત અને એ મૂવી સુપરહિટ બનવાનું જ છે. આ ગીત એ ચલતી કા નામ ગાડી મૂવી આવેલું એનું છે અને સુપરહિટ સોંગ છે. અત્યારે બી લોકો આ ગીતને લઈને એટલા જ ઓબ્સેસ છે. તો ચાલો સાંભળીએ વિશ્વની પર.

ખુશ રહેતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સક્સેસ આવી 19 વર્ષની ઉંમરે. બમ્પર બમ્પર મનન
1: બમ્પર મેન મનન
0: બમ્પર મેન મનન. વોટ વોઝ ધ ફર્સ્ટ રિએક્શન ઓફ યોર મોમ?
1: શી ઇઝ હેપી? શી હેઝ ઓલવેઝ બીન હેપી ઇન માય સક્સેસ. પણ એ હેપીનેસ કરતા વધારે ચિંતા હોય.

0: એન્ટરટેનમેન્ટ ફિલ્ડ જ એવી છે કે કશું
1: અનિશ્ચિતતા અનુભવ,
0: હા કે ભાઈ આ કશું સર્ટન ના હોય, આમાં કશું પણ થઈ શકે છે. જ્યારે મેં રેડિયો છોડીને કોમેડી પણ કર્યું ત્યારે પણ મમ્મી કીધી હતી કે આટલી સરસ પગાર તને મળે, 40,000 45,000 મળે છે, ખાતામાં શું કરે તારે નોકરી છોડીને આ બધા કોમેડી ને બધું કરવું છે.
1: કેટલા વર્ષ કરી રેડિયોની નોકરી?
0: 7 વર્ષ, 5 વર્ષ રેડિયો મિર્ચીમાં એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અને 2 વર્ષમાં એફએમ એટલે કે દૈનિક ભાસ્કર.

0: મોર્નિંગ શો કર્યો,
1: એનું ટાઇટલ હતું માય એફએમ નો મને.
0: હા મારે ઇન્ટરેસ્ટિંગ.
1: હા સોરી, મે મોર્નિંગ શો સાંભળવાનું સદભાગ્ય મને મળતું નથી, કારણ કે જર્નલિઝમ માં કામ કરીને મોડી રાતે ઊંઘવાની જે
0: ટેવ છે ને. હા કોઈ વાંધો નથી, એટલે બટ હું નસીબદાર ગણું છું કે મને રેડિયોમાં એવા અદ્ભુત મેન્ટર્સ મળ્યા, જિગ્નેશ વસાવડા થી લઈને ધ્વનિત થી લઈને દેવકી થી લઈને આ બધા લોકોએ મને જીવનભરની ઘણી બધી અલગ અલગ શિખામણો આપી છે, જે મને મારા મા બાપ કે મિત્રોએ પણ નથી આપી. કારણ કે શું છે કે યુ આર અ કલેક્ટિવ પ્રોડક્ટ ઓફ યોર એન્વાયરમેન્ટ, એટલે જે ઘરમાં શીખવાડવામાં આવે તો ઘરમાં જ શીખવાડો, પણ બહારની દુનિયાને કેવી રીતે જોવી, એને કઈ રીતે ફેસ કરવી, એ શીખવાડવાવાળું બહુ ઓછા લોકો છે આજની તારીખમાં.
1: બિલકુલ સાચી વાત.
0: લકીલી હું જયારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે આવા લોકો મને મળ્યા, દિગ્ગજો રેડિયો ઇન્ડસ્ટ્રીના, કે જે મને જીવનભરની શિખામણ આપીને ગયા. એમને કોઈ દિવસ ધાર્યું નતું કે મને આટલું મોટું નામ કરશે, જેમ કે જયારે હું રેડિયોમાં પણ હતો ત્યારે કોઈ ધાર્યું નતું કે મને કઈ આટલું જબરજસ્ત કોમેડી ફેક્ટરી જેવું અને લવારી શો જેવું ક્રિએટ કરશે.
1: તો મનન દેસાઈ, ઓજસ રાવલ અને સ્મિત પંડ્યા જી પહેલી વાર ક્યાં ને કેવી રીતે મળે?
0: હું અને સ્મિત તો પહેલાથી બીજાને ઓળખતા જ હતા. પછી અમે મળ્યા એક વખત, એટલે જયારે મેં કોમેડી ફેક્ટરી 2011 માં શરૂ કરવાનો બેડું ઉપાડ્યું તો મેં કીધું કે જે મારા જેવા જ મિત્રો છે મારા, એમનો અપ્રોચ કરું. મેં મોન્ટુ કરીને જે મારા સાથે રેડિયોમાં હતો એને અપ્રોચ કર્યો. પછી એક જરાઈસ કરીને મારો મિત્ર છે જે હવે ગુજરી ગયા બિચારા, બીકોઝ 45 યર્સ એજ પર એ ગુજરી ગયા. એક્ચુઅલી હી વોઝ એલ્ડર ટુ મી, 10 યર્સ એલ્ડર ટુ મી. અને પછી પ્રાચી, અતિક, આરીઝ આ બધા લોકોને મેં કીધું કે મારું આવું કંઈક છે, તમે કરશો મારી સાથે
1: કોમેડી ફેક્ટરી? હા,
0: ગુજરાતી નાટક જોવા ગયેલો.
1: આઈ બિલીવ કોમેડી ફેક્ટરી ગુજરાતી નો પહેલો સ્ટેન્ડ અપ કોમેડી શો.
0: બિલકુલ,
1: એ પહેલા કોઈ સ્ટેન્ડ
0: અપ, એના પહેલા ડાયરો કહેવાય, પણ ડાયરો તો આપણું
1: મિક્સ છે ને,
0: બધું લોક કહેવાય, લોક લોક ડાયરો જે રીતે કહેવાય એટલે એક ટ્રેડિશનલ વસ્તુ કહેવાય.
1: સ્ટેન્ડ અપ કોમેડી શો વોઝ ધ ફર્સ્ટ.
0: ડાયરો તો કેવું છે કે ડાયરો ની અંદર
1: મ્યુઝિક પણ છે, વાર્તાઓ પણ છે, કથાઓ પણ છે,
0: અને એ જેટલા પણ કથાકારો છે, જેમ કે હવે જેટલા પણ ડાયરો, અને આ વાત મેં ઘણા બધા સિંગરોના મોઢેથી સાંભળેલી છે, આઈ ફીલ એન્ડ આઈ જેન્યુઅલી ફીલ ધીસ, અને આ બહુ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ કરવા જઈ રહ્યો છું, મને એવું લાગે છે કે શાહબુદ્દીન રાઠોડ જેટલું સારું કોઈ આજ સુધી લખ્યું નથી, એને ભજવ્યું નથી. એમનું જે દુનિયા અને જીવનને જોવાનો નજરિયો હતો, એમનું પુસ્તકનું વાંચન એટલું જબરજસ્ત છે આજની તારીખમાં બી, એ દરરોજ એટલે એમના જેટલું કોઈ વાંચ્યું છે જ નહીં આ ગુજરાતમાં. મને
1: સોરી વચ્ચેથી અટકાવીને કહું, તમારી વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. હમણાં હું એક ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો ઝાકિર ખાન ને, સ્ટેન્ડ અપ કોમેડિયન. એણે એવું કહ્યું કે મારું બચપણ અમદાવાદમાં ગયું છે, મારા દાદા ત્યાં રહેતા હતા, અને હું હ્યુમર શાહબુદ્દીનભાઈને સાંભળીને શીખ્યો છું.
0: બિલકુલ.
1: સો હી વેન્ટ ધેર ટુ મીટ શાહબુદ્દીનભાઈ,
0: આઈ નો,
1: અને એટલે ઇટ વોઝ અ ગૂઝબમ્પ મોમેન્ટ ફોર મી જ્યારે વાંચ્યું ત્યારે, કે ક્યાં બાત હે. અને એ વોટ યુ આર કનેક્ટિંગ ઇઝ ધ સેમ, કે શાહબુદ્દીનભાઈ જેવું હાસ્ય નિપજાવવાની કળા કદાચ.
0: બિલકુલ. અને ઝાકિર મારો ખાસ મિત્ર છે ને, અમે સાથે જ મળવા ગયા હતા શાહબુદ્દીનભાઈ.
1: અચ્છા, અરે વાહ, વોટ અ કોઇન્સિડન્સ.
0: હા, એટલે હું જ શાહબુદ્દીનભાઈને તો હું બહુ વર્ષોથી ઓળખું, કારણ કે શું છે કે હું જયારે ફિલ્ડમાં આવ્યો ત્યારે મને કોઈ સિનિયર કે કોઈ ગુરુ હતું જ નહીં મને માર્ગદર્શન આપવા માટે, કે મને સ્ટેજ શો આવી રીતે થાય, કોમેડી આવી રીતે થાય, લખવાનું આવી રીતે હોય, એ બધું હું જાતે શીખ્યો છું જોઈ જોઈને. પહેલા તો શરૂઆતમાં એક બે વર્ષ મેં બીજાની જોક પણ કરી, પછી મારા અમુક કોમેડીમાં રહેતા મિત્રોએ કીધું કે ના મનન, અનએથિકલ કહેવાય, તું બીજાની જોક ના કરી શકે. કારણ કે ડાયરોમાં એવું ચાલતું હતું, જેટલા પણ ડાયરોના કલાકારો છે એ લોકો જોક્સને સેટની જગ્યાએ આઈટમ કે આજે હું પેલી વાળી આઈટમ લઉં છું, કે ના

0: હું આઈટમ તો ગણીને જે 10-15 આઈટમ છે
1: એ જ ફરે રાખે,
0: એ જ ફરે છે. અને એ જ બધા ડાયરોના જેટલા પણ કલાકારો છે, આ કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ છે એક્ચ્યુઅલી, કે જે પહેલા જાય એને એડવાન્ટેજ વધારે મળે. હી હેઝ ધી એડવાન્ટેજ ઓફ ચૂઝિંગ કે આજે હું આ 5 આઈટમ કરી દઉં
1: એટલે એ વધારે હિટ થાય.
0: હા, અને પછી પાછળ વાળાને થોડી તકલીફ પડે અને એમાં ઘણા વાર ઝઘડા પણ થાય. જેમ કે સિનિયર કલાકાર જગદીશ ત્રિવેદી, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્લિપ બહાર નીકળેલી કે જેમાં એક સુરતનો કોઈ કલાકાર વ્યક્તિ છે જેણે આવી ગુસ્તાખી કરેલી હતી એમનો કોન્ટેન્ટ કરવામાં. એટલે મને 2012 થી જ વિપુલ ગોયલ છે, નીતિન ગુપ્તા છે, આ ખાસ કોમેડિયન્સ છે જે પહેલી વખત કોમેડી ફેક્ટરી સાથે પરફોર્મ કરવા આવ્યા ગુજરાત ખાતે, એમણે મને સમજાવ્યું કે મને તું પોતે લખીશ, પોતાનું લખીશ તો લોકો સુધી વધારે પહોંચશે
1: ઓરિજિનલ.
0: એટલે હું ત્યારથી પોતાનું લખવાનું શરૂ કર્યું મેં. અને આઈ થિંક કે એ જર્ની પછી જ્યારે શરૂ થઈ દેન દેર વોઝ નો લુકિંગ બેક. એટલે મેં પાછળ ફરીને જોયું નહીં કે આ જ મને જોઈએ છે. કારણ કે એ જે મેં ફ્રીડમની વાત કરી, સ્ટેન્ડઅપ કોમેડી એક એવું માધ્યમ છે જેમાં ફૂલ ફ્રીડમ છે તમને, તમારે જે બોલવું હોય તમારે જે રીતે બોલવું હોય.
1: કોમેડી ફેક્ટરીનો વિચાર જે વખતે આવ્યો અમદાવાદની કોઈ ચાની કેટલી પર બેસીને, મને ક્યાંકથી વડોદરામાં ચાની કેટલી પર બેસીને,
0: મારી સફળતા પાછળની સૌથી મોટો શ્રેય જાય છે વિદ્યાની ગટ ફીલિંગ,
1: ઇન્ટ્યુઇશન.
0: અને
1: એ જ વર્ષોમાં અભિષેક ને તમે લોકો સાથે
0: ધ્વનિત નો શો કરવા અમદાવાદ બોલાવેલો.
1: અરે વાહ,
0: ધ્વનિત જેવો અદભુત રેડિયો જોકી કે જેને સાંભળીને અમદાવાદ ની સવાર આટલા વર્ષો સુધી પડી છે, એમાં ગાડીઓ મને વચ્ચે ઘૂસ્યો 1 મહિના માટે. કારણ કે
1: વડોદરાથી
0: બોલાયો

0: બધું આમ બંધ કરી દીધેલું અને અમે ખાલી બેઠા છીએ ટેબલ પર, બધું સાફ, લાઇટ વાઇટ બંધ કરી છે અને એક માણસ બેઠો છે ખાલી ખુરશી અને ટેબલ મૂકવા માટે, અમે વાત કરી રહ્યા છીએ. ત્યારે અભિષેકે કીધું કે મારે પિક્ચર બનાવી છે ગુજરાતી, અને મેં કીધું કે મારે આવું કોમેડી ફેક્ટરીની શરૂઆત કરવી છે, સ્ટેન્ડ અપ કોમેડી કરવું છે. અને અમે બંને જયારે આ વાર્તાલાપ કરી રહ્યા હતા તો પહેલી વાર અમને બંનેને કોઈ એવું ભટકાયું જેને એવું ના કીધું, ગાઢો થયો છે. પહેલી વાર એવું થયું કે અમારા બંનેનો તાલમેલ મળી ગયો. એટલે મેં કીધું કે યાર તું બનાય પિક્ચર, આમ આપણે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, તો ખુલી ગયો. કારણ કે મને આ સોસાયટી, આ સમાજ જ એવું બન્યું છે કે જ્યારે કોઈ કશું ઓફબીટ વિચારવા જાય, કશું મોટું વિચારવા જાય, કશું અલગ વિચારવા જાય, તો પહેલા લોકો પાડવા જ આવી જાય,
1: બ્રેક મારવા તો આવી જાય.
0: કે તમે કર્યા વગર કઈ રીતે નક્કી કરી શકો કે આ થશે કે નહીં થાય, કે સારું રહેશે કે નહીં રહે, સારું ખરાબ રહેશે. એટલે એ દ્રષ્ટિકોણથી હું બહુ જ ખુશ હતો કે અભિષેક જૈન આવું એમ્બિશન ધરાવે છે.
1: તો તમે બંને મિત્રો લગભગ સાથે જુદું કરવાનું,
0: બિલકુલ. એ જે ટાઈમે પિક્ચર ની શરૂઆત કરી એ ટાઈમે મેં પણ કોમેડી ફેક્ટરી 2012 કેવી રીતે જઈશ આવી, અને 2011 મેં કોમેડી ફેક્ટરી જયારે પહેલો શો કર્યો ત્યારે એ શૂટિંગ નું પ્લાનિંગ જ ચાલતું હતું કેવી રીતે જઈશ. અને બધા જ જેટલા બી મિત્રો છે મારા ઇન્ડસ્ટ્રીમાં એ કેવી રીતે જઈશ, અને 2000 થી જ મોટા ભાગના મિત્રો બન્યા છે, પ્રતિક થી લઈને દિવ્યાંગ થી લઈને અનીશ છે, આ બધા જ જે ફર્સ્ટ બેચ ઓફ ગુજરાતી ફિલ્મ મેકર્સ કહેવાય,
1: રિવાઇવલ જે થયું,
0: રિવાઇવલ થયું. એના પહેલા સપ્તપદી નામની એક સરસ સુંદર મૂવી આવી હતી,
1: છૂટક છવાઈ આવી હતી,
0: દરિયાઈ છોરો. અરે દરિયાઈ છોરો જોઈને તો હું, મેં જેડી સર ને ફોન કરીને કીધું, જેડી સર શું બનાવ્યું તું તમે આ પિક્ચર, આજની તારીખમાં બી યુટ્યુબ પર મેં ખરાબ પ્રિન્ટમાં જોયું, મને મજા આવી ગઈ. સૈફ અલી શાહ વોઝ ધ લીડ એક્ટ્રેસ, અને વિપુલભાઈ સાથે પણ મારી જયારે વાત થઈ, વિપુલભાઈ યાર દરિયાઈ છોરું તમારે રી રિલીઝ કરવી જોઈએ. એ ટાઈમે એક એનઆરઆઈ છોકરી

0: અને એ ટાઈમે આવું ગામડાના છોકરાની આખી વાર્તા કેટલી સુંદર વાર્તા હતી.
1: પછી બેટર હાફ આવી આશિષની છૂટક છવાઈ ફિલ્મો હતી, પણ કેવી રીતે જયશ્રી શરૂ થયું?
0: આઈ થિંક દરિયાઈ શરૂ થયું 99
1: ગણી 98 99.
0: ત્યારે તો દેશરી જોયા, દાદા પરદેશ જોયા, વોઝ
1: એના જસ્ટ આજુબાજુમાં.
0: એ મેં પહેલી ગુજરાતી પિક્ચર જોઈલી થિયેટરમાં, દેશરી જોયા.
1: જીતનભાઈ વાળી,
0: હા, અદ્ભુત
1: અદ્ભુત ફિલ્મ. હજી પણ,
0: હા, હજી પણ હજી પણ ટોપ 10 માં છે બોક્સ ઓફિસમાં.
1: અને હાઈએસ્ટ કલેક્શન ફિલ્મમાં જેટલા પૈસા લાગ્યા એના પ્રમાણમાં જે કલેક્શન થયું એ પર્સન્ટેજ વાઇઝ અને ફિનાન્શિયલ જે થતા થતા આપણે રહી ગયા હતા સીએ, એ ગણતરીમાં કહીએ તો પરસેન્ટેજ વાઇઝ દેશરે જોયા, દાદા પરદેશ જોયા, અને હજી કોઈ બીટ નથી કર્યું.
0: ના, લાલો બીટ કર્યું.
1: હવે
0: પરસેન્ટેજ વાઇઝ લાલો ઇઝ બિગર ધેન દેશરે જોયા, દાદા પરદેશ જોયા,
1: પણ આ 20 વર્ષના
0: બજેટ પર. હા,
1: 20 થી 30 30 વર્ષ પહેલા 99
0: માં. હા,
1: 99 30 30 27 28 વર્ષ પહેલા. તો કોમેડી ફેક્ટરી, ઓજસ, યુ એન્ડ સ્મિત, પહેલો શો, એ વખતની મોમેન્ટ.
0: અમે એકચ્યુઅલી હું ને સ્મિત પહેલા મળ્યા, તો સ્મિત અને મેં ઘણા બધા શોઝ કર્યા અને એમાં બીજા પણ સહકલાકારો ઘણા હતા. પછી મેં જોયું કે સ્મિત ઇઝ ધ સ્ટાર, એટલે સ્મિતને જેટલું બને એટલું અમે ફેસ ઓફ કોમેડી ફેક્ટરી બનાવવાનું શરૂ કર્યું.
1: અને સ્મિત ત્યારે રેડિયો પર તેનો શો ચાલુ હતો?
0: ના ના ના, ત્યારે હી વોઝ ઓનલી ડુઈંગ ડ્રામા.
1: ઓકે.
0: અને એ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં પણ માસ્ટર્સ કરી રહ્યો હતો અને બીજા બધા સાઈડ હસલ કલાકાર તરીકે કરી રહ્યો હતો, એટલે ત્યારે સ્મિત વોઝ એવિડેન્ટલી ધ સ્ટાર. સ્મિત ઇઝ ઇમેન્સલી ટેલેન્ટેડ. મને એવું લાગે છે કે હી ઇઝ ધ બેસ્ટ કોમેડિયન. હું પોતે એવું માનું છું, હી ઇઝ ધ બેસ્ટ કોમેડિયન. એનું કોમિક ટાઈમિંગ બહુ અદભુત છે. એ કોઈ પણ રૂમની અંદર એન્ટર થાય તો ત્યાં કોઈ પણ અજાણી વ્યક્તિ હોય, 10 મિનિટના અંદર એ રૂમને હસાવી શકે એવી એક ક્ષમતા ધરાવે છે. અને બહુ એનાથી હું ઘણો પ્રેરિત થયો છું, ઘણું શીખ્યો પણ છું. અને પછી એ ફેસ બન્યો અને પછી અમે એક લગ્નમાં 2012માં ઓજસને મળ્યા. મારા એક કોમન મિત્રની લગ્ન હતું અને ત્યારે હું ને સ્મિત બન્યો ત્યાં એઝ પરફોર્મ કરવા ગયેલા અને ઓજસને હોસ્ટિંગની ઓપોર્ચ્યુનિટી મળી અમને ઇન્ટ્રોડ્યુસ કર્યા. તો ઓજસે કીધું કે મેં યુએસમાં સ્ટેન્ડઅપ કોમેડી કરેલી છે અને ઓજસ જેવો ભાષા પર કમાન્ડ બીજો કોઈનો નથી.
1: અગ્રી.
0: આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને એવું લાગે છે કે એ જેટલું સારું ઇંગ્લિશ બોલી શકે છે એટલું સારું એ ગુજરાતી બોલી શકે છે, એટલું સારું એ હિન્દી પણ બોલી શકે છે, એટલું સારું એ મરાઠી પણ બોલી શકે. અને ઓજસ એટલો વેલ રેડ, એટલો અદ્ભુત વ્યક્તિ છે કે મને એવું થાય છે કે સાલું આવું કમાન્ડ ભાષા પર મારું કેમ નથી. મને એનાથી એ ટાઈમથી મને એના ઉપર ઈચ્છા છે. ભાષા પરનો તો મારો પ્રોબ્લેમ બહુ જ પહેલાથી છે, કારણ કે મારું છે ને કળા પ્રત્યેનું કન્ઝમ્પશન જે કહેવાય કે જે હું મારો ખોરાક છે એ, જેમ કે હમણાં પેલું સ્પોટિફાય પર રેપ આવે છે ને કે આટલા આ વર્ષની અંદર તમે આ ગીતો સાંભળ્યા, તો એમાં એક આ વખતે નવું આવ્યું છે કે તમારી માનસિક ઉંમર શું છે, તો ચિરાવી આવી 80 એના પ્લેલિસ્ટ પ્રમાણે. મારી ગેસ કરો કેટલી આવી હશે?
1: 22 70. ક્યાં વાત, હું ઘણો નજીક છું.
0: એટલે એકચ્યુઅલી તમે સૌથી વધારે બધા 30s માં ગેસ કરતા હતા. એટલે મારું કળા પ્રત્યેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે બહુ ડિફરન્ટ છે.
1: એ પપ્પાના જીનેટિક્સ ને વારસામાંથી
0: બિલકુલ
1: આવ્યું છે,
0: એમનાથી ઘણું બધું આવ્યું. મને નવું સાંભળવું, નવું કરવું બહુ જ ગમે છે. કલાકારનું જે ગુજરાતી, આમાં શું છે કે ગુજરાતી લોહી અને કલાકાર લોહી આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે એમાં પ્રોબ્લેમ શું થાય છે હું તમને કહું. ગુજરાતી કલાકારોમાં જે મેં સૌથી મૂળભૂત પ્રોબ્લેમ જોયો છે એ છે કે એમનું ધંધાકીય લોહી ભેળસેળ થઈ જાય છે વચ્ચે. અને ધંધાકીય લોહી જ્યારે એનો ભેળસેળ થાય છે કલાકાર જીવ સાથે, તો એમાં એ લોકો એવું જ વિચારે છે કે શું માર્કેટમાં ચાલે છે, કે વોટ ઇઝ વર્કિંગ એ કરીએ આપણે. અચ્છા આ થઈ રહ્યું છે, ચલો આવું કરીએ આવું કરીએ,
1: નવું કરવાની જ વાત ભૂલાઈ જાય.
0: એક્ઝેક્ટલી. અને મારું એકદમ ઊંધું છે, મને એવું થાય કે આ થઈ ગયેલું છે તો આ શું કરવા દો,
1: કુછ નયા કરતે.
0: એટલે જયારે લવારી શો પણ અમે કર્યો તો લવારી શો જેવો બીજો કોઈ શો છે જ નહીં, જેમાં 4 કોમેડિયન બેઠા છે, વચ્ચે 1 ગેસ્ટ બેઠા છે કે 2 ગેસ્ટ બેઠા છે, અને નો સ્ક્રિપ્ટિંગ, નો કેરેક્ટર્સ. એને તમે પોડકાસ્ટ પણ ના કહી શકો, એને તમે કોમેડી શો પણ ના કહી શકો.
1: ઇટ્સ અ શો.
0: હા, ઇટ્સ અ શો.
1: ઇટ્સ અ શો.
0: એની એક પોતાની એક આત્મા છે, એનું એક જીવ છે. એમાં મને સંતુષ્ટિ મળે છે, ઓરિજિનાલિટીમાં મને સંતુષ્ટિ મળે છે,
1: હ્યુમર ક્યાંથી

0: where did you gather it?
1: Humor, મને એવું લાગે છે એક ડિફેન્સ મિકેનિઝમ હતું મારા માટે.
0: આમ છે ને, સોરી વચ્ચે થી કટ કરું છું, આમ લોકો એવું કહે કે હ્યુમર પીડામાંથી આવે. તમારી હ્યુમર પીડામાંથી આવે કે બીજે કશેકથી આવે?
1: એટલે એ શાહબુદ્દીનભાઈએ પણ એક વાત કીધેલી છે કે ગંભીરતા વિનાનું હાસ્ય એ વ્યર્થ છે.
0: બિલકુલ.
1: અને પીડામાંથી નથી આવતું પણ અનુભવમાંથી આવે છે, અને દરેક પ્રકારનો અનુભવ હોય છે, હાસ્યાસ્પદ થી લઈને ટ્રેજેડી થી લઈને. મને એવું લાગે છે કે જયારે હું, જેમ કે મેં કીધું થોડી વાર પહેલા જ, કે જયારે પપ્પા ગુજરી ગયા ત્યારબાદ હું સ્ટેન્ડ અપ કોમેડી બહુ જોતો હતો, એટલે મારા દિમાગની અંદર જે પહેલો મમરો મુકાયો કોમેડીનો એ છે કે કોઈ દુઃખી વ્યક્તિને હસાવવું હોય તો સ્ટેન્ડ અપ કોમેડી બહુ અદ્ભુત વસ્તુ.
0: ક્યાં વાત છે યાર, બ્રિલિયન્ટ થોટ.
1: એટલે અને રાજુ શ્રીવાસ્તવ જયારે પરફોર્મ કરી રહ્યા હતા, મમ્મી એક સુંદર વાક્ય કીધેલું, જયારે મેં ઇન્સ્ટાગ્રામ પર રાજુ શ્રીવાસ્તવ ગુજરી ગયા ત્યારે પોસ્ટ નાખેલી, મમ્મીએ કીધેલું કે પપ્પા આજે આ પ્રોગ્રામ જોતે તો એમનું આયુષ્ય વધી ગયું હતું. That was the first time મેં મમ્મીને હસતા જોઈ.
0: After your father's
1: death, મમ્મીને પહેલી વખત મેં હસતા જોઈ. એટલે એ મારો સૌથી પહેલો સીડ હતો દિમાગની અંદર હ્યુમરનો. અને ત્યારથી હ્યુમર પછી મારું ડિફેન્સ મિકેનિઝમ બની ગયું કે કોઈ મારા રંગનો મજાક ઉડાવે છે, કોઈ મારા નિરસ્વીપણા પર મજાક ઉડાવે છે, તું ઉડાવે તે પહેલા હું જ કરી દઉં છું, તું હવે શું કરીશ, હવે કઈ રીતે મને તું ભૂલી કરવાનો, હવે તું મને કઈ રીતે નીચો દેખાડવાનો, હું એ રીતે જોતો હતો. એટલે હવે હું મારા કદ અને કાયામાં હ્યુમરને એટલો સરસ રીતે મેં એને ભળી દીધું છે કે હવે કોઈ મને ઇન્સલ્ટ પણ નથી કરી શકે. રોસ્ટ કરવા પણ જાય તો વિચારે કે ભાઈ આનું શું કરવાનું, કે કઈ વાત કરવાની. અને એ એ તમારી વાત સાચી છે, અને એ વાત હું શાહબુદ્દીનભાઈની વાત સાથે જોઈન કરું છું કે પ્રોબ્લેમ અથવા તો ટ્રેજેડીથી હ્યુમર ડેફિનેટલી આવે છે, પણ એ ગંભીરતા પણ હોવી જ જોઈએ હાસ્યની અંદર,
0: સ્થૂળ નહીં હોવું જોઈએ.
1: જેમ કે હું, મારી જોક્સ સૌથી રેન્ડમ હોય છે, જે લોકો રિજેક્ટ કરતા હોય છે. મેં મારા પપ્પાના ફ્યુનરલ પર જોક કરી લીધી, કે મેં મારા માસીના ફ્યુનરલ પર જોક વાતો હું કરું

0: ના હોત, કોમેડી ના હોત, તો હું છે ને એ જ સિચ્યુએશનમાં ભરાયેલો રહેતો. એક સિચ્યુએશન, ગંભીર સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે મને હ્યુમરે બહુ જ મદદ કરી. બાકી હું એમાં ને એમાં જ રમતો રહ્યો. એટલે જેવું તમારું ફેલિયર થાય કે જેવું તમારી ટ્રેજેડી થાય, એમાંથી તરત તમે કેટલા બહાર નીકળો છો એનાથી તમે જજ થશો. એનાથી નક્કી થશે કે તમારા અંદર જે પુરુષાર્થ છે કે તમારા અંદર જે માણસાઈ છે એ કેટલી કોપિંગ મિકેનિઝમમાં કે રિવાઇવલમાં સક્ષમ છે.
1: હાસ્ય જનરલી લોકો એવું કહેતા હોય છે કે પીડામાંથી અટકે છે, પણ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. આખી દુનિયાને હસાવનાર, હું એવું કહીશ કે હસાવનાર ને ખુશ કરનાર. હસવું એ બહુ સ્થૂળ અર્થમાં લોકો લેવા માંડ્યા છે. યુ આર મેકિંગ ધેમ હેપી, નોટ ટુ લાફ, નોટ જસ્ટ ટુ લાફ. એને ક્યારે રડવું આવે, છેલ્લે ક્યારે રડવું આવે?
0: એટલે હમણાં થોડા મહિના પહેલા જ હું રડ્યો હતો, અને જ્યારે હું ટૂર પર હતો ત્યારે એક એવી અંગત મેટર થઈ હતી મારી કે જેમાં હું ઘરે ના હતો, અને મને એવું જોતું હતું કે હું મારા પરિવાર સાથે રહું. અને જ્યારે મારા કામ પર પહેલી વખત મને એમને એક પ્રકારની ઘૃણા પણ થઈ કે ચાલો આવું કેવું કામ કે મેઇન ટાઈમ પર હું મારા પરિવારના સ્વજનો સાથે સાથે ન રહી શક્યો કે ના. એટલે ઘણી વખત શું છે કે દિલ પર પથ્થર મૂકીને તમારે
1: શો મસ્ટ ગો ઓન
0: બીકોઝ તમે આટલા બધા ભરચક ઓડિયન્સે રૂપિયા ખર્ચીને આવ્યા છે, તો એમને તમારે ડિસપોઇન્ટ નથી કરવા. મને રડવું બહુ જ સહેલાઈથી આવે છે એકચ્યુઅલી, કારણ કે હું પહેલાથી એક તો કલાકાર જીવનો દીકરો છું, પપ્પા બી કલાકાર, હું બી કલાકાર જીવ, એટલે ઘણું બધું અંદર ઇમોશન્સ ભરાયેલા છે. અને મને સૌથી વધારે રડું ત્યારે આવે કે હું આમ આજે જ હું અહીંયા આવતો હતો ત્યારે વિદ્યાને ધ્યાનાને જોઈ, ધ્યાનાને સ્કૂલ માટે તૈયાર કરી, એટલે આમ મોટા ભાગે વિદ્યા જ કરતી હોય છે, ખાલી એને દમદાટી આપું ધ્યાન, ચલો ધ્યાન ઉભા થઈ જાઓ, ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો, એ રીતે. આઈ એમ ધ લકીએસ્ટ પર્સન એવું થાય મને ઘણી વાર કે આ બધું તો ઠીક છે, જે પર્પસ છે જીવનનો એ તમે જે જીવો છો એ મારા માટે ઉત્કૃષ્ટ જીવન છે. તમારું અહીંયા સરસ એક જગ્યા તમે જે બનાવી છે મહેનતથી, આટલી સુંદર જગ્યાએ તમે તમારું એક ઘર બનાવ્યું છે, કોવિડ વખતે તમે 15 મહિના વિતાવ્યા, આ જીવન જ ઈચ્છું છું.
1: બસ જલ્દી જ મળશે તમને આવું જીવન. વોટ વી મેનિફેસ્ટ ઇઝ વોટ વી અચીવ.
0: મારે ગંભીર એક્યુઆઈ થી દૂર રહીને એક સાદગીનું જીવન જીવવું છે કે જેની અંદર હું ઇન્ડિજિનિયસ જીવન તમારી જેમ જ જીવી શકું છું. એટલે તમે પણ મારા માટે અત્યારે બહુ જ મોટા પ્રેરણા એક આપી રહ્યા છો મને કે નથી આ જેટલી હું દુનિયા, અને હું દુનિયાના લગભગ મેં
1: બધા દેશોમાં ટ્રાવેલ
0: 25 દેશો જોયા છે જીવનમાં, અને સૌથી વધારે વાલું મને મારું દેશ લાગે. જે પણ પરિસ્થિતિ હોય આ દેશની, સામાજિક લઈને આર્થિક સ્થિતિ જે પણ હોય, એ બધી પોલિટિક્સમાં મારે ચર્ચા નથી કરવી, પણ પોતાપણું જે લાગવું જોઈએ એ દરેક વ્યક્તિને પોતાના દેશમાં જ લાગે. પછી કઝાકિસ્તાનનો વ્યક્તિ હોય કે પછી એ ઇંગ્લેન્ડનો વ્યક્તિ હોય, બહાર જેટલું બી રહો, તમે મેં જોયું છે લોકો એમની આઈડેન્ટિટી શું છે. મારો ખાસ મિત્ર જે ચિરાગ પટેલ કરીને, જે નોર્વેનો સૌથી મોટો સ્ટાર છે અત્યારે વર્ષોથી,
1: સ્ટાર ઇન ટર્મ્સ ઓફ
0: હી ઇઝ ધ બિગેસ્ટ મ્યુઝિકલ એક્ટ ઓફ નોર્વે,
1: ઓકે,
0: વન ઓફ ધ બિગેસ્ટ, ચિરાગ રશ્મિકાંત પટેલ, અને એનો બેન્ડ મેમ્બર
1: મારું રાશિ પ્રમાણે નામ રશ્મિકાંત છે.
0: એટલે એવું છે, આ નવો ખુલાસો, આ તમારા જ વાતોના પોડકાસ્ટ પર તમે જ એક્સપોઝ થઈ ગયા. હા, તો એનો એનો ખાસ મિત્ર જ એનો બેન્ડ મેમ્બર પણ છે, અને એ લોકો બંને એવું ફોર્મ કરે છે આ બેન્ડ, જેનું નામ છે કાર્પે, અને મંડી કરીને એક ઇજિપ્શિયન છે કે જે એના સાથી

0: म्यूजिक बनावामा અને જુલાઈમાં એમના શોઝ થઈ રહ્યા છે નોર્વેમાં. એ લોકો જસ્ટ ટુ ગિવ યુ પર્સપેક્ટિવ,
1: જી જી,
0: 1,10,000 ટિકિટો 8 મિનિટમાં વેચી દીધી.
1: વાવ,
0: ધે આર ધેટ બિગ.
1: વાવ,
0: યા, એટલે ધે આર બિગર ધેન, ઇન ટર્મ્સ ઓફ પ્રોપોર્શનેટલી જોવા જઈએ તો નોર્વેજિયન પોપ્યુલેશન એ 1.5 મિલિયન નો જશે આખું દુનિયામાં.
1: સાચું કહો છો,
0: એમાંથી તો ઓછું નોર્વેમાં રહેતું છે અને એમાંથી

0: धोबी का कुत्ता जो था ना घर का ना घाट का, અને એટલા જ માટે મારા હિસાબે જે દેશમાં જે તમારું બ્લડ હોય બાય બર્થ એ દેશમાં તમારે રહેવું જોઈએ. બાકી બધો વહેમ છે, બાકી બધી માયાજાળ
1: મિથ્યા છે જગત.
0: કે તમે બેટર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઈચ્છો છો, કે તમે ભીખનું ઈચ્છો છો, કે ફલાણું ઈચ્છો છો, છેલ્લે તમને તમારી આજુબાજુ તમારા જેવા લોકો ના મળે, ભલે કેટલા બી ટોક્સિક હોય.
1: સ્ત્રીઓ જેમ મેન્સિસમાં આવે એમ પુરુષો ગાળો બોલે, અને આમ પણ કચરો પેટ માટે ને જીભ માટે બહાર નીકળી જવો ખુબ જરૂરી હોય, બાકી સ્વાસ્થ્ય માટે
0: હાનિકારક વસ્તુ છે. કે બટ ગેટિંગ ટુ ધ પોઈન્ટ ઇઝ ધેટ મને આ જ જીવન જોઈએ છે. આ રીતે સાંજના બેસીને તાંપણું કરવાનું, ને મારી દીકરી, મારો પરિવાર, મારી આજુબાજુ હોય,
1: એની પાછળનો એક ઇન્ટેન્શન એવો પણ છે કે એ બંને લોકો મિત્રો આવે અહિયાં, એ મિત્રોને મળવાનું એક બહાનું છે, બહાનું ઉભું કર્યું છે. અને બીજું હું કહું ને કે ચાર ઝાડ વાવજો તો લોકો બહુ સિરિયસલી લે નહીં. આપણી સોશિયલ કન્ડિશનિંગ એવું છે, પણ વેન અ સ્ટાર ટોક્સ અબાઉટ ઇટ, કોઈ હસ્તી, કોઈ ખમતીધર માણસ આવીને વાત કરે ને કે ઝાડ નહીં કાપવાના તો નહીં કપાય. મનન દેસાઈ એવું કે તમારા કુંડામાં વર્ષે એક ઝાડ તો ઉછેરજો, તો લોકો એને સિરિયસલી લે.
0: હું લોકો કાપતા જ નથી, લોકો કાપતા જ નથી, ઝાડ તો ઓથોરિટી જ કાપી દે. લોકોને તો ઝાડ આવે, મને એવું લાગે છે કે હું એક એક પ્રકારનું મેટ્રિક્સ જ છું.
1: ઓકે,
0: હું એક પ્રકારનું સિમ્યુલેશન છું લોકો માટે, જેમાં હું તમને તમારા પ્રોબ્લેમ્સ થી થોડી વાર માટે દૂર કરું છું.
1: સો યુ આર અ થેરાપિસ્ટ.
0: હું દારૂ છું, હું દવા નથી.
1: ગુજરાતમાં આ દારૂ પર પ્રતિબંધ છે, ક્યારે મનન દેસાઈ પર પ્રતિબંધ આવ્યો?
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાંચમા ભાગમાં તમારું સ્વાગત છે. પ્રિય લ્યુસી, ટ્રેનમાંથી ઉતરીને લખવો શરૂ કરેલો તે અધૂરો પત્ર આજે 2 મહિના પછી પૂરો કરવા બેઠું છું. વચ્ચે પ્રોફેસર સાહેબને મેં મોકલેલ ડાયરીના ઉતારાઓ તે પણ વાંચ્યા હોય તો સારું. આ પત્ર આજે લખવાનું યાદ આવ્યું તેના કારણમાં આગળ વર્ણવ્યું છે તે શ્વાન મંડળ જેવા ચિત્રનું પુનઃદર્શન છે. હું જ્યાં બેઠો છું ત્યાં લખ્યું છે સોબદરા બાગાન, પછી બીતુબંગા અને નીચે પેલા ટપકા. બીતુબંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ માની લઉં છું. સોબદરા બાગાન એટલે એક પરમ સૌંદર્યમયી રાજકુમારી, શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીં છે તે આ બીતુબંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મીઠું બંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ હું માની લઉં છું. શોભધરા બાગાન એટલે પરમ સૌંદર્યમય રાજકુમારી શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીંયા છે બીતું બંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમારા કેન્દ્રથી એકાદ માઇલ દૂર એક નાનકડું ચર્ચ છે. પાદરી થોમસ નીચે તળેટીમાં રહે છે. હું અહીં ફરવા આવું ત્યારે ક્યારેક થોમસ મળે તો હું તેની સાથે ચર્ચના પગથિયે બેસું છું. ચર્ચથી થોડે નીચે ઉતરતા એક તળાવડી પાસે બીતુબંગાનો સર્જેલો આ શોભધરા બાગાન. અહીંથી દૂર દૂર સુધી ટેકરીઓની હારમાળા જોઈ શકાય છે. તું તો આ સ્થળનું સૌંદર્ય જુએ તો તસવીરો ખેંચતી જ રહે. પેલા ટપકાનું ચિત્ર તે બીતુબંગાનું પોતાનું પરિચય ચિહ્ન હશે તેમ માનું છું. તેઓ આવું ચિહ્ન શા માટે કરે છે? મેં પૂછ્યું નથી. હવે બીજી વાર એ જ ચિત્ર જોયા પછી પૂછવાનું મન થાય છે. જે જાણીશ તે તને લખીશ. પત્ર પૂરો કરીને હું પાછો જવા નીકળ્યો. સાંજ ઢળતી હતી. થોડીવારમાં અંધકાર ઉતરી આવશે. આશ્રમે પહોંચીને સીધું રસોડે જવું પડશે. હું જરા ઉતાવળે ચાલ્યો. ત્યાં સામેથી બીતુબંગાને આવતા જોયા. ક્યાં ઉપડ્યા બેઉ જણ? મેં પૂછ્યું. બાગાન. બેઉએ જવાબ આપ્યો. હું વધુ કંઈ પૂછું તે પહેલાં તે આગળ નીકળી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સંધ્યા ઢળતા હું ઘરે પહોંચ્યો. મારા વાંસની દિવાલો અને લીંપણવાળા સુઘડ ઘરમાં આવીને મેં પત્ર કવરમાં મૂકીને સરનામું કર્યું. આવતીકાલે સવારે સ્ટેશને જતા કોઈ સાથે ટપાલ મોકલાવી દઈશ તેવું વિચારીને પત્ર સાચવીને મૂક્યો. અંદરના ઓરડામાં જઈને મારી થાળી લઈ હું રસોડા તરફ જવા નીકળ્યો. વચ્ચે કેન્દ્રની ઓફિસ, તેની પેલી તરફ સુપરિયાનું વાસ, લીંપણવાળું ઘર. સુપરિયા બહાર બેસીને કંઈક વાંચતી હોય તેવું લાગ્યું. મને જતું જોઈને તે ઊભી થઈ, બત્તી બુજાવી અને વાસણ લેવા અંદર ગઈ. વાંસના કુટીર ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસીઓ હાથ પગ ધોઈને ઘરે જવાની તૈયારી કરતા હતા. પેલી તરફ હાથ કાગળનું કારખાનું તો ક્યારનું એ બંધ થઈ ગયું છે. હું રસોડે પહોંચ્યો ત્યાં પાછળ સુપરિયા આવી. આપણે સૌથી પહેલાં છીએ, તે બોલી અને રસોડામાંથી તપેલા ઉચકીને ઓટલા પર મૂકતી કમળા ડૂસીને કહ્યું, બીજા તારા બેલ પાડવાની રાહ જોતા હશે. કમળાને ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં દસેક આદિવાસીઓ આવી પહોંચ્યા. બાબરીઓ, ઝુરકો, પુરિયા, રામબલી, મીઠીઓ બધા આવીને અમારી પાછળ લાઈન સ્વરૂપા. કમળા માંદી હોય તેમ વારે વારે સાડેલાના છેડાથી નાક સાફ કર્યા કરતી. મને સૂગ અને ચીડ ચડ્યા. સુપ્રિયાએ કહ્યું, કમળા, કાલે તું રસોઈ ન કરીશ. હું રામબલીને કહું છું કે એકાદ દિવસ રસોડું પણ સંભાળે. તું દવા લઈને આરામ કરજે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

બે મહિનાથી મેં ખાસ કશું કામ કર્યું નથી. જમતા જમતા મેં સુપ્રિયાને કહ્યું, સિવાય કે તમારું મધ કેન્દ્ર સંભાળ્યું. એ તો કર્યું ને, સુપ્રિયા હસીને બોલી. તમે આવ્યા પછી મધ વધારે જમા થાય છે. અમારામાં આવું બને ત્યારે માણસના પગલાં સારા છે તેમ કહેવાય. મધનું વજન કરીને વાસણો ભરતા વાર લાગે છે, વળી થોડું બગડે પણ છે. આપણે કોમ્પ્યુટરાઇઝ વજન કાંટું અને બોટલ ભરવાનું મશીન વસાવી ન શકીએ? મેં અમસ્તું પૂછ્યું. સુપ્રિયા એકદમ ચમકી હોય તેમ મારા સામે જોઈ રહી. તેના મુખભાવ જોતાં મને લાગ્યું કે તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ છે. ધીમેથી તે બોલી, વસાવી શકાય, પણ હમણાં તેની જરૂર નથી લાગતી. ભોજન પૂરું થયું ત્યાં સુધી તે કંઈ બોલી નહીં. અમે સાથે જ કુંડી પર જઈને થાળી સાફ કરી પછી ઘર તરફ પાછા જતા હતા ત્યારે સુપ્રિયાએ કહ્યું, મારે હીર નિટોલા જવું છે, તમે સાથે આવો તો વચ્ચે શાસ્ત્રી કાકાને મળી લઈએ. તમે સાંભળી રહ્યા છો ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: એમને મળવું જરૂરી છે? મેં પૂછ્યું.
1: શાસ્ત્રી કાકા એટલે ગુપ્તાજીના ગણેશ શાસ્ત્રી જ હોઈ શકે, અને તેમને મળવું મને જરૂરી લાગતું ન હતું.
0: તમે સાંભળી રહ્યા છો ધ્રુવ એટલે કે તત્વમસી. તમે આવવાના છો તે જાણીને તેમણે તમને મળવાની ઈચ્છા દર્શાવેલી. એ વડીલ છે અને સંસ્થાના મૂળ સ્થાપકોમાંના એક છે. સુપ્રિયાએ મારા મનોભાવ જાણી ગઈ હોય એ રીતે જવાબ આપ્યો.
1: જઈશું, મેં કહ્યું.
0: તમે કહો ત્યારે. હમણાં તો મારે જબલપુર જવું પડે તેમ છે,
1: સુપ્રિયા બોલી.
0: મારે મધ ઉછેર કેન્દ્ર સ્થાપીને આદિવાસીઓને કામ મળે તેવું ગોઠવવું છે. તે પછી આપણે જઈ આવીએ. હું જઈ શકું જબલપુર? મેં પૂછ્યું અને ઉમેર્યું, આમે મારે બીજું કામ નથી. શહેરમાં જવાની ઈચ્છા તો મને જ હતી.
1: ભલે, સુપ્રિયાએ કહ્યું.
0: અમે ઘર પાસે પહોંચ્યા. સુપ્રિયા પગથિયું ચડીને અંદર જતી હતી અને મેં કહ્યું, આ કમળાને નિવૃત્ત થવું જોઈએ એવું નથી લાગતું?
1: અચાનક સુપ્રિયા થંભી ગઈ.
0: ત્યાં પગથિયા ઉપર જ ઊભી રહીને પાછી ફરી મારા સામે જોઈને પૂછ્યું,
1: કેમ?
0: તેની નજરમાં પોતાના અધિકાર ક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયનો ભાવ હું જોઈ શકું તેટલો સ્પષ્ટ હતો.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

થાકી જાય છે, મેં અચકાઈને કહ્યું. ને રસોઈ પણ અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે. આજે તેનું કામ આપણને બીજાને સોંપવું પડ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાના મોં પર વેદનાની જાય પસાર થઈ ગઈ. તે કંઈ બોલ્યા વગર મારા સામે જોઈ રહી. તેની મૌન રહેલી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું, જેની પાસેથી આપણે તેની બુદ્ધિનું, તેની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય તેવા માણસોને 40-42 વર્ષથી છૂટા કરી યુવાનોને કામ પર લેવા જોઈએ તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો 60 વર્ષની થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવા માણસો ન પોષાય. જવાબમાં સુપ્રિયા સહેજ હશી. તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેણે મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. હું સમસમી ગઈ. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જતા કહેતી ગઈ, જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે આપ.

કરવાનું થશે. મારે એને ભણાવવી હતી પણ કામ આડી હું ન કરી શકી. તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. તમે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. એના 5મા એપિસોડમાં આપણે હતા. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, આજે તમારા માટે લઈને આવી છું રસોઈની રંગતમાં એક નવી રેસીપી. આપણે દર વખતે રસોઈની રંગતમાં નવી નવી રેસીપીઝ બનાવીએ છીએ અને આ રેસીપીઝ જે સ્પેશિયલી બધાએ ટ્રાય કરેલી છે ઘરે, કંઈક યુનિકનેસ હોય છે કે આપણી જે રેગ્યુલર રેસીપીઝ હોય છે એની અંદર આપણે કંઈક નવું ઇનોવેશન કરીએ છીએ. અને ભારતના લોકોની તો આદત જ છે કે ભાઈ ખાવાની અંદર કંઈક નવું ઇનોવેશન કરીને આપણે કંઈક નવું જ બનાવીએ છીએ અને એવું બનાવીએ છીએ કે વર્ષો સુધી લોકો યાદ કરી જાય. તો વેલકમ ટુ ધ રસોઈની રંગત કાર્યક્રમ. અને આજે આપણે બનાવવાનું છે, આજે એકચ્યુઅલી આપણે જે બનાવવાનું છે ને પાલનપુરની, બનાસકાંઠાની, ઇવન ભારતની દરેક છોકરીની બહુ ફેવરેટ આઈટમ છે, એ છે રગડા ચાટ. પાણીપુરી, રગડા, ચાટ આ બધાનું નામ પડે એટલે પાલનપુરવાસીઓ અને દરેક છોકરી લાઈક આપણને એમ થાય કે ક્યારે ખાવા મળે પાણીપુરી. એટલે બધા જ એમ કહે છે, જોકે છોકરાઓ બી ઓછી નથી ખાતા, પણ તો બી જે નામ પડી ગયું છે, પ્રથા પડી ગઈ છે એ પ્રમાણે કે છોકરીઓને ફેવરેટ હોય તો પાણીપુરી, રગડા ચાટ, કે જે આપણને નોર્મલી છોકરીઓને ચટપટું ટેસ્ટી વધારે ભાવતું હોય છે. તો આજે આપણે બનાવવાની છે રગડા ચાટ. અને આ રગડા ચાટ કેવી રીતે બનાવવાની છે એની માટે તમારે શું શું જોઈશે ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર, અને તમારે એને કેવી રીતે સર્વ કરવાની છે જેથી ટેબલ ઉપર જોઈને જ લોકો ખુશ થઈ જાય અને લારીવાળાનો ટેસ્ટ લાવો છે, તો આપણે શું કરવાનું છે આ એપિસોડની અંદર આપણે જોવાનું છે. તો હું આના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને કહું છું આ નાનકડા વિરામ બાદ. એક મસ્ત મજાનું ગીત સાંભળી લો અને ત્યાં પછી આપણે શરૂ કરીએ છીએ આપણી બધી જ છોકરીઓની ફેવરેટ રગડા ચાટ બનાવવાની રેસીપી. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સમારેલા લીલા મરચા બારીક સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, બારીક સમારેલી કોથમીર, આમલેની ચટણી, લીલા ધાણાની ચટણી, પછી લીંબુનો રસ, સેવ, દહીં અને એકદમ ફ્રેશલી ચોપ કરેલી આપણે આગળ બી કીધું એ પ્રમાણે કોથમીર. ઓકે, તો આટલી વસ્તુઓ તમારે જોઈ છે. અને તો બી તમને એવું લાગે કે આની અંદર હજુ કંઈક નવા મસાલા ઉમેરવાની જરૂર છે કે ચાટ મસાલો ઉમેરવાની જરૂર છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ઓકે, તો આ રગડા ચાટ બનાવવાની આપણે શરૂઆત કરીશું આ નાનકડા વિરામ બાદ. હું તમને રેસીપી કહીશ કે તમે કેવી રીતે આ રગડા ચાટને બનાવી શકો છો. તો ક્યાંય જતા નહીં, મળું છું આ નાનકડા વિરામ બાદ મસ્ત મજાના ગીત પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

શરૂઆત કરીએ આપણા રગડા ચાટ બનાવવાની. તો રગડા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સફેદ વટાણા લઈ લો. આખી રાત તમે એને પલાળીને રાખો તો એ થોડા સોફ્ટ થઈ જશે, કારણ કે જે સફેદ વટાણા હોય છે એ બહુ કડક હોય છે. તમે એને ડાયરેક્ટ બાફીને જો ટ્રાય કરવા જશો તો ક્યાંક એ કાચા રહી જવાનો ડર રહે છે. તો તમે એને બેટર છે કે રાતે તમે એને પલાળી દો, અને જો તમારે ઇન્સ્ટન્ટલી જોઈએ તો તમે એને ગરમ પાણીમાં પલાળી દો તો એ જલ્દી વધારે સોફ્ટ થઈ જશે. અને સવારે ઉઠી અને એનું વધારાનું પાણી કાઢી દો. હવે કૂકરને ગેસ પર મૂકો, તેમાં પલાળેલા વટાણા, બે કપ જેટલું પાણી, ઝીણા સમારેલા બટેકા અને એક ચમચી જેટલું મીઠું ઉમેરો. હવે કૂકર બંધ કરી અને 3-4 સીટી વાગવા દો. પછી 3-4 સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી અને કૂકર ખોલી દો અને તેને બાજુમાં મૂકી દો. એક વખત વટાણાને ચેક કરી લો કે બરાબર સીજી ગયા છે કે નહીં. પછી કૂકરમાંથી વટાણાને કાઢી અને સાઈડમાં રાખી દો. હવે પેનને મધ્યમ આંચ પર રાખો, તેમાં એક ચમચી તેલ ઉમેરો અને એને સારી રીતે ગરમ કરી દો. તેલ ગરમ થયા પછી તેમાં એક ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, બે લીલા મરચાં, એક ઝીણી સમારેલી ડુંગળી એ મૂક નાખી અને એને મધ્યમ તાવ ઉપર વ્યવસ્થિત સાંતળો. ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી ડુંગળી એ બ્રાઉન કલરની ના થઈ જાય. ત્યારબાદ તેની અંદર આદુ મરચાંની, જે આદુ લસણની અને મરચાંની આપણે પેસ્ટ બનાવીએ તે એને નાખી દો. ડુંગળીની અંદર જે બારીક સમારેલી ડુંગળી તમે જે સોનેરી થવા દીધી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ટામેટાં નાખી અને બરાબર સાંતો. ટામેટાં જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી એને સાંતળી જાઓ. એક મિનિટ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, બે ચમચી ધાણા પાવડર અને એક ચમચી જેટલું જીરું ઉમેરો અને વ્યવસ્થિત એને ફ્રાય થવા દો. નોર્મલી આપણે જ્યારે રાંધતા હોઈએ ત્યારે આપણે શું કરતા હોઈએ કે ફટાફટ ખાવાને બનાવવાનો ટ્રાય કરતા હોઈએ અને આપણા જે મસાલા હોય છે એને આપણે વ્યવસ્થિત બેક નથી થવા દેતા. કોઈ પણ રસોઈનો સ્વાદ ત્યારે આવે છે જ્યારે તમે તમારા મસાલાને વ્યવસ્થિત બેક થવા દો, અને એની માટે તમારે મધ્યમ આંચ ઉપર એને ધીરે ધીરે બેક થવા જોઈએ. તમારો મસાલો બેક થઈ ગયો છે કેવી રીતે ખબર પડે? તો તમારો મસાલો જ્યારે તેલ છોડવાની શરૂઆત કરે ત્યારે એ વ્યવસ્થિત બેક થઈ ગયો છે એની ખબર પડે. આજે મિશ્રણમાંથી તેલ અલગ થવા લાગે ત્યારે બાફેલા જે બટાકા છે અને વટાણા છે એને એની અંદર ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી દો. હવે તમારી ચાટને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધો. ગેસ બંધ કરી દો, ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો અને કોથમીર તેને ગાર્નિશ કરો. હવે તમારો રગડો જે છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો એક બાઉલ લો, એમાં રગડા ચાટ ઉમેરી દો, એમાં લીલી મરચાની જે ચટણી છે એ, આંબલીની ચટણી, બટેકાની ચિપ્સ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચાં અને આ બધું નાખો. આ સિવાય ફુદીનાની ચટણી બી તમે નાખી શકો. પછી તેમાં સ્મૂથ કરેલું દહીં, બારીક સમારેલા ટામેટાં અને આ બધું નાખી લીંબુનો રસ અને નાયલોન સેવ, આનાથી તમે ગાર્નિશ કરો અને તમારી રગડા ચાટ એ તૈયાર છે. આશા રાખું છું કે રેસીપી સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી ગયું હશે અને તમને એમ થયું હશે કે ક્યારે હું જલ્દીથી આ રેસીપી બનાવું. મને બી થયું છે અને મને બી એમ થાય છે કે હવે ફટાફટ બનાવીને ખાઈ લઉં. તો આ જે રગડા ચાટ છે નોર્મલી બધાને આવડતું જ હોય છે, પણ મને એક વસ્તુ આની અંદર બહુ ગમે છે કે આનો જે ખાટો મીઠો જે મિક્સ ટેસ્ટ આવે છે એ નોર્મલી આપણને બધાને બહુ ભાવે છે.

લઈને આવીશ, અને એવું લઈને આવીશ કે તમને મજા પડી જાય. તો ફરી મળું છું આવતા રવિવારે તમારી સાથે રસોઈની રંગતમાં. ક્યાંય જતા રહી, જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર.

લોકી સાંભળ્યો ઘટ માઈ તને કટે ભાળવા જાઉં રે, પણ આજ સ્વર આજ રાગી રાજસ્થાનની ધરતીમાંથી તમે હાલતા હાલતા હાલતા ગુજરાતમાં આવો એટલે ગુજરાતનો પહેલો પ્રદેશ આવે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતમાં આજ સ્વરમાં આજ રાગમાં

રાજકોટ ના પેંડા જેવી તું છે કામણ ગારી, માવા જેવી માદક જાણે, અરે માવા જેવી

0: સક્સેસ આવી 19 વર્ષની ઉંમરે બમ્પર બમ્પર મનન
1: બમ્પર મેન મનન
0: બમ્પર મેન મનન વોટ વોઝ ધ ફર્સ્ટ રિએક્શન ઓફ યોર મોમ
1: શી ઇઝ હેપી શી હેઝ ઓલવેઝ બીન હેપી ઇન માય સક્સેસ પણ એ હેપીનેસ કરતા વધારે ચિંતા હોય કારણ કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડ જ એવી છે કે કશું
0: અનિશ્ચિતતા હોય
1: હા કે ભાઈ આ કશું સર્ટન ના હોય આમાં કશું પણ થઈ શકે છે જ્યારે મેં રેડિયો છોડીને કોમેડી પણ કર્યું ત્યારે પણ મમ્મી કીધી હતી કે આટલી સરસ પગાર તને મળે 40,000-45,000 મળે છે ખાતામાં શું કરો તારે નોકરી છોડીને આ બધા કોમેડી ને બધું કરવું છે
0: કેટલા વર્ષ કરી રેડિયોની નોકરી
1: 7 વર્ષ 5 વર્ષ રેડિયો મિર્ચીમાં એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને 2 વર્ષ માય એફએમ એટલે કે દૈનિક ભાસ્કર દિવ્ય ભાસ્કર અને 2014માં મેં ફૂલ
0: કયા કયા શો કર્યા એમાં
1: રેડિયો મિર્ચીમાં મેં ઇવનિંગ શો કર્યો અને
0: બમ્પરમેન
1: હા બમ્પરમેન મનન અને માય એફએમ નો મનન એટલે કે સવારનો મેં મોર્નિંગ શો કર્યો
0: એનું ટાઇટલ તો માય એફએમ નો મનન
1: હા મારે
0: ઇન્ટરેસ્ટ હા સોરી મેં મોર્નિંગ શો સાંભળવાનું સદભાગ્ય મને મળતું નથી કેમ કે જર્નલિઝમમાં કામ કરીને મોડી રાતે ઊંઘવાની જે
1: હા કોઈ વાત નથી બટ હું નસીબદાર ગણું છું કે મને રેડિયોમાં એવા અદ્ભુત મેન્ટર્સ મળ્યા જિગ્નેશ વસાવડાથી લઈને ધ્વનિતથી લઈને દેવકીથી લઈને આ બધા લોકોએ મને જીવનભરની ઘણી બધી અલગ અલગ શિખામણો આપી છે જે મને મારા મા બાપ કે મિત્રોએ પણ નથી આપી કારણ કે શું છે કે યુ આર અ કલેક્ટિવ પ્રોડક્ટ ઓફ યોર એન્વાયરમેન્ટ એટલે જે ઘરમાં શીખવાડવામાં આવે તો ઘરમાં જ શીખવાડો પણ બહારની દુનિયાને કેવી રીતે જોવી એને કઈ રીતે ફેસ કરવી એ શીખવાડવાળું બહુ
0: એવું છે
1: ઓછા લોકો છે આજની તારીખમાં
0: બિલકુલ સાચું
1: લકીલી હું જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે આવા લોકો મને મળ્યા દિગ્ગજો રેડિયો ઇન્ડસ્ટ્રીના કે જે મને જીવનભરની શિખામણ આપીને ગયા
0: ગોપાલભાઈ
1: મારા પપ્પા પણ પત્રકાર સોસાયટીમાં ગોપાલભાઈ પણ ઘણી વખત ગુંજન સ્ટુડિયો પર આવ્યા છે ગુંજન રેકોર્ડિંગ સ્ટુડિયો પર તો સ્મિત તો એકબીજાને ઓળખતા હતા અને પછી અમે મળ્યા

જ્યારે મેં કોમેડી ફેક્ટરી 2011 માં શરૂ કરવાનો બેડું ઉપાડ્યું તો મેં એવું કીધું કે જે મારા જેવા જ મિત્રો છે મારા એનો અપ્રોચ કરું. એટલે મેં મોન્ટુ કરીને જે મારા સાથે રેડિયોમાં હતો એને અપ્રોચ કર્યો. પછી એક ઝરાયસ કરીને મારો મિત્ર છે જે હવે ગુજરી ગયા બિચારા, બીકોઝ 45 યર્સ એજ પર એ ગુજરી.

0: તો બહુ ફની સ્ટોરી છે. હું એક ગુજરાતી નાટક જોવા ગયો.
1: આઈ બિલીવ કે કોમેડી ફેક્ટરી ગુજરાતીનો પહેલો સ્ટેન્ડ અપ કોમેડી શો.
0: બિલકુલ.
1: એ પહેલા કોઈ
0: સ્ટેન્ડ અપ એના પહેલા ડાયરો કહેવાય. પણ ડાયરો તો આપણું
1: મિક્સ છે ને,
0: બધું લોક કહેવાય. લોક લોક ડાયરો જે રીતે કહેવાય એટલે એક ટ્રેડિશનલ વસ્તુ કહેવાય.
1: સ્ટેન્ડ અપ કોમેડી શો વોઝ ધ ફર્સ્ટ.
0: ડાયરો તો કેવું છે કે ડાયરો ની અંદર
1: બધા મ્યુઝિક પણ છે, વાર્તાઓ પણ છે, કથાઓ પણ છે.
0: અને એ જેટલા પણ કથાકારો છે, જેમ કે હવે જેટલા પણ ડાયરો, અને આ વાત મેં ઘણા બધા સિંગરોના મોઢેથી સાંભળેલી છે. આઈ ફીલ એન્ડ આઈ જેન્યુઅલી ફીલ ધીસ, અને આ બહુ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ કરવા જઈ રહ્યો છું. મને એવું લાગે છે કે શાહબુદ્દીન રાઠોડ જેટલું સારું કોઈ આજ સુધી લખ્યું નથી, એને ભજવ્યું નથી. એમનું જે દુનિયા અને જીવનને જોવાનો નજરિયો હતો, એમનું પુસ્તકનું વાંચન એટલું જબરજસ્ત છે. આજની તારીખમાં બી એ દરરોજ, એટલે એમને જેટલું કોઈ વાંચ્યું છે જ નહીં આ ગુજરાતમાં. મને
1: સોરી વચ્ચેથી અટકાવીને કહું, તમારી વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. હમણાં હું એક ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો ઝાકિર ખાન ને, સ્ટેન્ડ અપ કોમેડિયન. એણે એવું કહ્યું કે મારું બચપણ અમદાવાદમાં ગયું, મારા દાદા ત્યાં રહેતા હતા, અને હું હ્યુમર શાહબુદ્દીનભાઈને સાંભળીને શીખ્યો.
0: બિલકુલ.
1: સો હી વેન્ટ ધેર ટુ મીટ શાહબુદ્દીનભાઈ.
0: આઈ નો.
1: અને એટલે ઈટ વોઝ અ ગૂઝ બમ્પ મોમેન્ટ ફોર મી જ્યારે વાંચ્યું ત્યારે, કે ક્યાં વાત છે. અને એ વોટ યુ આર કનેક્ટિંગ ઇઝ ધ સેમ, કે શાહબુદ્દીનભાઈ જેવું હાસ્ય નિપજાવવાની કળા કદાચ.
0: બિલકુલ. અને ઝાકિર મારો ખાસ મિત્ર છે ને, અમે સાથે જ મળવા ગયા હતા શાહબુદ્દીનભાઈ.
1: અચ્છા, અરે વાહ, વોટ અ કોઇન્સિડન્સ.
0: હા, એટલે હું શાહબુદ્દીનભાઈને તો હું બહુ વર્ષોથી ઓળખું. કારણ કે શું છે કે હું જયારે ફિલ્ડમાં આવ્યો ત્યારે મને કોઈ સિનિયર કે કોઈ ગુરુ હતું જ નહીં, મને માર્ગદર્શન આપવા માટે કે મને સ્ટેજ શો આવી રીતે થાય, કોમેડી આવી રીતે થાય, લખવાનું આવી રીતે હોય, એ બધું હું જાતે શીખ્યો છું, જોઈ જોઈને. પહેલા તો શરૂઆતમાં એક બે વર્ષ મેં બીજાની જોક પણ કરી.
1: ઓકે.
0: પછી મારા અમુક કોમેડીમાં રહેતા મિત્રોએ કીધું કે ના, મને અનએથિકલ કહેવાય, તું બીજાની જોક ના કરી શકે. કારણ કે ડાયરોમાં એવું ચાલતું હતું, જેટલા પણ ડાયરોના કલાકારો છે એ લોકો જોક્સ ને સેટની જગ્યાએ આઈટમ છે, કે આજે હું પેલી વાળી આઈટમ લઉં છું, કે ના આજે હું આઈટમ. તો ગણીને જે 10-15 આઈટમ છે
1: એ જ ફરે રાખે,
0: એ જ ફરે છે. અને એ જ બધા ડાયરોના જેટલા પણ કલાકારો છે, આ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે એક્ચ્યુઅલી,
1: રિપીટ ટેક,
0: જે પહેલા જાય એને એડવાન્ટેજ વધારે મળે. હી હેઝ ધી એડવાન્ટેજ ઓફ ચૂઝિંગ, કે આજે હું આ 5 આઈટમ કરી દઉં,
1: એટલે એ વધારે હિટ થાય.
0: હા, અને પછી પાછળ વાળાને થોડી તકલીફ પડે, અને એમાં ઘણા વાર ઝઘડા પણ થાય. જેમ કે સિનિયર કલાકાર જગદીશ ત્રિવેદી, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્લિપ બહાર નીકળેલી, કે જેમાં એક સુરતનો કોઈ કલાકાર વ્યક્તિ છે જેણે આવી ગુસ્તાખી કરેલી હતી એમનો કોન્ટેન્ટ કરવામાં. એટલે મને 2012 જ વિપુલ ગોયલ છે, નીતિન ગુપ્તા છે, આ ખાસ કોમેડિયન્સ છે જે પહેલી વખત કોમેડી ફેક્ટરી સાથે પરફોર્મ કરવા આવ્યા ગુજરાત સાથે, એમણે મને સમજાવ્યું કે મને તું પોતે લખીશ, પોતાનું લખીશ તો લોકો સુધી વધારે પહોંચશે,
1: ઓરિજિનલ.
0: એટલે હું જ્યારથી પોતાનું લખવાનું શરૂ કર્યું ને, અને આઈ થિંક કે એ જર્ની પછી જ્યારે શરૂ થઈ, ધેન ધેર વોઝ નો લુકિંગ બેક. એટલે મેં પાછળ ફરીને જોયું નહીં કે આ જ મને જોઈએ છે. કારણ કે એ જે મેં ફ્રીડમની વાત કરી, સ્ટેન્ડ અપ કોમેડી એક એવું માધ્યમ છે જેમાં ફૂલ ફ્રીડમ છે તમને, તમારે જે બોલવું હોય તમારે જે રીતે બોલવું.
1: કોમેડી ફેક્ટરીનો વિચાર જે વખતે આવ્યો અમદાવાદની કોઈ ચાની કેટલી પર બેસીને, મને ક્યાંકથી વડોદરામાં ચાની કેટલી પર બેસીને, તો પેલો કોને કહ્યો તમે એ થોટ કે આવો આવો? અચ્છા,
0: હું છે ને જેટલા બી મારા દિમાગમાં વિચાર આવે ને, હું પહેલો વિદ્યાર્થી બાઉન્સ ઓફ કરું કે વિદ્યા આ કેવો લાગે થોટ. ઘણા બધા વિદ્યાર્થી થોટ બેસાડી દીધા, તો મારી સફળતા પાછળની સૌથી મોટો શ્રેય જાય છે વિદ્યાની ગટ ફીલિંગ,
1: ઇન્ટ્યુશન.
0: ઇન્ટ્યુશન. અને
1: એ જ વર્ષોમાં અભિષેકને તમે લોકો સાથે વિડિયોમાં કામ કર્યું, તો એ કિસ્સો મને
0: એ
1: અચરતી વાત થઈલી જરાક ડિટેલમાં.
0: અને પછી હું જ્યારે મને એક એવો,
1: ત્યારે યુ આર ઓન ધ પીક ઓફ રેડિયો.
0: યસ, 100% પીક પર હતો હું. કારણ કે એ ટાઈમે મને ધ્વનિતનો શો કરવા અમદાવાદ બોલાવ્યો.
1: અરે વાહ.
0: હવે ધ્વનિત જેવો અદ્ભુત રેડિયો જોકી કે જેને સાંભળીને અમદાવાદની સવાર આટલા વર્ષો સુધી પડી છે, એમાં ગાડીઓ મનન વચ્ચે ઘૂસ્યો એક મહિના માટે. કારણ કે ધ્વનિતની એક મહિના માટે યુએસની ટ્રીપ,
1: ઓકે,
0: એને રજા લીધી કે ભાઈ મને હક બને છે આટલું કર્યા પછી, આટલું બધું હું સતત
1: કામ કરું છું,
0: તો મને વડોદરાથી બોલાવ્યો.

0: વડોદરાને બી લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ મનનને કેમ આપો છો તમે, અમદાવાદના જ કોઈ રેડિયો જોકીને આપો આ રિસ્પોન્સિબિલિટી. અને મેં સવારનો શો કર્યો, મને એટલું બધું ક્રિટિસિઝમ મળ્યું છે, એટલું એપ્રિસિએશન પણ મળ્યું છે, જેના વિશે મેં લવારી શો પર ધ્વનિક સાથે વાત પણ કરી. અને ત્યારે હું અભિષેક જૈનને મળ્યો પહેલી વાર, ત્યારે અભિષેક જૈન પુરાની જીન્સ નામનો શો કરતો હતો રેડિયો, અને અમે શંભુઝ પર બેઠા હતા રાતના. પેલા તો લિટરલી બધું આમ બંધ કરી દીધેલું અને અમે ખાલી બેઠા છીએ ટેબલ પર, બધું સાફ એ લાઇટ વાઇટ બંધ કરી છે અને એક માણસ બેઠો છે ખાલી ખુરશી અને ટેબલ મૂકવા માટે, અમે વાત કરી રહ્યા. ત્યારે અભિષેકે કીધું કે મારે પિક્ચર બનાવી છે ગુજરાતી, અને મેં કીધું કે મારે આવું કોમેડી ફેક્ટરીની શરૂઆત કરવી છે, સ્ટેન્ડ અપ કોમેડી કરવી છે. અને અમે બંને જયારે આ વાર્તાલાપ કરી રહ્યા હતા તો પહેલી વાર અમને બંનેને કોઈ એવું ફટકાયું જેને એવું ના કીધું ગાઢો થયો છે. પહેલી વાર એવું થયું કે અમારા બંનેનો તાલમેલ મળી ગયો. એટલે મેં કીધું કે યાર તું બનાય પિક્ચર આમ, આપણે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, તો ખુલી ગયો. કારણ કે મને આ સોસાયટી આ સમાજ જ એવું બન્યું છે કે જ્યારે કોઈ કશું ઓફબીટ વિચારવા જાય, કશું મોટું વિચારવા જાય, કશું અલગ વિચારવા જાય, તો પહેલા લોકો પાડવા જ આવી જાય
1: અને બ્રેક મારવા તો આવી જાય.
0: કે તમે કર્યા વગર કઈ રીતે નક્કી કરી શકો કે આ થશે કે નહીં થાય, કે સારું રહેશે કે નહીં રહે, સારું ખરાબ રહેશે. એટલે એ દ્રષ્ટિકોણથી હું બહુ જ ખુશ હતો કે અભિષેક જૈન આવું એમ્બિશન ધરાવે છે.
1: તો તમે બંને મિત્રોએ લગભગ સાથે જુદું કરવાનું,
0: બિલકુલ એ જે ટાઈમે પિક્ચરની શરૂઆત કરી એ ટાઈમે મેં પણ કોમેડી ફેક્ટરી 2012 માં કેવી રીતે જઈશ આવી, 2011 માં મેં કોમેડી ફેક્ટરી જ્યારે પહેલો શો કર્યો ત્યારે એ શૂટિંગનું પ્લાનિંગ જ ચાલતું હતું કેવી રીતે જઈશ. અને બધા જ જેટલા બી મિત્રો છે મારા ઇન્ડસ્ટ્રીમાં એ કેવી રીતે જઈશ, અને 2000 થી જ મોટાભાગના મિત્રો બન્યા છે, પ્રતિકથી લઈને દિવ્યાંગથી લઈને અનીશ છે, આ બધા જ જે ફર્સ્ટ બેચ ઓફ ગુજરાતી ફિલ્મ મેકર્સ કહેવાય,
1: રિવાઇવલ
0: જે થયું, રિવાઇવલ થયું. એના પહેલા સપ્તપદી નામની એક સરસ સુંદર મૂવી આવી હતી,
1: છૂટક છવાઈ આવી હતી, દરિયા છોરો,
0: દરિયાઈ છોરો, અરે દરિયાઈ છોરો જોઈને તો હું મેં જેડી સરને ફોન કરીને કીધું જેડી સર શું બનાવ્યું તો તમે આ પિક્ચર, આજની તારીખમાં બી યુટ્યુબ પર મેં ખરાબ પ્રિન્ટમાં જોયું, મને મજા આવી ગઈ. સૈફ અલી શાહ વોઝ ધ લીડ એક્ટર,
1: યસ,
0: અને વિપુલભાઈ સાથે પણ મારી જરી વાત થઈ,
1: અદભુત ફિલ્મ હજી કોઈ બીક નથી.
0: પછી મેં જોયું કે સ્મિત ઇઝ ધ સ્ટાર, એટલે સ્મિત ને જેટલું બને એટલું અમે ફેસ ઓફ કોમેડી ફેક્ટરી બનાવવાનું શરૂ કર્યું. કમાન્ડ બીજો કોઈ નો

0: ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને એવું લાગે છે કે એ જેટલું સારું ઇંગ્લિશ બોલી શકે છે એટલું સારું એ ગુજરાતી બોલી શકે છે, એટલું સારું એ હિન્દી પણ બોલી શકે છે, એટલું સારું એ મરાઠી પણ બોલી શકે છે. અને ઓજસ એટલો વેલ રેડ, એટલો અદ્ભુત વ્યક્તિ છે કે મને એવું થાય છે કે સાલું આવું કમાન્ડ ભાષા પર મારું કેમ નથી. મને એનાથી એ ટાઈમથી મને એના ઉપર એ ઈચ્છા છે. ભાષા પરનો તો મારો પ્રોબ્લેમ બહુ જ પહેલાથી છે, કારણ કે મારું છે ને કળા પ્રત્યેનું કન્ઝમ્પશન જે કહેવાય કે જે હું મારો ખોરાક છે એ, જેમ કે હમણાં પેલું સ્પોટિફાઈ પર રેપ આવે છે ને કે આટલા આ વર્ષની અંદર તમે આ ગીતો સાંભળ્યા, તો એમાં એક આ વખતે નવું આવ્યું છે કે તમારી માનસિક ઉંમર શું છે. તો ચિરાયુની આવી 80.
1: ઓકે,
0: એના પ્લેલિસ્ટ પ્રમાણે મારી ગેસ કરો કેટલી આવી હશે.
1: 22-70. ક્યાં વાત, હું ઘણો નજીક છું.
0: એક્ચ્યુઅલી તમે સૌથી વધારે બધા 30s ગેસ કરતા હતા. એટલે મારું કળા પ્રત્યેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે બહુ ડિફરન્ટ છે.
1: એ પપ્પાના જીનેટિક્સ ને વારસામાંથી
0: બિલકુલ આવ્યું, એમનાથી ઘણું બધું આવ્યું. મને નવું સાંભળવું, નવું કરવું બહુ જ ગમે છે. કલાકારનું જે ગુજરાતી, આમાં શું છે કે ગુજરાતી લોહી અને કલાકાર લોહી આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે એમાં પ્રોબ્લેમ શું થાય છે હું તમને કહું. ગુજરાતી કલાકારોમાં જે મેં સૌથી મૂળભૂત પ્રોબ્લેમ જોયો છે એ છે કે એમનું ધંધાકીય લોહી ભેળસેળ થઈ જાય છે. અને ધંધાકીય લોહી જ્યારે એનો ભેળસેળ થાય છે કલાકાર જીવ સાથે, તો એમાં એ લોકો એવું જ વિચારે છે કે શું માર્કેટમાં ચાલે છે, તો વોટ ઇઝ વર્કિંગ એ કરીએ આપણે. અચ્છા આ થઈ રહ્યું છે, ચાલો આવું કરીએ આવું કરીએ,
1: નવું કરવાની જ વાત ભૂલાઈ જાય.
0: એક્ઝેક્ટલી. અને મારું એકદમ ઊંધું છે, મને એવું થાય કે આ થઈ ગયેલું છે તો આ શું કરવા,
1: કુછ નયા કરતા.
0: એટલે જયારે લવારી શો પણ અમે કર્યો તો લવારી શો જેવો બીજો કોઈ શો છે જ નહીં, જેમાં ચાર કોમેડિયન બેઠા છે, વચ્ચે એક ગેસ્ટ બેઠા છે કે બે ગેસ્ટ બેઠા છે, અને નો સ્ક્રિપ્ટિંગ, નો કેરેક્ટર. એને તમે પોડકાસ્ટ પણ ના કહી શકો, એને તમે કોમેડી શો પણ ના કહી
1: શકો. શો,
0: હા, ઇટ્સ અ શો,
1: ઇટ્સ અ શો.
0: એની એક પોતાની એક આત્મા છે, એનું એક જીવ છે. એમાં મને સંતુષ્ટિ મળે, ઓરિજિનાલિટીમાં મને સંતુષ્ટિ મળે છે.
1: હ્યુમર ક્યાંથી આવે? From where did you gather it?
0: Humor, મને એવું લાગે છે, એક ડિફેન્સ મિકેનિઝમ હતું મારા માટે.
1: આમ છે ને, સોરી વચ્ચે ઠીક કટ કરું છું, આમ લોકો એવું કહે કે હ્યુમર પીડામાંથી આવે. તમારી હ્યુમર પીડામાંથી આવે કે બીજે કશેક થી આવે?
0: ના, એટલે એ સાબુદ્દીન ભાઈ પણ એક વાત કીધેલી છે કે ગંભીરતા વિનાનું હાસ્ય એ વ્યર્થ છે.
1: બિલકુલ.
0: અને પીડામાંથી નથી આવતું પણ અનુભવમાંથી આવે છે, અને દરેક પ્રકારનો અનુભવ હોય છે, હાસ્યાસ્પદથી લઈને ટ્રેજેડીથી લઈને. મને એવું લાગે છે કે જ્યારે હું, જેમ કે મેં કીધું થોડી વાર પહેલા કે જ્યારે પપ્પા ગુજરી ગયા ત્યારબાદ હું સ્ટેન્ડઅપ કોમેડી બહુ જોતો હતો, એટલે મારા દિમાગની અંદર જે પહેલો મમરો મુકાયો કોમેડીનો એ છે કે કોઈ દુઃખી વ્યક્તિને હસાવવું હોય તો સ્ટેન્ડઅપ કોમેડી બહુ અદ્ભુત વસ્તુ.
1: ક્યાં વાત છે, બ્રિલિયન્ટ થોટ.
0: એટલે અને રાજુશ્રી વસ્તુ જ્યારે પરફોર્મ કરી રહ્યા હતા, મમ્મી એક સુંદર વાત કીધેલું. જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર રાજુશ્રી વસ્તુ ગુજરી ગયા ત્યારે પોસ્ટ નાખેલી, મમ્મીએ કીધેલું કે પપ્પા આજે આ પ્રોગ્રામ જોતે તો એમનું આયુષ્ય વધી ગયું હતું. અને ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ મેં મમ્મીને હસતા જોઈ.
1: આફ્ટર યોર
0: ફાધર્સ ડેથ મમ્મીને પહેલી વખત મેં હસતા જોઈ. એટલે એ મારો સૌથી પહેલો સીડ હતો દિમાગની અંદર હ્યુમરનો. અને ત્યારથી હ્યુમર પછી મારું ડિફેન્સ મિકેનિઝમ બની ગયું કે કોઈ મારા રંગનો મજાક ઉડાવે છે, કોઈ મારા નિરસ્વીપણા પર મજાક ઉડાવે છે, તું ઉડાવે તે પહેલાં હું જ કરતો હતો, તું હવે શું કરીશ, હવે કઈ રીતે મને તું બુદ્ધિ કરવાનો, હવે તું મને કઈ રીતે નીચો દેખાડવાનો, હું એ રીતે જોતો હતો. એટલે હવે હું મારા કદ અને કાયામાં હ્યુમરને એટલો સરસ રીતે મેં એને ભળી દીધું છે કે હવે કોઈ મને ઇન્સલ્ટ પણ નથી કરી શકે. રોસ્ટ કરવા પણ જાય તો વિચારે કે ભાઈ આનું શું કરવાનું છે, કઈ વાત કરવાની. અને એ એ તમારી વાત સાચી છે, અને એ વાત હું શાહબુદ્દીન ભાઈની વાત સાથે જોઈન કરું છું કે પ્રોબ્લેમ અથવા તો ટ્રેજેડીથી હ્યુમર ડેફિનેટલી આવે છે, પણ એ ગંભીરતા પણ હોવી જ જોઈએ હાસ્યની અંદર,
1: સ્થૂળ નહીં હોવું જોઈએ.
0: જેમ કે હું મારી જો

0: नो मोइजे जे लोगों रिजेक्ट करता हो जे मैं मारा पप्पा ना फ्यूनरल पर जोक करी थी
1: ओके
0: के मैं मारा मासी ना फ्यूनरल पर जोक करी थी कि मारी मासी जरे गुजरी गई जरे मम्मी को कीधु के हवे मारो वारो हवे मारो वारो मने प्रॉब्लम ना तो आवाज थी मने प्रॉब्लम ये होती तो कि तेरे कोई कसू ना कीधु एम बदे एग्री कर लीधु एवं लाग्यो हवे ઓક્સિજન છે બધી મોમેન્ટ બહુ હળવી થઈ જતી હોય છે અને હ્યુમર ના કારણે હું અગર મારા જીવનમાં હ્યુમર ના હોત કે કોમેડી ના હોત તો હું છે ને એ જ સિચ્યુએશનમાં ભરાયેલો રહેતો એક સિચ્યુએશન ગંભીર સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે મને હ્યુમરે બહુ જ મદદ કરી બાકી હું એમાં ને એમાં જ રમતો રહ્યો
1: ફેરવાય જાય
0: એટલે જેવું તમારું ફેલિયર થાય કે જેવું તમારી ટ્રેજેડી થાય એમાંથી તરત તમે કેટલા બહાર નીકળો છો એનાથી તમે જજ થશો એનાથી નક્કી થશે કે તમારા અંદર જે પુરુષાર્થ છે કે તમારા અંદર જે માનસાઈ છે એ કેટલી કોપિંગ મિકેનિઝમમાં કે રિવાઇવલમાં સક્ષમ છે
1: આજે જનરલી લોકો એવું કહેતા હોય છે કે પીડામાંથી અટકે છે પણ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે તો આખી દુનિયાને હસાવનાર હું એવું કહીશ કે હસાવનાર નહીં ખુશ કરનાર હસવું એ બહુ સ્થૂળ અર્થમાં લોકો લેવા માંડે You are making them happy, not to laugh, not just to laugh. એને ક્યારે રડવું આવે અને છેલ્લે ક્યારે રડવું આવે
0: છેલ્લે હમણાં થોડા મહિના પહેલા જ હું રડ્યો હતો અને જ્યારે હું ટૂર પર હતો ત્યારે એક એવી અંગત મેટર થઈ હતી મારી કે જેમાં હું ઘરે ના ઘણી વખત શું છે કે દિલ પર પથ્થર મૂકીને તમારે
1: શો મસ્ટ ગો ઓન
0: બીકોઝ સામે આટલા બધા ભરચક ઓડિયન્સ છે રૂપિયા ખર્ચીને આવ્યા છે તો એમને તો ફરી ડિસપોઇન્ટ નથી કરવું મને રડવું બહુ જ સહેલાઈથી આવે છે કારણ કે હું પહેલાથી એક તો કલાકાર જીવનો દીકરો છું પપ્પા બી કલાકાર હું બી કલાકાર જીવ એટલે ઘણું બધું અંદર ઇમોશન્સ ભરાયેલા છે અને મને સૌથી વધારે રડું ત્યારે આવે કે હું આમ આજે જ હું અહીંયા આવતો હતો ત્યારે વિદ્યા અને ધ્યાનાને જોઈ ધ્યાનાને સ્કૂલ માટે તૈયાર કરી એટલે આમ મોટા ભાગે વિદ્યા જ કરતી હોય છે હું ખાલી એને દમદાટી આપું ધ્યાન ચલો ધ્યાન ઊભા થઈ જાઓ ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો એ રીતે આમ તો લકીએસ્ટ પર્સન એવું થાય મને ઘણી વાર કે આ બધું તો ઠીક છે જે પર્પઝ છે જીવનનો એ તમે જે જીવો છો એ મારા માટે ઉત્કૃષ્ટ જીવન છે તમારું અહીંયા સરસ એક જગ્યા તમે જે બનાવી છે મહેનતથી આટલી સુંદર જગ્યાએ તમે તમારું એક ઘર બનાવ્યું છે ત્યાં કોવિડ વખતે તમે 15 મહિના વિતાવ્યા હું આ જીવન જ ઈચ્છું છું
1: જલ્દી જ મળશે તમને આવું જીવન કે વોટ વી મેનિફેસ્ટ ઇઝ વોટ વી અચીવ
0: મારે ગંભીર એક્યુઆઈ થી દૂર રહીને એક સાદગીનું જીવન જીવવું છે કે જેની અંદર હું ઇન્ડિજિનિયસ જીવન તમારી જેમ જ જીવી શકું છું તમે પણ મારા માટે અત્યારે બહુ જ મોટા પ્રેરણા એક આપી રહ્યા છો મને કે નથી આ જેટલી હું દુનિયા અને હું દુનિયાના લગભગ મેં
1: બધા દેશોમાં ટ્રાવેલ
0: 25 દેશો જોયા છે જીવનમાં સૌથી વધારે માલું મને મારું દેશ લાગે જે પણ પરિસ્થિતિ હોય

0: મારે ચર્ચા નથી કરવી, પણ પોતાપણું જે લાગવું જોઈએ એ દરેક વ્યક્તિને પોતાના દેશમાં જ લાગે, પછી કઝાકિસ્તાનનો વ્યક્તિ હોય કે પછી ઇંગ્લેન્ડનો વ્યક્તિ હોય. તમે બહાર જેટલું બી રહો, તમે જોયું છે લોકો એમની આઈડેન્ટિટી શું છે. મારો ખાસ મિત્ર જે ચિરાગ પટેલ કરીને, જે નોર્વેનો સૌથી મોટો સ્ટાર છે અત્યારે વર્ષોથી,
1: સ્ટાર ઇન ટર્મ્સ ઓફ
0: હી ઇઝ ધ બિગેસ્ટ મ્યુઝિકલ એક્ટ ઓફ નોર્વે,
1: ઓકે,
0: વન ઓફ ધ બિગેસ્ટ, ચિરાગ રશ્મિકાંત પટેલ. અને એનો બેન્ડ મેમ્બર
1: મારું રાશિ પ્રમાણે નામ રશ્મિકાંત છે.
0: બેન્ડ મેમ્બર પણ છે અને એ લોકો બંને ફોર્મ કરે છે. આ બેન્ડ નું નામ છે કાર્પે, મડ્ડી કરીને એક ઇજિપ્શિયન છે કે જે એનો સાથીદાર છે આ મ્યુઝિક બનાવવામાં. જુલાઈમાં એમના શોઝ થઈ રહ્યા છે નોર્વેમાં. એ લોકોએ જસ્ટ ટુ ગીવ યુ પર્સપેક્ટિવ,
1: જી જી,
0: 1,10,000 ટિકિટો 8 મિનિટમાં વેચી દીધી.
1: વાવ,
0: ધે આર ધેટ બિગ.
1: વાવ,
0: યા, એટલે ધે આર બિગર ધેન, ઇન ટર્મ્સ ઓફ પ્રોપોર્શનેટલી જોવા જઈએ તો નોર્વેજિયન પોપ્યુલેશન એ 1.5 મિલિયન નું દેશ આખો દુનિયામાં,
1: સચોકડો છે.
0: એમાંથી તો ઓછું નોર્વેમાં રહેતું છે, અને એમાંથી 1,10,000 એટલે
1: હ્યુજ
0: હ્યુજ નંબર. તમારી વાતો થાય છે, અને એટલા જ માટે મારા હિસાબે જે દેશમાં જે તમારું બ્લડ હોય બાય બર્થ એ જ દેશમાં તમારે રહેવું જોઈએ. બાકી બધો વહેમ છે, બાકી બધી માયાજાળ
1: છે જગત,
0: કે તમે બેટર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઈચ્છો છો, કે તમે શીખવું ઈચ્છો છો, કે ફલાણું ઈચ્છો છો, છેલ્લે તમને તમારી આજુબાજુ તમારા જેવા લોકો ના મળે, ભલે કેટલા બી ટોક્સિક હોય,
1: સ્ત્રીઓ જેમ મેન્સિસમાં આવે એમ પુરુષો ગાળો બોલે, અને આમ પણ કચરો પેટ માટે અને જીભ માટે બહાર નીકળી જવો ખૂબ જરૂરી હોય, બાકી સ્વાસ્થ્ય માટે
0: હાનિકારક. એક વસ્તુ છે કે મને આજ જીવન જોઈએ છે, આ રીતે સાંજના બેસીને તાપણું કરવાનું, ને મારી દીકરી, મારો પરિવાર, મારી આજુબાજુ હોય,
1: મિત્રોને મળવાનું એક બહાનું છે, બહાનું ઉભું કર્યું. જેને બીજું હું કહું ને કે ચાર ઝાડ વાવજો તો લોકો બહુ સિરિયસલી લે નહીં, આપણી સોશિયલ કન્ડિશનિંગ એવું છે, પણ વેન અ સ્ટાર ટોક્સ અબાઉટ, કોઈ હસ્તી, કોઈ ખમતીધર માણસ આવીને વાત કરે ને કે ઝાડ નહીં કાપવાના તો નહીં કાપવાના. મનન દેસાઈ એવું કહે કે તમારા કુંડામાં વર્ષે એક ઝાડ તો ઉછેરજો, તો લોકો એને સિરિયસલી લે.
0: લોકો કાપતા જ નથી, તમારા પ્રોબ્લેમ થી થોડી વાર માટે દૂર કરું છું,

0: યુઅર અ થેરાપિસ્ટ.
1: હું દારૂ છું, હું દવા નથી.
0: તો ગુજરાતમાં આ દારૂ પર પ્રતિબંધ છે. ક્યારેય મનન દેસાઈ પર પ્રતિબંધ આવ્યો?

0: નમસ્કાર, વેલકમ ટુ માય ટોક શો વિથ આરજે અંજલિ. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ. અને આજે હું તમારી માટે લઈને આવી ગયો છું એવું વ્યક્તિત્વ જે મલ્ટી ટેલેન્ટેડ છે. યસ, વડગામથી આજે સ્પેશિયલી આપણા રેડિયો સ્ટેશન પર આવી ગયા છે પીરોસ કાકા. હવે એ મલ્ટી ટેલેન્ટેડ કેમ છે એ વાતો કરતાં કરતાં તમને ખ્યાલ તો આવી જ જશે. પરંતુ શરૂઆત હું કરું એ પહેલાં તમને આજે રેડિયો પર આવીને કેવું લાગે છે, અને પહેલાં તો એ કહો કે તમે અમારું રેડિયો સાંભળો છો?
1: સાંભળીએ છીએ કાયમ સવારમાં. જે ભજનો છે અને ગીતો, કૃષ્ણ ભગવાનના ગીતો, અને હું કૃષ્ણ પ્રેમી વધારે છું. અરે વાહ, તો સાકીઓ બી છે. પહેલાં તો હું પરિચય છે કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો, પરિચય છે મંદિરોમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, પણ તમારા પ્રતાપે બધા ઓળખે છે. શૂન્ય પાલનપુરીની ગઝલ.
0: અને તમે જેમ કીધું કે તમે અમારો રેડિયો સાંભળો છો, 90.4 ઓલવેઝ સાંભળો છો. અને જે લોકો હમણાં આપણને સાંભળી રહ્યા છે, શરૂઆતમાં જેમ મેં કહ્યું કે તમે મલ્ટી ટેલેન્ટેડ છો, હવે એમને એ જણાવવાનો વારો છે કે તમે મલ્ટી ટેલેન્ટેડ કેમ છો. તમે આવ્યા છો વડગામથી, તમે શરૂઆત જ્યારે કરી આ બધું જે સાહિત્ય લખવાનું, સાહિત્ય વાંચવાનું, અને તમે મિમિક્રી કરી શકો છો, તમે ગાઈ શકો છો, અને જે તમે ગીત ગાન કરો છો સાથે સાથે તમે ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડી શકો છો તમારા જ ગળાથી, તો એ એક ખાસ છે. અને અમારા જે શ્રોતાઓ છે એમને આપણે શરૂઆત પહેલાં ત્યાંથી જ કરી કે તમે કંઈક ગાઓ અને સાથે સાથે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાગે, તો એ બહુ સારું રહેશે.
1: બરાબર, બરાબર. ઘર મેં પધારો નંદલાલા કન્હૈયા, ઓ નંદલાલા, ઘર મેં

0: वन मा मोरलियो टहू के वंदराते वन मा मोरलियो टहू के वाणी वगाड़े नंदलाला कन्हैया ओ नंदलाला।
1: वाह वाह वाह वाह, बहुत सरस। हवे आपणे तमारी वात करीए, तो तमारा विषय थोड़ो जणावशो ने तमे पहला शुं करता हता अने तमने साहित्यमां रस केवी रीते जाग्यो?
0: मने साहित्यमां हूँ जे वखत भणतो हतो અને એ વખત અમારે સ્કૂલમાં બી લાઇબ્રેરી હતી, ત્યાંથી મારું વાંચન પ્રક્રિયા ચાલુ છે. અને સ્કૂલમાં હું અંતાક્ષરીમાં ઊભો રહેતો તો આખો વર્ગ શાંત થઈ જતો, અને એ વખત મારો અવાજ એકદમ તીણો હતો, બધા સાંભળતા હતા. અને એમને હું ચેલેન્જ કરતો કે અંતાક્ષરીમાં મારે હાથે કોઈ જીતી નહીં શકે, ગમે તે શબ્દ

0: તો મને આપો તમે.
1: અચ્છા,
0: તો એવું ટેલેન્ટ હતું મારે, અને બચપણથી જ મારે આ સાહિત્યનો, ના વાંચવાનો, પછી ગીતો લખવાનો,
1: બરાબર,
0: ચિત્રની અંદર 100 માંથી 100 માર્ક લીધેલા છે મેં.
1: એટલે આર્ટમાં તો તમે આગળ હતા જ, પછી સાહિત્યમાં પણ તમારો રસ પૂરાતો ગયો. તો તમારું ભણતર ક્યાં સુધી છે?
0: ભણતર મારું ઓનલી ફોર 8 ક્લાસ પાસ.
1: બરાબર.
0: 9માની 3 માર્ક પરીક્ષા આવી અને હું બોમ્બે જતો રહ્યો.
1: પછી એટલે 9મું 8 પાસ કર્યા પછી તમે બોમ્બે જતા રહ્યા છો, અને પછી ત્યાં સેટલ થઈ ગયા, અને પછી ત્યાં તમે ડ્રાઇવિંગ સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું કે પછી?
0: ડ્રાઇવિંગ મેં સ્ટાર્ટિંગમાં, એટલે હું તમારે ગામના બાજુમાં ઇસ્લામપુરા છે એમની ગાડીઓ હું સાંજે ડ્રાઈવર લઈને આવતો, એનો હિસાબ લેતો, સવારે 3 વાગે ઉઠી 15 થી 16 ગાડીઓ હું ધોતો. એ વખત એક ગાડીના 2 રૂપિયા મળતા મને, પણ 2 રૂપિયામાં તો આખો દિવસ મારે જમવાનું બધું થઈ જતું. એ વખત સસ્તાઈ હતી બોમ્બેની અંદર, અને દિવસે હું પેટ્રોલ ગેરેજની અંદર કામ કરતો. એમાં આગી પાછી ગાડી કર્યામાં હું ડ્રાઇવિંગ શીખી ગયો, અને પછી લાઇસન્સ બી લીધું, અને 1976ની અંદરથી હું ટેક્સી ચલાવવાનું ચાલુ કર્યું. 1982 સુધી.
1: અને પછી તમે
0: પછી અહીંયા પાલનપુર આવી ગયો. અહીંયા આવીને બી એવી એ વખત ઇન્ટર ગાડીઓનો ટાઈમ હતો, તો એ વખત બી હું આ જે ભેંસોના જે દલાલ ભાવ લે વેચનું કરતા હતા એ લોકો મારી જોડે લઈ જાય, એ વખત અમે કિલોમીટરના 40 પૈસા લેતા હતા.
1: ઓકે, હવે તમે, મેં એ પણ સાંભળ્યું છે કે તમે લખો છો, તમારું કઈ સાહિત્ય તમે આજે રજૂ કરશો અમારી સમક્ષ?
0: એમાં એક ગીત છે, અપના ભારત દેશ ઓર દુનિયા, ये गीत समर्पित करता हूँ.

તમે અલગ અલગ અવાજ પણ કાઢી શકો છો એનિમલ્સના, એટલે તો એ પશુ પંખીઓના તમે જે અવાજ નીકાળો છો એના કંઈક અવાજ અમારા જે શ્રોતાઓ તમને સાંભળી રહ્યા છે એમના સુધી

0: બધા જ અવાજ નીકાળી શકો એ થોડું અઘરું હોય છે. તમે હમણાં આપણી વાતચીત થઈ બિફોર કે તમે આવ્યા ત્યારે, ત્યારે તમે પેલું કહેતા હતા મિમિક્રી વાળું એક સોંગ, સાસુ વાળું એ ગાઈને સંભળાવશો?
1: યાદ તેરી આએગી મુઝકો બડા સતાય, એ તરજ ઉપર એક મિમિક્રી ગીત બનાયેલું છે. સાસ મેરી આએગી મુઝકો બડા સતાએગી, એક દિન એ બુઢ્ઢી મેરી જાન લેકે જાએગી. સાસ મેરી આએગી નખરે દિખાને લગી, જો રૂ હમારી બડી કંગાલ હૈ સાસ હમારી. મમ્મી કો બુલવાએગી જૂતે મુજે ખિલાએગી, એક દિન એ બુઢ્ઢી મેરી જાન લેકે જાએગી. સાસ મેરી આએગી. હવે રફીક સાહેબ નું એક ગીત ગાયેલું છે, સાદી ગીત છે, કે બાબુલ કી દુઆએ લે, એના ઉપર એક

0: તમે ડ્રાઇવિંગ કરતા હતા જ્યારે મુંબઈમાં તમે આટલા વર્ષો ડ્રાઇવિંગ કર્યું, ત્યારે કોઈ એવો અનુભવ રહ્યો કે ત્યારે તમને સાહિત્ય પ્રત્યે વધારે રસ જાગ્યો હોય અને પછી તમે અહીંયા આવ્યા ને વધારે ઊંડાણમાં તમે કીધું કે તમે લાઇબ્રેરીમાં વાંચવા પણ જાઓ છો, કયા કયા ક્ષેત્રોમાં તમને વધારે રસ છે? કેમ કે સાહિત્ય ક્ષેત્ર ઘણું મોટું છે, તેમાં આજની જે પેઢી છે એ સાહિત્ય પ્રત્યે એમનો જે ધીમે ધીમે જે રસ છે એ ઓછો થતો જાય છે, એના પ્રત્યે તમે શું કહેવા માંગો?
1: અમારે વડગામમાં જે લાઇબ્રેરી અદ્યતન બનાવેલી છે એમાં અત્યારે એક સાઈડમાં પેલા છોકરાઓ છે અને એક સાઈડમાં બહેનો છે, તે રોજ એ બહેનો અને છોકરાઓ ત્યાં વાંચવા આવે છે. અને મારે બી એક ભત્રીજો હતો, એને બી પેલી જે રેલવેની જે પરીક્ષા આપવાની હતી તો એમાં એને મેં એડમિશન જાતે જઈને લગાવી. આજના આડા અવળા અને ઊંધા સમાચાર આ પ્રમાણે છે. રેલવે સેન્ટિંગ કરતા એક ભાઈનું અડધું શરીર કપાઈ જવાથી તેમને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે શોધખોળ કરતા બીજું કાંઈ ન મળવાથી બકરીનું અડધું શરીર જોડી દેવામાં આવ્યું છે. તે દિવસે રેલવે સેન્ટિંગ કરે છે અને રાત્રે 2.5 કિલો દૂધ પણ આપે છે. ગિરનાર ઉપરથી ગબડી પડેલું ગધેડું અને તાત્કાલિક પશુ દવાખાનામાં લઈ જવાયું અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ અહેવાલ મળ્યા છે કે એના પેટમાંથી 45 ડબ્બા પામોલીના મળી આવ્યા છે અને એની પાંસળીઓમાંથી સિમેન્ટનો મોટો જથ્થો મળવાની સંભાવના છે. ધોરાજીમાં વીજળી ચાલી જતા સાસુ સાથે જમાઈ પરણી ગયા. અમદાવાદની લાલ લટક લાગતી કીડીઓને માલપુરના મકોડા ઉપાડી ગયા. અમદાવાદની શાક માર્કેટમાં ભયંકર તોફાન ફાટી નીકળતા 150 સુરણ, 100 ટામેટા અને 10 બટેટાનો કચરાણા ભળી જવાથી એક મરચાભાઈ તથા એક રીંગણાભાઈને રિમાન્ડ પર લેવામાં આવેલ છે. અમદાવાદના કોકરિયા તળાવમાં આગ લાગવાથી કાચબા, દેડકા અને માછલા બધા બાવળના ઝાડ ઉપર ચડી ગયા છે. પેટ્રોલના લાઈટ બંબા બોલાવવામાં આવે છે પણ હજુ સુધી આગ કાબૂમાં આવેલ નથી. પોલીસ સમાચાર આ પ્રમાણે છે. દૂધેશ્વર સ્મશાન ગૃહમાંથી 4 મરદા ભાગી છૂટ્યા છે. પોલીસ તેમની તપાસમાં ગઈ છે. 4 મરદા સિદ્ધપુરની માર્કેટની અંદર શોપિંગ કરી અને પાછા આવી ગયા છે. પોલીસનો હજુ સુધી કોઈ પત્તો નથી. આજના હવામાન સમાચારની આગાહી એ જણાવે છે કે ગિરનારની સામેથી 400 માઇલની ઝડપે વાવાઝોડું આવી રહ્યું હોવાથી તેને ઉપાડી અને ગિરનારની બાજુમાં મૂકી દેવામાં આવ્યું છે. પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામજનોને જણાવવાનું કે આજે દિવસે આકાશ વાદળછાયું રહેશે અને રાત્રે હળવો ગુલાબજાંબુનો વરસાદ થવાની સંભાવના છે. તો અગાસીમાં ભાઈ બહેન શ્રોતાઓને નમ્ર વિનંતી, મોઢા ખુલ્લા રાખી અને સુઈ રહે. સમાચાર સમાપ્ત.
0: અને બરાબર સાંભળજો, રિપીટ જ્યારે અમે ટેલિકાસ્ટ કરીશું ત્યારે ફરીથી સાંભળજો અને બહુ જ મજા આવશે એવા સમાચાર અમને આજે સંભળાવ્યા અમને, જે રોજ આપણે સાંભળીએ એનાથી કંઈક અલગ અને કંઈક ગજબ એવું આજે સાંભળવા મળ્યું.
1: ગાડી જે ચલાવતા હોય અને એમને શું ધ્યાન રાખવું એના ઉપર એક શાયરી છે કે દબા લે જીતના જી ચાહે મંજિલ તક પહોંચા દૂંગી, ઓર જરા સા નીંદ કા ઝોંકા આયા તો કયામત તક સુલા દૂંગી. અમીરો કી જિંદગી બિસ્કિટ ઓર કેક મેં, ઓર હમારે જૈસે ઢાવરો કી જિંદગી સ્ટેરિંગ ઓર બ્રેક મેં. ગિરી જો સબનમ સે ફૂલ પે પત્તિયાં નમ નહીં હોતી

0: અને પછીથી ભજાશે નહીં, કાયા થશે તારી જર્જરી, અને બેઠું રહેવાશે નહીં. ગૌરી તારા પુત્રને અને મધુરા સમરે મોર, દિવસે સમરે બાટુ વાણિયા અને રાત્રે સમરે ચોર. ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાર, આ જીવ ઉપર જમડા ભરે જેમ તેતર ઉપર બાર. સાચી પ્રીત શેવાળની જળ સૂકે સુકાય, અને માયલો હંસો સ્વાર્થી જળ સૂકે ઉડી જાય. કૃષ્ણ કન્હૈયા લાલ
1: લાલ કી
0: કી જય.
1: જય. આજે તો ખરેખર મજા આવી ગઈ એમની જોડે વાત કરીને, અને આટલું બધું ટેલેન્ટ એક સાથે જ્યારે જોવા મળે, સાંભળવા મળે, ત્યારે વધારે જ મજા આવી જતી હોય છે. અને પીરુ સરકાર આપણી સાથે ફરીથી જોડાવાના છે આપણા ઇનકમિંગ પ્રોગ્રામ્સમાં, એટલે તમે ચિંતા બિલકુલ નહીં કરતા. આ અવાજ અને બીજું ઘણું બધું એમના અવાજમાં તમને જરૂરથી સાંભળવા મળશે. આજે અત્યારે આટલું જ, તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું એમની સાથે, અને એમની જ વાતો બીજી ઘણી બધી સાંભળવાની છે. જો તમારી પાસે પણ આવું કોઈ ટેલેન્ટ છે, તમે આવું કંઈ જાણતા હોય, તમે લખતા હોય, અથવા તો તમારે પ્રેઝન્ટ કરવું હોય એટ ધ રેડિયો, તો અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com પર, અથવા અમને વોટ્સએપ કરો 9592968888 પર. હું આજે અંજલિ, આજ માટે આટલું જ. મસ્ત રહો, વ્યસ્ત રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
0: જય હિન્દ, જય ભારત.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નેટ હો યા ના હો, રેડિયો તો બજતા રહેગા આપકે દિલ કી ધડકનો મે, ઓર ઇસે ધડકતે રખેંગે હમ, યાની કી રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ, ઓર સુનતે રહીએ.

0: ரேடியோ பாலம்பூர் 90.4 FM.
1: આજકાલ શાળાઓમાં સ્કૂલ ચાલતી હોય ત્યારે છેલ્લા પિરિયડમાં બાળકોને એમ થાય કે ક્યારે સ્કૂલ પતે અને ક્યારે આપણે જઈએ. પણ વિચારો, એક એવી શાળા કે જ્યાંથી બાળકોને ઘરે જવાની જ ઈચ્છા ના થાય. માનું છું કે આ વિચાર બહુ કાલ્પનિક લાગી રહ્યો છે, પણ આવી જ એક શાળાની વાત તેત્સુકો કુરુનિયાગી દ્વારા કરવામાં આવી છે પોતાની પુસ્તક તોતો ચાનમાં, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલ સોની. નમસ્કાર, હું છું પ્રિયંકા અને તમે મારા સ્વરમાં સાંભળી રહ્યા છો પુસ્તક તોતો ચાન, કે જે આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં શાળા કેવી હોવી જોઈએ અને બાળકોને કેવી શાળા ગમશે એની ઉપર બહુ મોટો પ્રભાવ છોડે છે. ઓઈમાં જે ટ્રેનમાંથી એ બંને જીઉગા ઓકા સ્ટેશન ઉતર્યા, માએ તોતોચાનનો હાથ પોતાના હાથમાં લીધો અને ચાલવા માંડી. તોતોચાન આ પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠી ન હતી, એટલે બહાર નીકળતી વખતે આવી મહામૂલ્ય ટિકિટ આપવાનું તેને જરાય ન ગમ્યું. ટિકિટ એને હાથમાં બરાબર દબાવીને રાખી. આ ટિકિટ મારી છે, હું રાખી લઉં, ટિકિટ કલેક્ટરે તેને પૂછ્યું. ના, એવું તો ન કરાય. ટિકિટો ભેગી કરનારની પાસે તો ટિકિટોનો ડબ્બો ભરેલો હતો. એ બતાવીને તોતોચાન કહે, આ બધી ટિકિટો તમારી છે? પેસેન્જરો પાસેથી ટિકિટો લેતા લેતા પેલા અધિકારીએ કહ્યું, ના, એ બધી તો સ્ટેશનમાં આપી દેવાની છે. ટિકિટોના ડબ્બા પર એક લાલચભરી નજર નાખીને તોતોચાને કહ્યું, તો મોટી થઈને હું બી આ ટિકિટો લાવવાનું કામ કરીશ. ટિકિટ કલેક્ટર હવે જરા ધ્યાનથી તોતોચાન સામે જોયું અને કહે, મારે પણ એક નાનકો છે, એને પણ સ્ટેશનમાં કામ કરવાનું મન થાય છે, તો તમે બંને એક સાથે કામ કરી શકો છો. તોતોચાન જરાક બાજુએ ખસીને ટિકિટવાળા સાહેબની સામે બરાબર જોયું. ચશ્મા અને ગોળમટોળ ચહેરો એ માણસ એને બહુ ભલા લાગ્યા. એણે કમર ઉપર હાથ મૂક્યા અને આ વાત પર થોડો વિચાર કરી લીધો.

મને તમારા નાનકા સાથે કામ કરવામાં જરાય વાંધો નથી. હું જોઈશ, પણ હાલ તો હું બહુ કામમાં છું. મારે મારી નવી સ્કૂલમાં જવાનું છે. મા પાસે દોડી જતા એને મોટેથી કહ્યું, હું ટિકિટો વેચનાર જ બનીશ. એની માને કશું આશ્ચર્ય ન થયું, છતાં એણે કહ્યું, મને વળી એમ હતું કે તું તો જાસૂસ બનવા માંગે છે. તો ચાન માનો હાથ પકડીને ચાલવા લાગી. એને યાદ આવ્યું કે ગઈકાલ સુધી તો એને સાચે જાસૂસ જ બનવું હતું, પણ આ આખો ડબ્બો ભરેલી ટિકિટોનો કારોબાર સાંભળવો એમાં પણ કેટલી મજા આવે. વાત છે એક નાના બાળકની કે જ્યાં એના સપના રોજે રોજ બદલાય છે. એને આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ લાલચમાં મૂકે છે અને એમ થાય છે કે આજે હું આ બનીશ અને આજે હું તે બનીશ. આપણા જીવનમાં બી દરેક ક્ષણ એવી આવે છે કે જ્યાં આપણે વિચારીએ છીએ, આજે હું જાસૂસ બનીશ, આજે હું બિઝનેસમેન બનીશ, આજે હું ડૉક્ટર બનીશ, પણ બનીએ તો એ જ છે કે જે નિયતિએ નક્કી કરી છે. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શા માટે તોતોચાન નવી શાળામાં જઈ રહી છે પોતાની જૂની સ્કૂલ છોડીને? આ બધું જ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

માં હું એવી ટિકિટ વેચનાર ન બની શકું કે જે એક જાસૂસ પણ હોય? માએ જવાબ ન આપ્યો. ફૂલ ગૂંથણી વાળી ટોપી નીચેનો એનો ચહેરો સુંદર છતાં ગંભીર હતો. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો દ્વારા લખાયેલી તોત્તોચાન પુસ્તક, કે જેમાં એક આદર્શ શાળાનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો મારા, એટલે કે પ્રિયંકાના સ્વરમાં. સાચી વાત એ હતી કે માં બહુ ચિંતાતુર હતી, જો તોત્તોચાનને આ નવી સ્કૂલમાં પણ નહીં લે તો શું થશે? કૂદકા મારતી એ એકલી એકલી પોતાની સાથે જ વાતો કરતી તોત્તોચાન સામે એણે જોયું. એણે પોતાની માની ચિંતાની ખબર જ ન હતી, એટલે માને સામે જોઈને એને કહ્યું, મેં વિચાર બદલી કાઢ્યો છે. હવે મને એમ થાય છે કે પેલા નવી નવી દુકાનોમાંથી જાહેરાત કરવા માટે બધે ફરતા હોય છે ને, એ ગાવા બજાવવા વાળાની ટોળીમાં હું જોડાઈ જાઉં. નિશ્વાસો નાખતી હોય તેવા ઉદાસ સ્વરે માએ કહ્યું, ચાલ હવે મોડું થઈ જશે, હેડમાસ્ટરજી ક્યાંના રાહ જોતા હશે, વાતો બંધ કર અને આગળ જઈને થોડી સરખી ચાલ. થોડે દૂર એક નાનકડી શાળાનો ઝાંપો દેખાયો. માની ચિંતાનું કારણ હજુ એ જ હતું. હજુ હમણાં તો તોત્તોચાને નિશાળમાં જવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ ધોરણમાં સ્કૂલમાં તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો. શા માટે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો? તોત્તોચાન એવી તો કેવી હતી કે પહેલા જ ધોરણમાં એનો પ્રવેશ રદ થઈ ગયો? આ જ વાત આપણે આગળ જોઈશું અને જાણીશું અને એક બાળકના મનની માનસિકતા સમજીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

ફરજ છે. તોતોચાનની વર્ગ શિક્ષિકાએ માને બોલાવીને કહ્યું, તમારી દીકરીએ તો તેના તોફાનોથી આખા વર્ગને પરેશાન કરી દીધો છે. હવે તમે એને અહીંયાથી લઈ જાઓ અને બીજી કોઈ શાળામાં દાખલ કરો. મોટો નિશાસો નાખીને એ નમણી યુવાન શિક્ષિકા બોલી, હવે આનાથી વધારે તોફાન મારાથી સહન નહીં થાય. આપણે સાંભળી રહ્યા છીએ એક નાના બાળકની માનસિકતા, અને એ બાળકની માનસિકતા શિક્ષકો કેવી રીતે સમજી શકે છે તેવી પુસ્તક તોતોચાન, અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. એવું તો એણે શું કર્યું કે તોતોચાનને આખા વર્ગને પરેશાન કરી દીધો છે. એ બેચેન થઈ ગઈ. શિક્ષિકા બહુ અસ્વસ્થ થયેલી હતી. એ સીધી નજર ન માંડી શકી. વાળમાં આંગળીઓ ફેરવતા એણે સમજાવવા માંડ્યું, હા જુઓ, પહેલાં તો એણે ડેસ્કનું ખાનું જોર જોરથી સતત ઉગાડ બંધ કરવા માંડ્યું. મેં કહ્યું કશું લેવું મૂકવું ન હોય તો આ ડેસ્કને ઉગાડ બંધ ન કરવી, એટલે પછી તમારી દીકરી મેજમાંની બધી વસ્તુઓ પેન્સિલ રબર નોટબુક એક પછી એક કાઢવા અને મૂકવા લાગી, અને એ જ રીતે ધડાધડ બંધ કરવા લાગી. તમે જુઓ, અમે જ્યારે મૂળાક્ષરો લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમારી દીકરી જોરથી ખાનું ઉંચકે છે, નોટબુક કાઢે છે અને ધડ દઈને ખાનું વાંખે છે, અને પછી પાછું જોરથી બુખોલે છે અને એમાં ડોક્યું કરે છે, પેન્સિલ કાઢે છે, વળી પાછું ધડાક દઈને બંધ કરે છે, પછી લખશે અ અને પાછું એનું એ જ થાય છે, બરાબર નથી લખાતું તો પાછું ખાનું ઉગાડશે અને રબર કાઢશે અને પાછું ધડામ દઈને ખાનું બંધ કરશે, અક્ષર ભૂસી ફરી ખાનું ખોલશે. આ રીતે તે ખાનું બંધ કરી ખોલે, બંધ કરે ખોલે અને ધડાધડ કરી મૂકે. પહેલાં નોટબુક, પછી પેન્સિલ, વળી રબર, અને દર વખતે ખાનું જોરથી પછાડવાનું. મારું તો માથું બમી જાય છે અને હું એને ઠપકો આપી શકતી નથી, કેમ કે દર વખતે તે વસ્તુ લેવા મૂકવા માટે જ ખાનું ઉગાડે છે અને બંધ કરે છે. હવે શિક્ષિકાના પોપચા ઝડપથી પટાપટ થવા લાગ્યા. જાણે એક આખું દ્રશ્ય તેની આંખમાં જીવન થઈ ગયું છે. આપણે સાંભળી રહ્યા છીએ તોતોચાન. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શું એને નવી શાળામાં પ્રવેશ મળશે? એને તેના અજુના શિક્ષક તેની વધુ શું ફરિયાદો કરે છે? જોઈશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

ભોયતળીએ આવેલ એ વર્ગખંડની બારી બરાબર રસ્તામાં પડતી હતી. બારીને રસ્તા વચ્ચે અલબત્ત ફૂલ છોડની નાનકડી વાડ તો હતી, પણ રસ્તે જતા કોઈ પણ સાથે બારીમાં ઉભે ઉભા વાત થઈ શકાતી તેમ હતું. તો જન બોલાવે એટલે પેલા ગાવા વાળા બારી આવી જાય અને વર્ગ તરફ ફરીને જાહેર કરે, પેલા આવી ગયા છે. એટલે બધા જ બાળકો ઉઠીને ફટાફટ બારીએ આવી જાય અને

આપણે વળી એને સોર મચાવે. આપણે વાત કરી રહ્યા છીએ તે સુકો લેખિત તોતો ચાની, કે જેમાં તે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. કંઈક બજાવો ને, તોતો ચાન ગાયકોને કહેવા લાગે. અને સ્કૂલના રસ્તેથી આમ તો ચૂપચાપ પસાર થતી એ ટોળી શરણાઈ ઢોલ ઘંટ વગાડવાની શરૂઆત કરે. બિચારી શિક્ષિકા તો બધો તમાસો ક્યારે પૂરો થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ ન રહે. જ્યારે આવો સંગીત કાર્યક્રમ પૂરો થાય તે પેલા ગાવા વાળા ચાલ્યા જાય ત્યારે બધા જ બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય, પણ તોતો ચાન તો એ બારી આગળ જ ઊભી રહે. શિક્ષિકા પૂછે, કેમ હજુ ત્યાં ઊભી છે? ત્યારે તોતો ચાન ગંભીર જ બનીને જવાબ આપે, કદાચ હજી કોઈ બીજી ટોળી આવી જાય તો. એ લોકો આવીને ચાલે જાય અને આપણું ધ્યાન ન હોય તો કેટલું ખરાબ લાગે. આ બધું કહેતા કહેતા શિક્ષિકા ખૂબ જ લાગણીવશ થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો આવા ઉદમતા કેવી મુશ્કેલીઓ થાય છે? માના મનમાં આ શિક્ષિકા માટે સહાનુભૂતિ જાગવા લાગી.

એથી એ વધુ તો માં એકદમ ડખાઈ ગઈ. એથી એ વધુ બીજું શું કરે છે? શિક્ષિકાએ મોટા અવાજે કહ્યું, બીજું શું શું કરે છે એમ કહો. અરે એના બધા પરાક્રમો તો જો હું ગણી શકતી હોત તો તમને અહીંથી એને ઉઠાડવાની વાત જ ના કરી હોત. પોતાના ઉશ્કેરાટને ધીમો પાડતા શિક્ષિકાએ હવે માની આંખમાં આંખ પરોવીને કહ્યું, કાલે તો ચાંદ બારી પાસે આવીને ઊભી હતી. એ પેલા ગાવાવાળાની રાહ જોતી હતી એ સમજીને મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. એકાએક તમારી દીકરીએ બૂમ પાડી, શું કરે છે? અને હું ઊભી હતી ત્યાંથી મને દેખાયું નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે કોની સાથે વાત કરી એને ફરી બૂમ પાડી. એકદમ મારા ધ્યાનમાં આવ્યું રસ્તામાં ઉભેલા કોઈની સાથે નહીં પણ ઉપર કોઈની સાથે વાત કરતી. મને કુતૂહલ થયું, મેં કાન માંડ્યા પણ કોઈનો અવાજ ના આવ્યો. તમારી દીકરી વારંવાર પૂછ્યા કરતી હતી, શું કરે છે? ભણવાનું મુશ્કેલ થઈ ગયું છે. ખરેખર તો એ કોની સાથે વાત કરે છે એ જોવા માટે હું બારી પાસે ગઈ. બારીમાં ડોક્યું કરીને મેં જોયું ત્યાં બારીની છત પર માળો બનાવતું પક્ષી હતું. તમારી દીકરી એની સાથે વાત કરતી હતી. હું બાળકોને જાણું છું એટલે એમ નથી કહેતી કે પંખીઓ સાથે વાત કરવામાં મૂર્ખામી છે, પણ છતાં મને લાગે છે વર્ડ ચાલતો હોય ત્યારે ચકલીને એમ પૂછવું કે તું શું કરે છે એ ઠીક નથી. સાંભળી રહ્યા છો કે તો ચેનમાં કેટલો ઉત્સાહ છે. એ નાની પક્ષીને પણ પોતાને મિત્ર સમજે છે, રસ્તામાં ચાલતા ગાવાવાળાને પણ મિત્ર સમજે છે. તેમાં ખચકાટ નથી અનુભવતી, પણ શાળાને તો આ મસ્તી લાગે છે. તો ચેનની આ મસ્તી ક્યાં જઈને અટકશે? અને શું એની નવી શાળા એને મસ્તીઓ કરવા દેશે? સાંભળીશું આગળ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4. માં એની ક્ષમા.

એની ક્ષમા માંગવા જતી હતી ત્યાં શિક્ષિકાએ આગળ કહેવા માંડ્યું, એક બીજો કિસ્સો બન્યો. ચિત્રકામના વર્ગમાં મેં બાળકોને જાપાનનો રાષ્ટ્રધ્વજ દોરવાનું કહ્યું. બાકીના સૌએ તો બરાબર કર્યું, પણ તમારી પુત્રીએ નૌસેનાનો ધ્વજ બનાવ્યો, કિરણોવાળો. ચાલો એ બનાવે એનો વાંધો નહીં. પણ વળી અચાનક ધ્વજની ચારે બાજુ ઝાલરચી કરવા માંડી, યુવક દળોનો ઝંડા ઉપર હોય છે ને એવી. એણે એવો ઝંડો દોર્યો કે જે ક્યાંય ન જોયો, પણ એને શું કરવા જાય છે એ સમજાતું જ નથી. આખો કાગળ ચીતરી નાખ્યો અને પીળા રંગના કવર ચોક પર એટલા બધા લીટા તાણેલા કે એણે જ્યારે કાગળ ખસેડી લીધો ત્યારે મેજ ઉપર તેના મોટા મોટા ધબ્બા પડી ગયા. ગમે તેટલું ઘસો તોય ન જાય. એટલું વળી નસીબ કે આ ઝાલર એને ત્રણ બાજુ દોરી હતી. આપણે સાંભળી રહ્યા છીએ તેત્સુકોની મસ્તી અને તેના કુતૂહલની તોતો ચાંદ પુસ્તકમાં, કે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો પ્રિયંકાના અવાજમાં. ત્રણ બાજુ એટલે? માએ આશ્ચર્યથી પૂછ્યું. શિક્ષિકા હવે થાકી ગઈ, તો પણ માની દયા ખાઈને એને બલ માનસાઈથી કહ્યું, ચોથી બાજુએ એણે દંડો બનાવેલો એટલે ઝાલર ત્રણ બાજુ પર જ હતી. માએ નિસાસો મૂક્યો. હા સમજી, માત્ર ત્રણ બાજુએ. એટલે શિક્ષિકાએ ખૂબ જ ધીમે ધીમે એક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું, પણ એ દંડાનો પણ મોટો ભાગ કાગળની બહાર સુધી ચિતરેલો, એના હજુ પણ ડાઘ મેજ ઉપર છે. પછી શિક્ષિકાએ ઊભી થઈ સાવ ધીમા અવાજે કહ્યું, હું એકલી પરેશાન નથી, આજુબાજુના વર્ગના શિક્ષકો પણ પરેશાન છે. માતાને થયું, હવે તો કંઈક વિચારી જ લેવું પડે, આ તો બીજા બાળકોને ખરેખર અન્યાય થાય છે. એને માટે બીજા કોઈ એવી નિશાળ શોધવી પડશે કે જ્યાં એની આ નાનકી ભરી બાબતો કોઈ સમજી શકે અને તેને શીખવી શકે. હવે એ લોકો એને એક નવી નિશાળ તરફ લઈ જઈ રહ્યા હતા. એ નિશાળ માને ઘણી તપાસ કર્યા પછી મળી હતી. શું થાય છે તોતોચાંદની આ નવી નિશાળમાં? કેવા હશે તેના શિક્ષકો? કેવા હશે તેના મિત્રો? શું ત્યાં કોઈ એના કુતૂહલને સમજી શકશે કે નહીં? સાંભળીશું આવતી વખતે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમસ્કાર 90.4 FM રેડિયો પાલનપુર. શું તમને એક વાર પ્રશ્ન થયો કે આ ગરમીની અંદર આપણને એટલી ભયંકર વાળી ગરમી અને ઠંડીમાં પણ આવી ભયાનક ઠંડી આપણે અનુભવ કરી રહ્યા છીએ?

0: એનું કારણ શું હોય છે?
1: કારણો હવે બધાને ખબર જ હશે કે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણ એની ખરાબ દશામાં બદલાઈ રહ્યું છે. જે ગરમી આપણા વડીલોએ નથી જોઈ આપણે અનુભવ કરવી પડે છે, જે ઠંડી આપણા વડીલોએ આપણા વિસ્તારમાં નથી જોઈ એ આપણે અનુભવ કરવી પડે છે. જે ઋતુ ઋતુચક્ર પ્રમાણે આવતી એના મહિનાઓ ઓછા વધતા પ્રમાણમાં થઈ ગયા છે. આ ક્લાઇમેટ ચેન્જની અસરમાં જો આપણે કંઈ પણ સારું કામ કરી શકીએ તો એમાં પીછેહટ ના કરીએ. જેમ કે પાણીનો બગાડ થતો હોય તો અટકાવવું, ધ્યાન રાખવું, વૃક્ષ ઉગાડવું, એનું જતન કરવું. ખાસા બધા વૃક્ષ ઉગાડવાનું નથી કહેતો, પરંતુ તમે જેટલા બી ઉગાડો એનું યોગ્ય રીતે જતન થાય એ જરૂરી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મળતા રહીશું.

ચલો આજે તમને એક મજાની વાત કહું. તમને બધાને વોટ્સઅપમાં ગુડ મોર્નિંગના મેસેજો તો આવતા જ હશે, અરે કોઈકનું કોઈક તો મોકલતું જ હશે. અને તમારો પ્રેમી જેન હશે. હું તમને એક એવા લોકોની વાત કરું કે જેમણે ગુડ મોર્નિંગના મેસેજથી જે લોકો એકઠા રહે છે. હા, વાત જાણવા જેવી છે કે

એ સિનિયર સિટીઝન ગ્રુપ છે. લગભગ એ લોકો 35 જેવા હશે. હવે જ્યારે સવાર પડે ને ત્યારે 9 વાગ્યા સુધીમાં 35 જણાએ એમના ગુડ મોર્નિંગ ગ્રુપની અંદર એકવાર ગુડ મોર્નિંગ લખેલું. જો એ ગુડ મોર્નિંગ લખવામાં એમને સરાબી મોડું થાય તો બાકીના 34 લોકો એમના ઘરે જાય અને ત્યાં જો કંઈક ખરાબ ખોટું હોય તો એમાં એમને મદદ કરે, અને જો કંઈ ના હોય અને ભાઈ ભૂલી ગયા હોય ગુડ મોર્નિંગ મેસેજ લખવાનું તો એમના ઘરે પાર્ટી કરીને પાછા. એ મજાની વાત. અને છતાંય આ બધા જ ખુશ રહે. તમારા ગુડ મોર્નિંગની અંદર ક્યારેક આટલી તાકાત રહેલી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મળતા રહીશું.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પરથી હું છું કવન. આજે સવારે મારા જોડે જે અનુભવ થયો ને, હું તમારા જોડે બસ એ જ અનુભવ, હાલ એ જ અનુભવની વાત કરવા માંગીશ. અરે, સવારે 4 વાગ્યા પછી એક ભયંકર સપનું આવ્યું, વિચિત્ર. હું સપનાની અંદર ઊંઘી રહ્યો છું.

તમારી જાતને જોઈ રહ્યો છું. હા, અને હકીકતમાં મસ્ત ઠંડુ પવન આવી રહ્યો હતો, પહેલાં ઉઠવાનું હતું પણ શરીર મારું ઉઠ્યું નહીં, મન ઉઠી ગયું હતું. ઉઠવાનો એક ઇશારો પણ આપી દીધો હતો પણ ના ઉઠાયો, એટલે જ હાલ રેડિયો ઉપર મોડો આવ્યો અને મારા સાહેબ અમને બોલ્યા પણ ખરી. પણ ક્યારેક એવું થાય ને કે એ પડ્યા રહેવામાં ખૂબ મજા આવે. તમારી જોડે પણ આવો અનુભવ થઈ રહ્યો છે કે ક્યારેક થયો છે? જો હા તો તમે અમારી સાથે અનુભવ શેર કરી શકો છો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે મળીશું થોડીક જ વારમાં, ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પર તમારું સ્વાગત છે. શું તમે તમારા ટીવીમાં ક્યારે પેલા વાઇલ્ડ લાઈફવાળા શો જોયા છે? હા, જેની અંદર પશુ પ્રાણીના કે પંખીના એમના જીવનની પદ્ધતિ, એમના જીવવાની પદ્ધતિ, એમના શિકાર કરવાની પદ્ધતિ, એમનો ખોરાક, એમની લાક્ષણિકતાઓ વિશે જણાવ્યું. બસ આવો જ એક શો જોતો હતો અને મગજમાં અચાનક એવો પ્રશ્ન આવ્યો કે પશુ અને મનુષ્ય બંને વચ્ચે

બુદ્ધિની રીતે અને લાગણીઓની રીતે એક ફરક છે. મનુષ્ય થોડું નહીં ઘણું ચતુર છે, પણ એક મનુષ્યની રીતે, એક પ્રાણીની રીતે આપણે આપણા અંદર રહેલા, મનમાં રહેલા પશુ તત્વને જાણી શક્યા છીએ કે નથી જાણી શક્યા? શું તમારા જોડે આ પ્રશ્નનો જવાબ છે? જો હોય તો તમે અમને મોકલો અમારા રેડિયોના પેજ ઉપર.

અમારી બાજુના ઘરોમાં એક બેન રહે છે. બેન એમના જ્યારે ઘરે આવે ને, હા, બેન એ બહાર એકબીજા ગામની અંદર કામ કરે છે. એ વર્કિંગ વુમેન છે. જ્યારે પણ ઘરે આવે, નાની રજા હોય કે લાંબી રજા હોય, જતી વખતે એક બે મિનિટ માટે એમના વડીલને વળગીને રોવે, પછી હસે અને પછી જાય. બસ હું આ ખાસા સમયથી જોતો હતો એટલે મને એક દિવસ એમને કહેવાનું, કહીએ ને, સલાહ આપવાનું મન થયું કે દીદી તમે અહીંયા રોકાઈ લો ને, અહીંયા ક્યાંક કંઈક કામ મળતું હોય તો એ ચાલુ કરી લો. આટલું દુઃખ સહન કરવાની શી જરૂર છે? તમે જતા હોય ને, સાચું કહું, હું તમને રોતા નથી જોઈ શકતો. મને નથી ગમતું તમે આમ રોવો. અહીંયા ક્યાંક ચલો હું તમારી મદદ કરું. ત્યારે બેને મને ખૂબ શાંતિથી કહ્યું કે કામવા માટે કંઈક ખોવું તો પડે જ ને યાર, થોડું દુઃખ સહન કરવું પડે તો કંઈક મળી રહ્યું છે સામે, એનું શું કરીએ આપણે કે. ત્યારે મગજની અંદર એક અચાનક ભમતો ભમતો વિચાર આવી ગયો કે આ કેવું છે યાર, કેવું ગજબની વસ્તુ છે ને, કે અમસ્તુ પણ બહાર જવું હોય ને તો આપણે ઘરનો ઉંબરો તો

છોડવું જ પડે. બહાર જવું હોય તો દિવાલને આપણે વળગી ના રહી શકીએ. કંઈક ને કંઈક પામવા માટે આપણે કંઈક ને કંઈક જતું કરવું જ પડતું હોય છે. અને મોટે ભાગે જે આપણને નડતું હોય છે ને આપણા સંબંધો. હું સાચો છું કે ખોટું કે તમે મને જણાવી શકો છો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

આજે તમને એક દીવા વિશેની રોચક વાત કહું. રોચક એટલે કે આજથી વર્ષો પહેલા જ્યારે ઘરની અંદર

0: હાલ આપણે ટેસ્ટને સળગાવવા માટે જેમ લાઇટરનો એક ટીચકારો વાપરીને, પહેલાં એવી પદ્ધતિ ન હતી.
1: ના તો પહેલાં એવી રીતે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટીઓ હતી
0: પહેલાં. અરે તમે નહીં માનો, પહેલાં તો કોઈને સજા આપી હોય ને તો સજામાંની એક સજા એવી હતી કે તારે ઘરની અંદર હવે દીવો નથી સળગાવવાનો આટલા સમય માટે.
1: હા, આગની એટલી જરૂરિયાત, કારણ કે જ્યારે તમારા જોડે એવી ગેસ ના હોય, એવી રીતે આગ સળગાવવા માટેનું કોઈ સંસાધન ના હોય, તો તમે રાંધો કેવી રીતે? રાંધવા માટે આગ અતિ આવશ્યક છે. આવી પણ એક સજા ત્યારે આપવામાં આવતી. તમને, તમે વિચારો કે મંદિરની અંદર અખંડ દીવાલ, કે ગામની અંદર એક એવું ઘર હોય કે જેની અંદર એક હવન સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, 24 કલાક સુધી એ લોકો એ હવનનું ધ્યાન રાખે, એ આગનું ધ્યાન રાખે. આવું કેમ? કારણ કે જ્યારે આજુબાજુ કોઈ સાધન ના હોય ત્યારે ઘરમાંથી નાના વડીલ કે મોટા વડીલને મોકલવામાં આવે કે જાઓ તમે ત્યાંથી દીવાની પ્રગટાવી આવો અને આપણે ઘરે રાંધવાનું બનાવીએ, જો એમના ઘરે આગ ના હોય, અથવા ઘરની અંદર એક અખંડ દીવો રાખવામાં આવે જે મંદિરની અંદર હોય એમના, અને મંદિરમાંથી દીવાની બી સાચવણી થાય અને ઘરની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રકાશ આપી શકે. તમે આ વિશે ક્યારે વિચાર્યું હતું? જો વિચાર્યું હતું તો તમે મને રિસ્પોન્સ આપો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.